સેવન ટ્રાન્સમીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે સવારના 5:58 થઈ છે. આજે શનિવાર તારીખ 23 મે 2024 જ્યેષ્ઠ દિનાંક 2 શક સંવત 1948. આજના દિવસની પ્રસારણ યાત્રાની શરૂઆત શરણાઈના મંગેશકરથી કરીએ.

0: આપણું કશું પ્રેમથી કરે તો આપણે તેની ખૂબ કદર કરવી. એવી કદર ભાવના આપણે સરળતાથી અને સહૃદયતાથી રાખવાની છે. તેથી સામેના દિલ પર અસર થાય છે અને તેને આપણી તરફ લાગણી રાખવાને ઉત્તેજન મળે. વળી આપણામાંનું અક્કડપણું પણ ઓછું થાય. આપણાથી થતા બધા કામોમાં કઈ લાભ મેળવવાની કે ગેરલાભ થવાની કશી ઈચ્છા કે ભય આપણે રાખવાના નથી. એનું સ્વાભાવિક પરિણામ લાભ કે ગેરલાભમાં ભય આવતું હોય. આપણી માનસિક ભૂમિકા કેવી ઈચ્છાને ક્યાંય સ્થાન ન હોય એટલું આપણે સતત જોવું ઘટે.
1: વિચાર બિંદુ સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો કદર. પઠન કરી રહ્યા હતા પ્રકાશ શુક્લ. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમની શરૂઆતમાં એક પ્રાચીન ભજન સાંભળીએ. ગાયક કલાકાર છે કનુભાઈ.

Thank you.

જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો વાયુવાસી મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. જો આ અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 229 5849. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અને કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધરતી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 229 5849.

સાથે કલાકારોનું સ્વર રચના છે નરસિંહ વાતાણી.

7 નંબર 0 7 9 2 4 0

શકો છો ફોન નંબર 0 7 9 2 2 5 4 0 0.

સોમવાર ગિરી ગોસ્વામીના સ્વરમાં શબ્દો છે દેવારામના.

0: આજ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સંપન્ન કર્યો. કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ કૃષિ માહિતી, જેનો વિષય છે ગાય ભેંસમાં થતો રોગ, પાઉનો સોજો અને તેના ઉપાય. પઠન કરી રહ્યા છે સીડી કરમશાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો અને પશુપાલક ભાઈઓ. મિત્રો, આજની કૃષિ માહિતીમાં પશુપાલક ભાઈઓને ઉપયોગી થાય તેવી માહિતી આપીશું. અને આજની માહિતીનો વિષય છે ગાય ભેંસનો થતો રોગ, આવનો સોજો. મિત્રો, પશુઓમાં પણ મનુષ્યને જેમ દિવસે દિવસે નવા રોગો જોવા મળે છે. દૂધ ઉત્પાદનમાં વધારા જાનવરોમાં આવનો સોજો એક જટિલ રોગ છે, પશુપાલકો માટે રોગ પડકારજનક બની ગયો છે. આવના સોજામાં રોગથી પશુના દૂધ ઉત્પાદનમાં ઘટાડો થવાની પશુપાલકને સીધું આર્થિક નુકસાન થાય છે. આ એક સામાન્ય રીતે જીવાણુઓથી થતો રોગ છે. આવનો સોજો આંતર અને આવના સંસર્ગમાં કોઈ પણ પ્રકારના જીવાણુ આવે ત્યારે દૂધ ગ્રંથિઓ પર સોજો આવે અને દૂષિત દૂધ આવે તેને મસ્ટાઇટિસ કહેવાય છે. આ રોગ થવાના મુખ્ય કારણની વાત કરીએ તો મિત્રો, આંચળ પર ઈજા થવી, આંચળને અંગૂઠાથી દબાવીને વધુ દોહવાની રીતથી પણ આ રોગ થાય, અસ્વચ્છ રહેઠાણ અને અસમતલ ભોયતળિયું અને તેના પર રહેલ કાંકરા અને પથ્થર આંચળમાં લાગવાથી આ રોગ થાય છે. પશુની નબળી રોગ પ્રતિકારક શક્તિથી થાય, પશુને દોહન બાદ અસ્વચ્છ ભોયતળિયા પર તરત જ બેસી જવા દેવાથી પણ થાય. રોગના લક્ષણની વાત કરીએ તો સામાન્ય રીતે વિયાણના 3-4 અઠવાડિયામાં જોવા મળે છે અથવા વિયાણ થતા જ જોવા મળે છે. બાવલા પર પીડાદાયક સોજો આવવો, આંચળ અડતા કઠણ અને ગરમ લાગે, દૂધમાં ફોડા આવવા, કણી પડવી, લાલચ લાગવી, તેને દૂધ ફેટી જવું અથવા ખરાશ વધી જાય છે. દૂધની જગ્યાએ ચીકણું પાણી નીકળે છે, જાનવર દૂધ દવા દેતું નથી, પશુને ક્યારેક તાવ પણ રહે છે અને ખાવાનું ઓછું કરી દે છે. રોગના નિદાનની વાત કરીએ મિત્રો, પશુપાલક પોતાના ઘરે જાતે જ બજારમાં ઉપલબ્ધ કીટ જેવી કે મસ્ટાઇટિસ ડિટેક્શન કીટ, કેલિફોર્નિયા મસ્ટાઇટિસ ડિટેક્શન કીટ મારફત તપાસ કરી શકે છે, જેમાં 4 ખાનાવાળા કપમાં દરેક આંચળનું દૂધ અલગ અલગ ખાનામાં લઈ તેમાં આ દવા મિક્સ કરતા જો સૂકા ગળિયાનો ચેક હોય તો જાંબલી રંગના દૂધમાં ફોડા થઈ જાય છે, જેના આધારે સૂકો ગળિયો નક્કી કરી શકાય. આ રીતે ટેસ્ટનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી રોગને તેની શરૂઆતના તબક્કામાં જ પારખી શકાય. જો આ રોગની સારવારમાં દવા લાગુ ન પડે અને રોગ આગળ વધતો જાય તો દૂધનું લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવાથી રોગના કારણભૂત જીવાણુ તથા તેને કઈ દવા લાગુ પડશે તે નક્કી કરી શકાય. આવના રોગના નિદાનમાં જીવાણુઓ બાવલામાં અતિ તીવ્ર વૃદ્ધિ પામતા હોવાથી સારવાર કરાવવાનો સમય ખૂબ જ અગત્યનો છે, જેથી કરીને માલિકે જેની તેને જાણ થાય કે તાત્કાલિક પશુ ચિકિત્સા અધિકારી પાસે સારવાર કરાવી હિતાવ છે. પશુઓનું રહેઠાણ અને બેસવાની જગ્યા સ્વચ્છ અને સૂકી રાખવી, દૂધના પશુઓને પોતાના બન્યા હાથે સાબુ વડે સ્વચ્છ પાણીથી કોણી સુધી ધોવા જોઈએ અને મખત આપણે લાંગડે વડે ધોવું જોઈએ. દૂધના પશુઓને આંચળ જંતુનાશક દ્રાવણથી સાફ કરીને ધોવું જોઈએ. પોટેશિયમ પોમેગ્રેનેટના દ્રાવણથી દોહન પહેલા અને પછી આંચળની સફાઈ કરવી જોઈએ. આંચળ ઉપર કોઈ પણ પ્રકારની ઈજા થવા દેવી જોઈએ નહીં. અંગૂઠું દબાવી દૂધને દોહવું નહીં. દૂધ ગયા પછી આંચળના દૂધ નીકળવાના છિદ્રો 30 મિનિટ સુધી ખુલ્લા રહેતા હોવાથી જીવાણુઓની આવમાં પ્રવેશવાની શક્યતા વધારે રહે છે, જેથી દૂધ ગયા બાદ દરેક આંચળને જંતુનાશક દવામાં ડુબાડવા જોઈએ. આવના સોજાવાળા પશુને બધા પશુ ગયા પછી છેલ્લા ચોખ્ખા વાસણમાં ધોઈ તે દૂધને ઉકળવામાં દાટી નાશ કરવો જોઈએ. તો મિત્રો, આંચળ હુંફાળા પાણીથી ધોઈ નાખી, થોડું પાણી નાખી, પટલું મિશ્રણ તૈયાર કરી દિવસમાં 10 વાર એમ 5 દિવસ સુધી આખા બાવલા પર લગાવવું. દરેક વખતે આંચળ હુંફાળા પાણીથી ધોઈ પછી લગાવવું. આ ઉપરાંત 3 દિવસમાં 3 વાર 2 લીંબુ 2 ભાગમાં કાપી 3 દિવસ સુધી આપવા. આ રીતે ઘરગથ્થુ ઉપચારથી પણ આવના સોજાનો રોગ મટી શકે છે અને નિયંત્રણમાં લાવી શકાય છે.
0: કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો ગાય ભેંસમાં થતો રોગ, આવનો સોજો અને તેના ઉપાયો. પઠન કરી રહ્યા હતા સીડી કરમશાણી.
2: સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજી કા સંકલ્પ યોજના ઉન નૌજવાનોં કે લિયે હૈ, આપ સાથ દિલ મેં હોંગે, આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢ્ઢાપા ભી ભારોં કે સાથ દેખે સકો. અબ તક ઇસ યોજના સે 8.85 કરોડ સે અધિક લાભાર્થી જુડ ચુકે હૈ. અગર આપ ભી 18 થી 40 સાલ કી ઉમર કે હૈ તો માસિક અટલ પેન્શન સહિત 3 ગેરંટીડ ફાયદોં કે લિયે અપની બેંક શાખા સે સંપર્ક કરે.
0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ રામચરિત માનસ કેમ. ગાયક કલાકારો છે ભૂપેન્દ્ર સિંઘ અને રવિન્દ્ર સાઠે.

0: રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા ભૂપેન્દ્ર સિંઘ અને રવિન્દ્ર સાઠેના સ્વરમાં. પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. અત્યારે બરાબર 6:55 આપ સાંભળશો સંસ્કૃતના સમાચાર, જે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: આકાશવાણી સંસ્કૃતિ વાર્તા શ્રૂયંતા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીગીંગાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000 થી વધુ યુવાનોને નિમણૂકપત્રોનું વિતરણ કરશે. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરે 1 જૂને જાહેરનામું પડશે. રાજ્યમાં આરટીઓ દ્વારા 1 માં પ્રવેશ માટે 25મેથી 27મે સુધી બીજો તબક્કો યોજાશે. ગાંધીનગર પોલીસે ડિજીટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓ ઝડપી લીધા. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29મી મે થી 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સ દ્વારા 51,000 થી વધુ યુવાનોને નિમણૂકપત્રો એનાયત કરશે. શ્રી મોદી યુવાનોને સંબોધિત પણ કરશે. આ રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રી મોદીની પ્રતિબદ્ધતા દર્શાવે છે. એક અહેવાલ સાંભળીએ.
1: રોજગાર મેળો એ પ્રધાનમંત્રીની રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવા તરફ એક પગલું છે. રોજગાર મેળો યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. દેશભરમાં આયોજિત 18 રોજગાર મેળાઓ દ્વારા લગભગ 12 લાખ યુવાનોને નિમણૂકપત્રો આપવામાં આવ્યા છે. આજરોજ 19મો રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાશે. દેશભરમાંથી પસંદ કરાયેલા નવા ભરતી થયેલા ઉમેદવારો રેલવે, ગૃહ મંત્રાલય, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં જોડાશે. જયેશ વેગડા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો પર દ્વિવાર્ષિક ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના રામ મોકરિયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોયલ અને રમીલાબેન બારાનો કાર્યકાળ 21 જૂને પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે 18 જૂને મતદાન થશે, જ્યારે તે જ દિવસે સાંજે 5 વાગે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે 1 જૂને ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે, જ્યારે 11 જૂન સુધી ઉમેદવારપત્રો પરત ખેંચી શકાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ગાંધીનગરના ગિફ્ટ સિટીના વિકાસ અને ભવિષ્યની દિશા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હરસિંઘવી સહિત કેન્દ્ર સરકારના અને ગિફ્ટ સિટીના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રી કાર્યાલયના મુખ્ય સચિવ પીકે મિશ્રા, ગિફ્ટ સિટી ચેરમેન ઉદય કોટક તથા અન્ય અગ્રણીઓએ ભાગ લીધો હતો. મુખ્ય મુદ્દા તરીકે ગિફ્ટ સિટીના વૈશ્વિક નાણાકીય ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. ચર્ચામાં બેન્કિંગ, ફિનટેક, ઇન્સ્યોરન્સ અને ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રના વિસ્તરણ અંગે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. આ સાથે જ ગ્લોબલ કેપિટલ સેન્ટર્સ, વિમાન અને જહાજ લીઝિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અધિકારીઓને ગિફ્ટ સિટીના વિકાસ માટે ઝડપથી અમલમાં લાવવાના નિર્દેશ આપ્યા. આ બેઠકમાં ગિફ્ટ સિટીના વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ અને વૈશ્વિક સ્તરે પ્રતિષ્ઠા વધારવા માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટેની સરકારી ઓનલાઇન કેન્દ્રીય પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ ખાલી પડેલી 11,000થી વધુ બેઠકો માટે સરકારે બીજો રાઉન્ડ જાહેર કર્યો છે, જેમાં વાલીઓ 25મી મે થી 27મી મે સુધી પૂર્ણ શાળા પસંદગી કરી શકશે. પ્રથમ રાઉન્ડમાં 77,000થી વધારે બેઠકોમાં પ્રવેશ ફાળવવા મેળવ્યો હતો, પરંતુ અનેક વાલીઓએ છેલ્લી ઘડીએ પ્રવેશ રદ કરતા 11,000 બેઠકો ખાલી પડતા બીજો રાઉન્ડ જાહેર કરાયો છે. ખાલી પડેલી બેઠકોમાં ગુજરાતી માધ્યમની 3,000થી વધારે બેઠક છે, અંગ્રેજી માધ્યમની 5,953, હિન્દી માધ્યમની 1,614 અને અન્ય માધ્યમોની 174 બેઠકો છે. ગાંધીનગર પોલીસે ડિજીટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓને ઝડપી લીધા છે. ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ડિજીટલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ટેરાબાઇટ સ્પેસમાં રોકાણ કરાવવાના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ હોવાનો પર્દાફાશ કરી પોલીસે કંપનીના ડાયરેક્ટર અને જુનિયર મેનેજર સહિત 2 આરોપીઓને પકડી

0: लिया नहीं है, कुल मिला के 5 करोड़ के आसपास रकम है। इसमें और ज्यादा पब्लिक के साथ फ्रॉड होने का शक्यता है, कुल मिला के अराउंड 100 करोड़ के आसपास ये फ्रॉड होने का शक्यता है।
1: સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક સિંગલ એઆઈઆર ન્યૂઝ _ ડીડીને ફોલો કરશો. રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા માણુંદા જળાશયમાં ચોમાસા પહેલા જરૂરી સમારકામ કરવાનું હોવાથી અને ડેમ ઉપરનો પાણીનો જથ્થો નદીમાં છોડવાનો હોવાથી 25મીના રોજ સવારે 11 કલાકે જળાશયના 4 દરવાજા 0.91 મીટર ખોલવામાં આવશે, જેને કારણે સ્થાનિક લોકોને નદીના પટમાં અવરજવર કરવાની મનાઈ કરવામાં આવી છે. ઉપલેટાના ગધેડ ગામના લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી છે. આ સાથે વરજાઈ જાડિયા મેખાટીંડી નાગવદર નીલાખા ગામના લોકોને પણ સાવચેત કરાયા છે. રાજ્યની સરકારી કચેરીઓ બોર્ડ કોર્પોરેશન પંચાયત તેમજ રાજ્યમાં આવેલી બેંકોમાં 27મીના બદલે 28મીના રોજ બકરીદની જાહેર રજા રહેશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા બહાર પડાયેલી યાદી મુજબ રાજ્યમાં બકરીદની રજા આવતા ગુરૂવારે 28મી રોજ રહેશે અને રાજ્યની તમામ સરકારી કચેરીઓ બોર્ડ નિગમ પંચાયત તેમજ બેંકો બુધવારે 27મીના રોજ રાબે તે મુજબ ચાલુ રહેશે. સોમનાથ ચોપાટી પર દરિયામાં નહેવા ગયેલા 3 યુવાનો ડૂબી જતા સ્થાનિકોને બચાવ ટુકડી દ્વારા 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 1 યુવાનની શોધખોળ ચાલુ છે. ગીર સોમનાથ જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતા જણાવે છે કે મહારાષ્ટ્રથી સોમનાથ આવેલા 3 યુવાનો પ્રતિબંધ હોવા છતાં દરિયામાં નહેવા ગયા હતા અને દરિયાના પાણીમાં ડૂબવા લાગ્યા હતા, ત્યારે સ્થાનિક તરવૈયા અને બચાવ ટુકડી દ્વારા તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 1 યુવાન હજુ લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગીર સોમનાથ, અમરેલી, નવસારી, તાપી, ડાંગ, ભાવનગર, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જોકે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક શહેરમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું હતું. ગાંધીનગર ખાતે આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29મી કે 2જી જૂન દરમિયાન 4થી રાષ્ટ્રીય આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે. પત્રકાર પરિષદમાં આરઆરયુના ઉપકુલપતિ ડોક્ટર કલ્પેશ શિવાંગીએ જણાવ્યું કે આ સ્પર્ધામાં દેશના આશરે 2000 જેટલા ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે આર્મ રેસલિંગ ફેડરેશન ઓફ ગુજરાત અને પીપલ્સ આર્મ રેસલિંગ ફેડરેશન ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચેમ્પિયનશીપનું આયોજન કરાયું છે, જેમાં સબ જુનિયર, જુનિયર, યુવા, સિનિયર અને માસ્ટર્સ એમ વિવિધ કેટેગરીમાં મહિલા તેમજ પુરૂષ સ્પર્ધકો ભાગ લેશે. આ અંગે ધર્મેશ પ્રજાપતિએ વધુ વિગતો આપી.
2: ગુજરાત 2029 કે અંદર વર્લ્ડ પોલીસ ફાયર ગેમ કી यहाँ पे आयोजित करेगा और जिसमें से 65 गेम खेलने वाले हैं और उस 65 गेम के अंदर 8 गेम राष्ट्रीय रक्षा विश्वविद्यालय में खेले जाने वाले हैं. वो 65 गेम में से एक गेम आर्म रेस्लिंग का भी है. अभी हम लोग 2026 में है, हमने ये नेशनल चैंपियनशिप को आयोजित किया गया है और इससे हमको बहुत इसका एक्सपीरियंस मिलेगा, अनुभव मिलेगा और इसके बाद हम लोग आने वाले दिनों के अंदर पुलिस के लिए, फोर्सेस के लिए भी ऐसा एक चैंपियनशिप हम इसको आयोजित करेंगे.
1: પાટણ જિલ્લાના 8 આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણો માટેનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ 38 આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર અને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવતું પ્રતિષ્ઠિત NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. ચાલુ વર્ષે ચાણસ્મા તાલુકાના ધીણોજબે, પાટણ તાલુકાનું ખીમિયાણા, હરિજ તાલુકાનું વેજાવાડા, જ્યારે રાધનપુર તાલુકાના જેતલપુર, ડેલાણા, ધરવડી, પોરાણા અને સિદ્ધપુર તાલુકાના ગાંગ્રેસા આયુષ્યમાન આરોગ્ય મંદિરને આ પ્રમાણપત્ર મળ્યું છે. આ પ્રમાણપત્ર આરોગ્ય સંસ્થાઓમાં દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર તેમજ અલગ અલગ વિવિધ માપદંડોના મૂલ્યાંકન બાદ એનાયત કરવામાં આવે છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર.

વિકલ્પો માટે ચૂંટણીની જાહેરાત 1 જૂને જાહેરનામું પડશે. રાજ્યમાં આરટીઈ હેઠળ ધોરણ 1 માં પ્રવેશ માટે 25 થી 27 મે સુધી બીજો તબક્કો યોજાશે. ગાંધીનગર પોલીસે એક ડિજીટલ કંપનીમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરી ડાયરેક્ટર સહિત 2 આરોપીઓ ઝડપી લીધા. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29 મે થી 4 આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2024 યોજાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: रोजगार।
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો। હજુ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના। કાર્યક્રમની શરૂઆતમાં કે મહાવીરના સ્વરમાં કબીર સાહેબની આ રચના સાંભળીએ।

0: जाने चुके सरकार श्री राजीव गांधी भवन के अंत्योदय राशन कार्ड धारकों में अन्नदाता धारकों के कुटुंबों ने मेरा पात्र अनाज बनाते संबंधित जिला निवासी अधिक कलेक्टर श्री ने फरियाद कर शिकाय है। अभी तो वन राशन मोबाइल ऐप द्वारा राशन कार्ड में लगती विविध माहिती तमज मेड़ा अनाज में जत्था में रसीद मेरी शिकाय है तथा फरियाद भी मांगी शिकाय है। जो अधिकारियों ने निर्णय की संतोष न पाए तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर में सीधी अर्जी के अपील करी न्याय मेरी शको छो। फोन नंबर 07928 5850। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર માટે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 07928 5850।
1: કાર્યક્રમ ની હવે પછીની રચના કૃષ્ણા કલ્લેરા સ્વરમાં, શબ્દો સૂરદાસજીના।

0: શું તમે જાણો છો કે સરકાર શ્રી રેડી ભાવી દુકાનથી અંત્યોદય રેશન કાર્ડ ધારકો અને અગવતા ધરાવતા કુટુંબોને પાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિકારી કૃષિની ફરિયાદ કરી શકાય છે. હવે તો વાયુ રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ પણ મેળવી શકાય છે. અને જો આ અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 238 5490.
1: મુકેશ સર્વસાગરીય રવિન્દ્ર જૈનની રચના.

0: ಶಂಕರ ಸಂಭೋಗ್ ಕವಾಲ್ನು ಸ್ವರ ಉಮಾ ಸಾಥೆ ಜ ಭಕ್ತಿ ಸಂಗೀತನು ಕಾರ್ಯಕ್ರಮ ವಂದಿನ ಅಹಿ ಸಮಾಪ್ತ ಕರಿಯೇ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આજે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે વિશ્વ કાચબા દિવસ. સંપાદન અશરફ મથવાણી, પઠન વીરલ રાણા.
1: દર વર્ષે 23મી મે રોજ વિશ્વભરમાં વિશ્વ કાચબા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત વર્ષ 2000માં અમેરિકાની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ કાચબા અને કાચબાની વિવિધ જાતિના સંરક્ષણ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. કાચબા પૃથ્વીના સૌથી પ્રાચીન જીવમાંના એક છે. વૈજ્ઞાનિકો મુજબ તેઓ લગભગ 20 કરોડ વર્ષોથી પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આજે પ્રદૂષણ, પ્લાસ્ટિક કચરો, દરિયાઈ પ્રદૂષણ, ગેરકાયદેસર શિકાર, આબોહવા પરિવર્તન અને વસવાટના વિસ્તારોના નાશને કારણે તેમની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. ભારતમાં દરિયાઈ તથા જમીન પર રહેતા કાચબાની અનેક જાતિઓ જોવા મળે છે. તેમાં ઓલિવ રેડિયે, ગ્રીન ટર્ટલ, હોક્સબી, લેધરબેક અને લોગર હેડ જેવી દરિયાઈ જાતિઓ મહત્વપૂર્ણ છે. ભારતમાં વર્લ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ કાચબાનું સંરક્ષણ કરવામાં આવે છે. કાચબાની વિશ્વમાં જોવા મળતી કુલ 7 પ્રજાતિઓ પૈકી ભારતના દરિયામાં પૂરી 5 પ્રજાતિ તેમજ ગુજરાતના દરિયામાં 4 પ્રજાતિ જોવા મળે છે, જેમાં ખાસ કરીને દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે લીલા કાચબા અને ઓલિવ રેડલી કાચબાની મોટા પ્રમાણમાં વસાહત રહેલી છે. ગુજરાતનો લાંબો દરિયો કિનારો કાચબાઓ માટે મહત્વપૂર્ણ વિસ્તાર માનવામાં આવે છે. ખાસ કરીને કચ્છનો દરિયા કિનારો અને મરીન ઇકોસિસ્ટમ દરિયાઈ કાચબાઓ માટે અનુકૂળ નિવાસસ્થાન છે. કચ્છના મુંદ્રા, માંડવી, જખૌ અને નારાયણ સરોવર આસપાસના દરિયા કાંઠે કેટલીક વાર ઓલિવ રેડિયે તથા ગ્રીન ટર્ટલ જોવા મળે છે. કચ્છનો દરિયો સમૃદ્ધ જૈવ વૈવિધ્ય માટે જાણીતો છે. કચ્છ વિસ્તારમાં આવેલ મરીન નેશનલ પાર્ક અને દરિયાઈ અભયારણ્ય દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ છે. અહીં વિવિધ પ્રકારની માછલીઓ, પ્રાણીઓ અને કાચબાઓનું સંરક્ષણ કરવામાં આવે છે. ઉપરાંત કચ્છના છારીગંજ જેવા વેટલેન્ડ વિસ્તારો પણ પર્યાવરણ માટે મહત્વ ધરાવે છે. ગુજરાતના દરિયાકાંઠે પ્લાસ્ટિક પ્રદૂષણ અને માછીમારીના જાળમાં ફસાઈ જવાથી ઘણા કાચબાઓના જીવને જોખમ થાય છે. તેથી વન વિભાગ, પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ અને સ્થાનિક લોકો દ્વારા કાચબાના સંરક્ષણ અને વિવિધ અભિયાન ચલાવવામાં આવે છે. લોકોને દરિયા કિનારે પ્લાસ્ટિક ન ફેંકવા, દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ કરવા અને પર્યાવરણ જાળવવા માટે જાગૃત કરવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓમાં પણ કાચબાનું મહત્વ નોંધપાત્ર રહ્યું છે. સમુદ્ર મંથનને સફળ બનાવવા ભગવાન વિષ્ણુએ વિશાળ કુર્મ એ કાચબાનું રૂપ ધારણ કર્યું અને મંદરાચલ પર્વતનો આધાર બન્યા. કાચબો પોતાના બાહ્ય શરીરની ઇન્દ્રિયો સંકોચી પોતાની જાતમાં સમાવી શકે છે. તેથી ઇન્દ્રિયો પર કાબુ અને સંયમના પ્રતિક સ્વરૂપ કાચબાએ શિવાલયોમાં પણ આગવું સ્થાન મેળવ્યું છે. આમ સ્ત્રી સંસ્કૃતિ, સકારાત્મક ઉર્જા અને કારકિર્દીનું પ્રતિક પણ માનવામાં આવે છે. વિશ્વ કાચબા દિવસ આપણને પ્રકૃતિ પ્રત્યે જવાબદારીનો સંદેશ આપે છે. કાચબા પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ દરિયાઈ ખોરાક અને ચક્રને સંતુલિત રાખે છે અને જળ પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે. વિશ્વ કાચબા દિવસ નિમિત્તે શાળાઓ, કોલેજો અને પર્યાવરણ સંસ્થાઓ દ્વારા જાગૃતિ કાર્યક્રમો, રેલીઓ, ચિત્ર સ્પર્ધાઓ અને પ્રદર્શનો યોજવામાં આવે છે. અંતમાં કહી શકાય કે કાચબા માત્ર જીવ નથી પરંતુ પર્યાવરણના રક્ષક છે. તેમના સંરક્ષણ માટે દરેક વ્યક્તિએ પોતાનો ફાળો આપવો જરૂરી છે, જેથી આવનારી પેઢીને પણ આ અદભુત જીવસૃષ્ટિ જોવા મળે.
0: અમારા જે પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો વિશ્વ કાચબા દિવસ. સંપાદન અશરફ મથવાણી, પઠન વીરેન રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

ঢাকায় সরেবুজ সমাচার আশুতোষ তাই বাঁচিয়েছিলেন। নমস্কার, প্রধানমন্ত্রী নরেন্দ্র মোদী আজ অবশ্যই বার্ষিক রোজগার মেলানো ভিডিও কনফারেন্স দ্বারা বিভিন্ন সরকারি বিভাগ ও সংগঠনের 51,000 মানুষের নিয়োগ পত্র সঁপছে। আপাতত শ্রী মোদী সভানকে সম্বোধিত করছে। রোজগারমূলক দেশভরের 47 স্থলে যোগ আসে। দেশের তমাম ভাগমতে পছন্দ করেন ইউএনও ভারত সরকার বিভিন্ন মন্ত্রালয় ও বিভাগমা হোদা সম্ভাবছে, যেমন রেলওয়ে মন্ত্রালয়, গৃহ মন্ত্রালয়, আরোগ্য ও পরিবার কল্যাণ মন্ত্রালয়, নাগরিক সেবা বিভাগ ও উচ্চ শিক্ষা বিভাগ সমাবেশ থাকছে। রাজ্যে 4 সহিত দেশে 24 রাজ্যসভার বৈঠক পর দ্বিবার্ষিক টুকলিং জাহরাত করা হয়েছে। গুজরাট রাম মোকরিয়া, নরহরিয়া মিল, সতীশ সিং বহিল ও রবিরাবেন বারাই কার্যকাল তারিখ 21 জুলাই পূর্ণ থেকে রয়েছে। ত্যারে তারিখ 18 জুলাই মতদান থাকছে, যার তে দিবসে সঙ্গে 5 আগে মত গণতি হাত ধরাশে। চুটনি পঞ্চমী আগামী জানাওয়া প্রমাণে তারিখ 22 জুলাই চুটনি জাহরনামা বাহির করছে। উমেদারিপত্র ভরবানি ছিল তারিখ 18 জুন রয়েছে, যার তারিখ 11 জুন সুদী উমেদারিপত্র পরত খেতে সকছে। মুখ্যমন্ত্রী ভূপেন্দ্র পটেল ও কেন্দ্রীয় রেলমন্ত্রী অশ্বিনী বৈষ্ণব ভার্চুয়াল উপস্থিতি বৈজ্যোতি দিল্লি মডেলে নবী এক্সপ্রেস ট্রেন গতকাল প্রারম্ভ হয়। মুখ্যমন্ত্রী শ্রী পটেল কচ্ছনে নবী দিল্লি সাথে জড়িত সিদ্ধি রেল সেবা ভেট তেমজ তাজাতরমে আহমেদাবাদ ধুলেরা সেমি হাইস্পিড প্রজেক্ট মঞ্জুরি ভেট পাঠায় প্রধানমন্ত্রী নরেন্দ্র মোদী ও রেলমন্ত্রী অশ্বিনী বৈষ্ণব আভার ব্যক্ত করেন। ভারতীয় রেল এ পরিবহন এক মহত্বপূর্ণ কড়ি ছে। প্রধানমন্ত্রী নেতৃত্বে গত 8 বর্ষমাં রেলવેનું મોટાપાયે કાયાકલ્પ થયો છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા વાર્ષિક ઈ કેવાયસીની પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી। ગુજરાતમાં તમામ ખેડૂતોને આગામી તારીખ 30 જૂન સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લેવા ખેતી વિભાગ કચેરી દ્વારા અનુરોધ કરાયો છે। લાભાર્થીઓ ફેસ ઓથેન્ટિકેશન, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અથવા પીએમ કિસાન મોબાઇલ એપ મારફતે સરળતાથી ઈ કેવાયસીની પ્રક્રિયા કરી શકે છે। અત્ર ઉલ્લેખનીય છે કે યોજનાના નિયમની ફેરફાર કરાતા સહાય માત્ર એવા જ લાભાર્થીને મળશે જેમણે ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી હશે। હિન્દી માં મૌલિક પુસ્તક લેખન અને અનુવાદમાં પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા રાજભાષા ગૌરવ પુરસ્કાર યોજના લાગુ કરવામાં આવી છે। આ યોજના હેઠળ વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્ર, કાયદો અને સુરક્ષા, સંસ્કૃતિ અને કળા ક્ષેત્ર, શ્રેણી અને અનુવાદિત પુસ્તક માટે પુરસ્કાર એમ કુલ 5 શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવશે। આ યોજના હેઠળ પ્રથમ શ્રેણીના પ્રથમ પુરસ્કાર 2,00,000 રૂપિયા, જ્યારે અન્ય શ્રેણીના પ્રથમ પુરસ્કારને 1,50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। પુસ્તક નિર્ધારિત વર્ષ દરમિયાન પ્રકાશિત થવાનું અને ઓછામાં ઓછું 100 પેજનું હોવું જરૂરી છે। પર્યાવરણ સંરક્ષણના હેતુથી જિલ્લા મથક ભુજ ખાતે આગામી તારીખ 1 જૂન થી 7 જૂન દરમિયાન પર્યાવરણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર સપ્તાહ દરમિયાન પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોને સક્રિય રીતે જોડવાના ઉદ્દેશ સાથે વિવિધ સર્જનાત્મક અને પ્રેરણાદાયી કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયામાં પડતી મુશ્કેલી નિવારવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા કચ્છ યુનિવર્સિટી કેમ્પસ ખાતે એબીવીપી જીસીએએસ હેલ્પ ડેસ્ક કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મદન પટેલ તથા કુલસચિવ ડોક્ટર અનિલ ગોરના હસ્તે પ્રારંભ કરાયો હતો। ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 T20 ક્રિકેટ સ્પર્ધામાં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ 11 રોયલ ચેલેન્જર્સ 11 55 રનથી પરાજિત કરી હતી। સનરાઇઝર્સ 11 આપેલા 256 રનના લક્ષ્યાંક સામે રોયલ ચેલેન્જર્સ 11 200 રન સુધી સીમિત રહી હતી। અત્ર ઉલ્લેખનીય છે કે પોઈન્ટ ટેબલ પર રોયલ ચેલેન્જર્સ 11 પ્રથમ ક્રમાંકે, ગુજરાત ટાઇટન્સ 11 બીજા, જ્યારે સનરાઇઝર્સ 11 હૈદરાબાદ ત્રીજા સ્થાન પર છે। આ સાથે સવારનું બુલેટિન અહીં પૂરું થયું। આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। હવે પછી સ્થાનિક સમાચાર બુલેટિન આપ સાંજે 6:25 સાંભળી શકશો। નમસ્કાર।

0: નમસ્કાર આકાશવાણી સમાચાર નિકિતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્ર એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ તથા સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદોને અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરશે. આ પ્રસંગે શ્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: यह रोजगार मेला रोजगार सृजन के प्रति प्रधानमंत्री की प्रतिबद्धता को पूरा करने की दिशा में एक महत्वपूर्ण कदम है. यह रोजगार मेला युवाओं को सशक्त बनाने और राष्ट्र निर्माण में उनकी भागीदारी सुनिश्चित करने के लिए उन्हें सार्थक अवसर प्रदान कर रहा है. देश भर में अब तक आयोजित 18 रोजगार मेलों के माध्यम से 12,00,000 नियुक्ति पत्र जारी किए जा चुके हैं. यह 19वां रोजगार मेला देश भर में 47 स्थानों पर आयोजित किया जाएगा. इसमें देश के सभी हिस्सों से चयनित नव नियुक्त उम्मीदवार केंद्र सरकार के विभिन्न मंत्रालय और विभागों में नियुक्त होंगे. यह रोजगार मेला देश के विकास में युवाओं की भागीदारी को मजबूत करने की दिशा में एक और बड़ा कदम है. दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: प्रधानमंत्री नरेंद्र मोदी ने साइप्रस में राष्ट्रपति निकोस क्रिस्टोडेलिक से आतंकवाद सामे लड़वा माटे बहुपक्षीय प्रयासों ने मजबूत बनावा अने संयुक्त राष्ट्र माळखामां आंतरराष्ट्रीय आतंकवाद पर व्यापक संमेलन योजवामां आवेली तके अंतिम स्वरूप आपवाने अपनावा माटे हासिल करी छे. ગઈકાલે નવી દિલ્હીમાં બંને નેતા વચ્ચેની વાતચીત પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર અને યુરોપિયન યુનિયન દ્વારા જાહેર કરાયેલા તમામ આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો સામે મજબૂત અને સંકલિત કાર્યવાહી કરવા વિનંતી કરી છે. બંને પક્ષો સાયબર સુરક્ષા અને ઉભરતી તકનીકો વિષય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને સંરક્ષણ અને સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પણ સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. આ તેમની પહેલી ભારત મુલાકાત છે. શ્રી રૂબિયો નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. તેઓ વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાથે વાતચીત કરશે. શ્રી રૂબિયો આગ્રા અને જયપુરની પણ મુલાકાત લેશે. ત્યારબાદ મંગળવારે તેઓ નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી અને જાપાનના વિદેશમંત્રી પણ આ બેઠકમાં હાજરી આપશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ બેઠકમાં ક્વાડના મુક્ત અને સ્વતંત્ર હિંદ પ્રશાંત રિજનમાં અનુરૂપ ચાલી રહેલી પહેલોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની પણ સંભાવના છે. ભારત આવતા પહેલા શ્રી રૂબિયોએ ભારતને એક મહાન સાથી અને ભાગીદાર ગણાવ્યું અને કહ્યું ઘણા ક્ષેત્રોમાં ભારત સાથે મળીને કામ થઈ શકે છે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદો પર અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. નવી દિલ્હીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના શપથ સમારોહને રૂસ્તમજી મેમોરિયલ લેક્ચર સિરીઝને સંબોધતા ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સ્માર્ટ બોર્ડર કોન્સેપ્ટ હેઠળ વિવિધ ટેકનોલોજીઓને એકીકૃત કરવા માટે કામ ચાલી રહ્યું છે.
2: આને વાલે એક સાલ કે અંદર હી સ્માર્ટ બોર્ડર કોન્સેપ્ટ કે સાથ સીમા સુરક્ષા બલ કી સુરક્ષા મે સભી પ્રકાર કી તકનીક કો લેસ કરકર એક અભેદ બોર્ડર કી હમ સુરક્ષા કી ગ્રીડ બનાને કા કામ આગે બઢ રહા હૈ ઓર બહોત કમ સમય મે ગૃહ મંત્રાલય ડ્રોન રડાર આધુનિક કેમેરાઝ ઓર બાકી સારી તકનીક કે સાથ એક સ્માર્ટ બોર્ડર કે પ્રોજેક્ટ કો લેકર દેશ કે સામને આયેગા.
0: શ્રી શાહે જણાવ્યું કે સરકાર માત્ર ઘુસણખોરો રોકવા માટે જ નહીં પરંતુ દેશમાંથી દરેક ઘુસણખોરને ઓળખવા અને હાંકી કાઢવા માટે પણ પ્રતિબદ્ધ છે. ત્રિપુરા, આસામ અને પશ્ચિમ બંગાળની સરકારોએ હવે એવી નીતિ અપનાવવી જોઈએ જે ગેરકાયદેસર ઘુસણખોરીને અટકાવે. તેમ તેમણે ઉમેર્યું, તેમણે સરહદ સુરક્ષા દળને ઘુસણખોર અટકાવવા માટે સમાન દ્રઢ અભિગમ અપનાવવા પણ વિનંતી કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સએમએલ

0: _abad ને ફોલો કરશો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો થયો છે. આ મહિનાની 15 તારીખે પ્રતિ લીટર 3 રૂપિયા, 19 તારીખે 9 પૈસાના વધારા પછી ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરમાં કિંમતોમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટના વિક્ષેપ પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને પુરવઠો સ્થિર છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રાલયે નાગરિકોને ગભરાવવા નહીં અને વાસ્તવિક જરૂરિયાત મુજબ જ ઇંધણ ખરીદવાની સલાહ આપી છે. મંત્રાલયે જણાવ્યું કે કેટલાક રિટેલ આઉટલેટ્સ પર કામચલાઉ દબાણના સંકલિત વિતરણ પ્રયાસો દ્વારા દૂર કરવામાં આવી રહ્યું છે. મંત્રાલયે વધુમાં કહ્યું કે ઉચ્ચ માંગના વર્તમાન સમયગાળા દરમિયાન જવાબદાર ઉપયોગ અને જાહેર સહયોગ બધાને ઇંધણની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. લેબનોનમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનમાં સેવા આપતા ભારતીય સૈન્ય અધિકારી મેજર અભિલાષા બરાકને પ્રતિષ્ઠિત 2025 સંયુક્ત રાષ્ટ્ર મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ ઇયર એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
1: મેજર અભિલાષા બરાક વર્તમાનમાં લેબનોનને સંયુક્ત રાષ્ટ્ર અંતરિમ બલની મહિલા સહભાગિતા દલની કમાન્ડર કે રૂપે ભારતીય બટાલિયનને કાર્યરત હૈ. મેજર બરાક ભારતીય સેના કી પહેલી મહિલા લડાકુ હેલિકોપ્ટર પાયલટ ભી હૈ. મેજર બરાક કે પુરસ્કાર પ્રાપ્ત કરને વાલી તીસરી ભારતીય શાંતિ રક્ષક બન ગઈ હૈ. ઇસસે પહેલે મેજર સુમન ઘવાની કો 2019 મે ઓર મેજર રાધિકા સિંહ કો 2023 મે યે પુરસ્કાર મિલા થા. વર્ષ 2016 મે સ્થાપિત યે પુરસ્કાર પ્રતિવર્ષ સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનો મે તૈનાત બલો કે કમાન્ડરો ઓર મિશન પ્રમુખો કે નામાંકનો મે સે ચુના જાતા હૈ. ભારત સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનો મે સૈનિકો ઓર પુલિસ કર્મીઓ કા સબસે બડા યોગદાન દેને વાલે દેશો મે શામિલ હૈ. સમાચાર કક્ષ સે મૈં મુકેશ કુમાર.
0: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા હેમકુંડ સાહેબના કપાટ આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાશે. 5,000થી વધુ શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો આજે ગોવિંદઘાટથી ગંગારા માટે જવા રવાના થયો છે. ગોવિંદઘાટ ગુરુદ્વારા સમિતિના મેનેજર સેવાસિંહે જણાવ્યું કે શ્રદ્ધાળુઓની પહેલી અરદાસ સાથે હેમકુંડ સાહેબના દરવાજા આજે ભક્તો માટે ખુલ્લા મુકાશે. આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેમને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 200 રન બનાવ્યા. ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આ જીતથી સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા વધી છે. આ ટુર્નામેન્ટમાં આજે લખનઉ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આને સાંજે 7:30 વાગે લખનઉમાં રમાશે. ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારને 2.86 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સરપ્લસ ટ્રાન્સફરની મંજૂરી આપી છે. આ રિઝર્વ બેન્ક દ્વારા ચૂકવવામાં આવેલા સૌથી વધુ ડિવિડન્ડ પૈકીનું એક છે. ગઈકાલે મુંબઈમાં ગવર્નર સંજય મહોત્રાની અધ્યક્ષતામાં બેંકના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 623મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીધિ ઉંઢાળ.
2: આજના મોટાભાગના સમાચાર પત્રોમાં ભારત સાયપ્રસ વચ્ચે કરાર, રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણી, અનામત અંગે સર્વોચ્ચ અદાલતની ટિપ્પણી, ઇરાન અમેરિકા યુદ્ધ અંગેના સમાચારો જોવા મળી રહ્યા છે. માતા પિતા આઈએસઆઈ અનામત શા માટે સુપ્રીમ આ હેડલાઇન સંદેશ બનાવ્યું છે. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી વિશ્વ 100 સૌથી ગરમ શહેરોમાં 97 ભારતમાં જેવા સમાચાર પ્રથમ ભાવને જોવા મળે છે. વિશ્વની સર્વોચ્ચ શિખર ટ્રાફિક જામ, એક દિવસમાં 275 પર્વતરાઓ પસાર કર્યો એવરેસ્ટ, આ હેડલાઇન ફૂલછાદા બનાવી છે. નવ ગુજરાત સમાચારે ઈરાન યુદ્ધનો અંત, હાથમેટમાં મંત્રણાના એક તબક્કામાં શીર્ષક સાથે પ્રથમ પાને પ્રકાશિત કરેલ છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમંત્રણપત્ર એનાયત કરશે. ભારત અને સાયપ્રસ સંરક્ષણ તથા સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચશે. સરકાર બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથેની બધી સરહદોને અભેદ બનાવવા માટે સ્માર્ટ બોર્ડર પ્રોજેક્ટ શરૂ કરશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો અને

18 32 मिनिटे आप सर्वेश्वर कच्छ कार्यक्रम रहा जब वजू कर शे कृपा ना कर कार्यक्रम में वश्य रह शे शेप प्रयास में धना जो उपयोग और अब रहो वागे गुजराती फिल्मी की तो सर्वेश्वर नवर 32 मिनिटे संत वाणी आज ना कलाकार छे नारायण स्वामी बस वागे रजू करीशु हिंदी फिल्मी गीतों कार्यक्रम मनोरंजन પ્રસંગ 45 મિનિટે લોકગીતો ખાસ આપવા માટે 11 વાગ્યા પછીનું અમારું પ્રસારણ અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું જેમાં વારાને 2 મિનિટે આપ સાંભળશો ગુજરાતી ગેર ફિલ્મી ગીતો 12:30 મિનિટે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયા 1:30 મિનિટે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય માહિતી ખાસ ફોજી જવાનો માટે અને 2:40 મિનિટે ફરી એકવાર ગુજરાતી ગેર ફિલ્મી ગીતો બીજી સભાની શરૂઆત સાંજે 5 વાગે સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રસારિત કાર્યક્રમો 6:25 મિનિટે રજૂ કરીશું સ્થાનિક સમાચાર 6:30 મિનિટે યુવા દોસ્તો માટેનું કાર્યક્રમ યુવાણી અને 7:20 મિનિટે સાંભળશો ગ્રામ્ય વિસ્તારના ભાઈબહેનો માટેનું કાર્યક્રમ ગામનો ચોરો શ્રોતા મિત્રો આ બંને કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું બરાબર 8 વાગે વિવિધ ભારતી મુંબઈના કાર્યક્રમો રિલે કરાશે બરાબર 15 મિનિટે આકાશવાણી અમદાવાદના કાર્યક્રમો રિલે કરીશું રાત્રે 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ દિલ્હીથી રજૂ કરાશે જેમાં આજે આપ સાંભળશો ચંદનાથ સરી સી પી માધવનનું કર્ણાટકી શાસ્ત્રીય ગાયન તો આ હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો આપ સામે કાર્યક્રમોની રૂપરેખા

આજવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે થોડી જ ક્ષણોમાં એટલે કે બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત, જે દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે.

0: ક્રિયાન કાર્યક્રમ સાંભળ ઓજે મિનિભા અને બને કે કૃપા ના કરજા જીજા કરીને રામ રામ રામ રામ રામ રામ રામ
1: આજે ટાઈમ જ એડો થઈ ગયો હોય કે કોઈ મેં ધીરજ ના રહી મળે જ હૈયા હૈયા માણું કે ખપે તો પહેલા જે ટાઈમ મેં શાકભાજી હોય ધાણી હોય એમણે ચોખ્ખું મન ધોવું અને ખાણે પંચ કરોડ જે વસ્તુ હોય કે અબજ જે વસ્તુ હોય ફટાફટ ભલે વસ્તુ મેં સુધી પહોંચી શકે તે તો એમ પૂછ્યા જો એમનું કારણ તો કંઈક આવે ને કે પહેલા જે ટાઈમ મેં ઓછી વસ્તી ને પણ મારું એ કે ધીરજ રાખીને મને ખેત પેદાસ જો પાક ઉતારું ખબર અને આજ તો એને રહેવાનો કે જગા એટલી ગાયું ને ને એડા પણ એનથી ગાંવ ઘણી વસ્તી કે દૂધ પૂજી વિધે પાક હોય તો આક્ષેપ પતા કરો પણ હવે તો અહીં વિચારે જે દાલ તો ચોક્કસ આવે તો આજ પણ નિર્ણય લેવાનું કે કોઈ પણ ખેત પેદાશ હોય કે ફળ હોય ફ્રૂટ હોય શાકભાજી હોય કે પણ ધા વગર નતો પણ ખાસી રીતે મળે જાણ હતા પાકી ખબર એવું ટાઈમ પણ જાત ન કરવું ભલે પણ કોરોના જે ટાઈમ ને મળે કેવી સાવચેતી રાખી હતી કોઈ મને ખબર કે ધા હું જરા હું અવતારી મરી જ રહેતા તો હું બચેલા કઈ ની મળે વસ્તુ તો ડબલ ને 15 વખત ધૂ ધૂ ધૂ ધૂ કરાય જ રાખ દવાસું તો એ મળે જ દવાઓ એ શરીર કે કદાચ ને કદાચ તો નુકસાન કઈ જ થયું પાંચ એ ને લેવાનો કે પાંચ જો કોઈ લીવર આવે પાંચ જો કોઈ પેટ ને જો એમને પાકે પાના કરીને કયો ખોરાક ખાસ હોય આજી બહુ ઓછી પાકે વધવા જશો વધવા જશો પણ એ બારા જો અચેલો ખોરાક પાણી જે વખતે ને ખાયું તો પેકેટ પડી કે બધા ને બધાને ઘરે ખાઈ ચુકા તો એ કચરો સુધી રીતે બનેલો હોય કે કચરો સાફ થયેલો હતા કે ખબર આય ખરી અને લીવર આવે એના કરીને સૌથી શ્રેષ્ઠ ખોરાક ખાસો ખાધો જો કેવો હોય તો જો કોઈ લીલા શાકભાજી હોય જેમ કે પાલક મેથી બ્રોકોલી એ મળે જ વસ્તુ પાંજે લીવર મિજારા જો કો ઝેરી તત્વ હોય ને એને કે બહાર કરતી હોય તમને મદદ કરે તો તમારી લસણ ભલે ઘણે નતા ખાઈએ પણ લસણ પણ આપણે ને લીવર ડિટોક્સ જે રીતે પાકે મદદરૂપ હોય અને એ આજે શરીર માં જે નકામી ચરબી હોય હતી એમ કે પડી ભાગ કાઢે તો લાવવાનું તો હૈદર હૈદર એ કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટરી એ જો કોઈ પાંચ લીવર ને સોજો ગણે કે ના છે દવાખાને તો પાછો કોઈ બીમાર હતો એ લીવર ને સોજો હોય તો હૈદર એ ને એ ઇન સોજે કે ઓછો કરે તી લીંબુ એ આમળા એ એમને ભરપૂર પ્રમાણમાં વિટામિન સી એ જોકો પાંચ લીવર કે સાફ રખે તે એ વસ્તુ એમ કે સાફ રખે તું પણ સફરજન આવે એને મને ચેતા ને કે જે સફરજન ખાય એને ડોક્ટર પડાવે તો જો કોઈ સફરજન ને ભરપૂર ફાઈબર હોય તો અને એ પાચન સારી રીતે કરે તો અને લીવર કે એ મજબૂત રખે તો એમ કે મદદ કરે તું પણ એ હિનારામો તો ભલે થોડા મોંઘા હોય પણ પાંચ શરીર થી મથે તો કઈ મળે ને તો એ જો અખરોટ હોય ને એમને ઓમેગા 3 હે અને એ એસિડ્સ ને લીવર ને જો લીવર ને નકામી ચરબી આવે ને જો કો થીંતી હોય ને એમ કે ઘટાડી વજે કોઈ ભણે લીલી ચાય પણ હવે ફેશન ને ભલે પીએ તો પણ એ પણ લોકો એન્ટી ઓક્સિડ હે અને એ પણ પાંચ જો કો લીવર ને એન્ઝાઇમ હોય લીવર જે અંદર જો કો એન્ઝાઇમ એન્ટી સુધારે તો પોતા દહી ને છાય તો પણ ગાડી પગે કેટલા વરે થી ને જો આવું આસુ તારે જોને દહી ને છાય વગર તો ન જ હલે એ ગુડ ડોક્ટર જે ન જરા અને તો એ પાચન કે એ સુધારી હતા અને લીવર કે ભાર ઓછો દી હતા એટલે તો અહીં ને લેવાનું તો લીવર કે સૌથી વધારે નુકસાન કરતી વસ્તુ કઈ કઈ ખબર તળેલો પા હલ્દી ભજીયા સમોસા ચાઇનીઝ મેં ખાયું તો જો કોઈ તળેલો વધારે હે એ પાંજે જો કોઈ લીવર હોય એમને એ નુકસાન કરે તો દારૂ હોય વધારે ખંડ જો કોઈ ખાઈતા હોય અને પ્રોસેસ ફૂડ જો કોઈ ખાઈતા હોય એ મને જ પાંજે શરીર કરીને ભારે નુકસાનકારક કહીએ અને ખાસ પાંજે એ જો કોઈ લીવર હોય એમ કે એ નુકસાન કરી હતા એટલે આજ પણ જેટલો પણ ખેદ કે નાસે મેં જોકો જોડાઈ હોઈએ અહીંયા એ બધી જ વસ્તુ પાસે થાય નુકસાન કરે તો એમથી વધારે પણ એ કરી શકું કે જો મીટ આવે ગાજર આવે જેમાં જ્યુસ પી શકું એ પાંજી ચમડી આવે એમ કે ડિટોક્સ કરે તા એમ સિવાય પાંજો કાકડી આવે ફુદીનો જો જ્યુસ આવે પગારંગી આવે ગજ્જો જો જ્યુસ આવે આમુ આવે પણ પાંજો એ કુંવાર પાટું જે કાં ચૂંટા એલોવેરા એમ જો પણ જ્યુસ પી શકું ટમેટો જો જ્યુસ આવે એ પાંજે ચહેરે પર પણ જો કો ભાગ ને ડબ્બા ને કાળા ને મને મોં થઈ ગયો હોય એને પણ એ પાકે થોડો ઘણો ફાયદો દે તો પાલક આવે લીંબુ આવે ભરપૂર માત્રાલીને જો કમોસમી વરસાદ વાવાઝોડા એમને ખેડ મારું વિચાર કોનો કરે પણ પાકે શરીર કે વધારે પડતો નુકસાન બચાવી શકું જો કોઈ ખોરાક જો કોઈ ધાણી પાકે ખાધી જરૂર નથી હોય તો આપણે જીવન કે શુદ્ધ સાત્વિક અને અંદર થી આનંદિત કરે તો હાલો પેલા તો ભોજન સમય

ஏண்டா ஐ நிறைய கரு லீலோ ஜட்டாக் போய் போன வஸ்து பாய் பஜார் மே பஞ்சாபி ખાதல வந்து ஹோட்டல் மேல கம்மியா தவனோ தோ ஐ கரு பெட்டா லீலோ ஜட்டாக் அஞ்சோ நாஜே ஜே சாக் பாஜி ஹுவேதா பாலக் ஹுவேதா நிஜ ஹெடா லீலா ஜட்டாக் சாக் பாமா ஜே கரு பனாயோ தோ பனேதா ના ભલે નો ભલે કે મારા પણ નહીં વસ્તુ મેં ચટકો વધારલા કરીને કલર વધી મેં ચેતા અને પણ કે હોસે હોસે ખાયું તા અને એ વસ્તુ જ્યારે મારા પણ મથેનું કલર વધોતા તો એને શાકભાજી કે ઉભેલા કરીને ઓલરેડી પહેલા જ એને ધવા ઉછટેલી હોય છે અને દારમ નેરલાવનો અગલા સર અગલા પ્રયાણ કરવા દેવા સુતા દેગલા ભાજ મળ્યાવા તો એની પેન્જી ખેતી હે સચો દાખલો આખું જાણતી કે એની પંજી ખેતી હે નહીં કે અસી અસાજી ખેતી ખેતર જા વાડી જા દારમ અસી પઢતા ખાયું બોલે બોલે અસાકે પઢ કે ખબર આય કે ઇન્ને અસી કતરી દવા વધી હે તાઈ વિચાર કરો કે જો પંજી વાડી જા દારમ એ માડું પંડ પણ ન ખાયંતા હોય તો ઈ દારમ લાતા આય કે ધોરાય એ નેરે નેરે ને પાગ નોતા मुझे जो जो मतलब अड़ो न के पाके दारम न खावा खपे पर अज ही खेत पैदा से के वधारेला करीने बोले आज फुगाव उतरो मरे वधी वियो है अज आ ओकरी जी गाल कर दिया के पा करकसर में जीव दे जे जीवे तन के पाई जो के लोभी आए पर पा पांच वड़वाओ नेरी हूं तो ई हकड़ी हकड़ी वस्तु के कितनी सांची ने वापर गवा मुझे जो जो मतलब अड़ो न के पा मरे जीती फगाई होता પણ એ ફુગાવો જડે વધ્યો તડે આજ મારું એક દવાઈ વધે છે જરૂર પડતી બોલે કે હેડે મડી માસ કે પોજી લાગે ને હેડી મડી વસ્તી કે અન્ન શાકભાજી કે એન ખેત પેદાશ કે પોજી વરલા કરીને ઈ ઈ વસ્તુ તાની કે મેલા કરીને કે કરવું બોલે કે ઝડપથી હોગે આજે પા ઈ ન કરી શકું કે પાજે ઘર મે નંગડે કુંડે મે કે આજુબાજુ નીકળી એડી જગ્યા મે પા પાપ હું તો ગચ એડો બની શકે એટલો बागीचे में रस्ते वनो के सरकारी वस्तु गोपालिका जी कोई वस्तु साचू था तो पाजी कता है बस पर शरीर तो पाजो है ना अन शरीर में लाट मजे जी वस्तु लाट मजे जी खेत पैदास बने अंगला करीने पाके पंजे जे घर में करकसर करनी पौंदी तो ई वस्ती वधारे के पुजी वरेला करीने ई साग भाजी के खेत पैदास में दवाई जो प्रमाण ओछो थी तो अज यूरिया खातर अज अंदर दा घर में रहना ना ई ई पंजे घर जे आज बाजू के पंजे गाय जे छेड़ मजानू કેઈ વનસ્પતિ જે કે ઝંગરો કરીને એનો જાનો બનાયેલો ખાતર વજેતા બોલે બોલે કે સારી રીતે જાણતા કે ઈ મળે જ ધવાઉ અંતે તા શરીર મે કોઈક ન કોઈક તરફ ઉભો કર દઉં છ આજ હણે સિયારો પત્યો અને ઉનારે જી મીનેલા નું તો હોળી પ્યા સિયારો પત્યો તો પહેનવારે 5-2000 થઈ જો અરે એડો હુઓ કે સી પણ પોંદો હુઓ ને ઘર મે પરચંદી હોય એટલે મિક્સ ઋતુ થઈ ગયો એટલે આજ પાહી ન રહેવાનો તો પાંજો ઓજન જો પર ટટકો બને તો જે કારણે એમને ગાબડા પડી ગયા અહીં આજ મિસાઇલનું એટલું ભલે થયું આજ પ્રદૂષણ એટલું થયું તો આજ ગાડીઓ એટલું ભલે થયું મોડે જ વસ્તુ પણ કુદરતી વાતાવરણ કે ડિસ્ટર્બ કરે છે અને એમજે કારણે વરસાદ પણ ઓછો પડતો વરસાદ ઓછો પડે એટલે ખેત પેદાશ હે કે પહેલો જ અસર કરે અને હવે માળ ઉપર કહીએ કે જમીન ને ઊંડા ઊંડા ઊંડા એ મળે ખડા ખોદતા જ બને પાણી કાઢેલા કરીને બોર બનાવતા જ બને કોઈ ખેત પેદાશ નહીં તો પેલો ખપદો અગે જે જો મતલબ ઉતરો આવે કે ખાલી ખેત પેદાશ ઓછી થયે તે ધાઉં પેટો એટલો જ મુદ્દો ને મુદ્દો ઈ આવે કે પા પાંજે કુદરત જે જોકો ક્રમ આવે એમ કે મનુષ્ય માળું પા ભેગા થઈને તોડું તા અને જે કારણે આજે ખેડૂ તે જો ઉભા પાક નષ્ટ થઈએ તા અથવા તો એની કે વધારે ધવા વધી જે જરૂર પડતી કે મળે જ વસ્તુ કદાચ ને કદાચ તો હર એક ભારતીય જે ફરજ ચૂકવણી હે એ સાબિત થઈએ તો આજ પાં તરબૂજ ગણલાવનો કે શક્કર ટીટી ગણલાવનો પહેલા પાંચ વડવાઓ જોના ખબર હે લાટ મીઠો હોય શક્કર જેવડો
अज तां ई सकर डेटी के कई पपैये के ई तरबूज के अज पांजे मुंह में ई शब्द निकरे तो के सक्कर जड़ो मिठो आए न तो निकरे कुलाए कि इनके हैया पचाला कई ने धवाऊं हो जी मैं चाहती हूँ ई धवाऊं इनके जो को नेचुरल के जो समय हुए ना जो को कुदरती पक्के जो समय हुए इनकी पहला इनके पता ही पचाए वजी मैं चाहती हूँ इले जी मिठास में अच्छे जगदा ना एड़ी ज रीते साग भाजी नेरियो खपे टमेटो नेरियो खपे रिंगड़ा नेरियो खपे दुधी नेरियो हर एक जो पांजी वनस्पति है पांजा फल फ्रूट पांजा साग भाजी में इन जी छोड़ियों में एड़ी जवाब दे मचे थी कि हया हया वड़ा थींदा वने अज इन गुलाब जो फुल ने जा देसी गुलाब जो फल में पा जो बहु पर बहु खबर पड़ी कतक गुलाब जो भागी चो आए कि कतक गुलाब बहु खाएंगे अजय अड़ी सुगंध अचे थी

0: પચાસ અરજી રહેણી પાંજી ખેત પેદાશો મેં દવાઈ જો પ્રમાણ ભરી શકે એટલો ઓછો પાંજી મણીજી સહિયારે પ્રયત્ન થકી જ થતો પા બચત કર્યો પાંજ તત શાકભાજી જો ઉગાઈ શકે તો પાંજે ઘર જે આજુબાજુ ઉગાડ્યું ભણી શકે એટલો બગાડ ઓછો કર્યું પાંજો અનાજ જો બગાડ ઓછો થતો તો ઓટોમેટિક ફુગાવો દેશ જો ઘટી વધતો અને ફુગાવો ઘટી વધતો તો સ્વાભાવિક કે વસ્તુ તો ઘણી બધી બચતી અને ઘણી વસ્તુ બચતી એટલે ખેડૂત હુંદા કે ખેત મજૂર હુંદા એ પણજે જે ખેતર એની અંદર એ વધતા પણ ન
1: શરૂઆત અલકા યાજ્ઞિક સ્પર્ધી કરીએ ફિલ્મ આલ્બેની માર

0: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજી ભાવે દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને પ્રમાણપત્ર અરજી બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને ઇલેક્ટ્રિશિયનને ફરિયાદ કરી શકાય છે. તમે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 238 5400. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અને કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધરત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 238 5400.
1: ગુજરાતી ફિલ્મી ગીતોનો આ કાર્યક્રમ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કાર્યક્રમની હવે પછીની પ્રસ્તુતિ દિવાળી રંગીલના સ્વરમાં ફિલ્મ છે હોથે પદમની.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રી વ્યાજી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતી કુટુંબોને નવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ અંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 238 5490.
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે દિવ્ય કુમારનો સ્વર સાંભળી ફિલ્મ રેવાના ગીતમાં.

તે સંબંધિત જિલ્લા નિવાસી અધિક ઇલેક્ટ્રિશિયન ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. જો અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી નિર્ણય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4000. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર માટે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી નિર્ણય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4000.

ત્યાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, પાણી પીવું, લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા,

સગર્ભ સ્ત્રીઓ અને વડીલોએ તડકાની વિશેષ કાળજી લેવી.

સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને

છે વિશ્વનું સર્વ હમણાં જ આપણે ફિલ્મ અંગુર નું ગીત સાંભળ્યું. શ્રોતા મિત્રો, કાર્યક્રમનું આજે પછીનું ગીત ફિલ્મ રત્નગીત માંથી સાંભળીએ. ગાયક કલાકારો છે આશા ભોંસલે અને કિશોર કુમાર.

0: ગયા અને આની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે અને તમારી ભાગીદારીથી તમે સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ઝડપ જોઈએ.
1: હવે પછીનું લોકસંગીત લોકગીત પ્રભાબેન વાણીના સ્પર્ધા સાંભળીએ.

ಸಂಪದೆ ರಾಷನ್ ಕಾರ್ಡ್ ಹಾಗೂ ಅನಿರ್ಭತ ಗ್ರಾಹಕ ಕುಟುಂಬಗಳಿಗೆ ಮೂಲಭೂತ ಅನುದಾನಕ್ಕೆ ಸಂಬಂಧಿತ ಜಿಲ್ಲಾ ನಿವಾಸಿ ಅಧಿಕಾರಿಗಳು ಪರಿಶೀಲನೆ ಕೈಗೊಂಡಿದೆ. ಹಾಗೆ ಮೈ ರಾಷನ್ ಮೊಬೈಲ್ ಆಪ್ ದ್ವಾರಾ ರಾಷನ್ ಕಾರ್ಡ್ ಲಕ್ಷ ಕ್ರೆಡಿಟ್ ಮಾಹಿತಿ તમે જોડવાના અનાજનો જથ્થો રસી મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો અધિકારીના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધી નગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 238 4090. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ અંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રીમાતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 238 4090.

હર્ષવર્ધન ગોહિલ શર્મા આપણા સામે કાર્યક્રમની અંતિમ રચના અને આ સાથે જ લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, સવારના 11 થવા જઈ રહ્યા છે. તમારું હવે પછીનું પ્રસારણ અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સહયોગને વધુ ગાઢ બનાવવા સંમત થયા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરાયો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે 4 દિવસની ભારત મુલાકાતે કોલકાતા પહોંચ્યા. સ્પેસ એક્સે આજે સવારે તેની સ્ટારશીપ સુપર હેવી રોકેટ સિસ્ટમનું પ્રક્ષેપણ કર્યું, જે ચંદ્ર અને મંગળ પરના મિશન માટે સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવા અવકાશયાન વિકસાવવાના તેના પ્રયાસોમાં વધુ એક સીમાચિહ્નરૂપ છે. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગોમાં ઇબોલા વાયરસ દ્વારા ઉભા થયેલા જાહેર આરોગ્ય ખતરાને રાષ્ટ્રીય સ્તર સુધી ઉઠાવ્યો છે. ભારતીય સૈન્યના અધિકારી મેજર અભિલાષા બરાકને સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી જાતિ સમાનતા સમર્થક પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો. ચીનના સાક્ષી પ્રાંતમાં કોલસાણી ખાણમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સલામતી સ્તર કરતાં વધી જતા 8 લોકોના મોત, જ્યારે 38 શ્રમિકો હજી પણ અંદર ફસાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. હવામાન વિભાગે આજે પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ અને વિદર્ભમાં તીવ્ર ગરમીના મોજા માટે રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી છે. ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે 29 મેથી 4થી આર્મ રેસલિંગ અને પેરા આર્મ રેસલિંગ ચેમ્પિયનશીપ 2026 યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 55 રનથી હરાવ્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત કાર્યક્રમની શરૂઆત કરીશું લતા મંગેશકરે ગાયેલા દિલ કી રાહે ફિલ્મ ગીતથી.

વ્યાસરાજ જજનો ફિલ્મ સિન્ડિકેટ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ, પ્રભાવિત વિદ્યા ગંભીરામ.

0: સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજીથી ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07923258409.
1: કાર્યક્રમની શરૂઆત કરીશું સોનુ નિગમે ગાયેલી ફૈઝ અનવરની રચનાથી.

0: Chapeau, verso la triste piano in calcio blu.
1: સોનુ નિગમના કંઠમાં હવે સાંભળશો ફૈઝ અનવરની બીજી એક રચના.

ફરિયાદનું ભવિષ્યમાં છે. બીજો અધિકારીનો નિર્ણય સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી નિર્ણય શકો છો. ફોન નંબર 07923 58400. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોની માતા આધાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને

Thank you.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્ર સોંપ્યા. આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું છે કે યુવાનોને વૈશ્વિક માહોલ મળવો જોઈએ. તેમણે કહ્યું કે દુનિયા ભારતના વિકાસ યાત્રાનો ભાગ બનવા માંગે છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે ભારતના એન્જિનિયર અને સ્કીલ વર્કરની માંગ વધશે અને યુવાનો માટે લાખો રોજગારના અવસર બની રહ્યા છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો કોલકાતા પહોંચ્યા. આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડમાં સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને પ્રવાસન અને ચોરવાડ નગરપાલિકાના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નેપાળના પંથચરમાં પૂર અને ભૂસ્ખલનથી ભારે વિનાશ. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર ઉત્તરાખંડની 2 દિવસની મુલાકાતે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશજીએ આજે પોતાના પરિવારના સભ્યો સાથે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શન કર્યા. હવામાન વિભાગે આજે પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ ઉત્તરપ્રદેશ અને વિદર્ભમાં તીવ્ર ગરમીના મોજા માટે રેડ એલર્ટ જારી કર્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસાનો વધારો. ભારત તિબેટીન બોર્ડર પોલીસે માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ મહિલા પર્વતારોહણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા હેમકુંડ સાહિબના કપાટ આજથી શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મુકાશે. રાજ્યની 4 સહિત દેશની 24 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરાઈ. 1 જૂને જાહેરનામું પડશે. રાજ્યમાં આરટી હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે 25મીથી 27મી મે સુધી બીજો તબક્કો યોજાશે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે લખનૌમાં રમાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. પ્રસ્તુત છે આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયેશ પંડ્યાની દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના ગૌરવમય 90 વર્ષની યાત્રામાં આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આકાશવાણીના ભૂતપૂર્વ પ્રોગ્રામ એક્ઝિક્યુટીવ, કાર્યક્રમ નિષ્પાદક કે જેમણે માઇક્રોફોનની પાછળ રહીને શ્રોતાઓની નાડ પારખીને નવીનતમ કાર્યક્રમોનું સર્જન કર્યું છે એવા જયેશ પંડ્યા. જયેશભાઈ, આપનું આકાશવાણીના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત.
1: નમસ્કાર શ્રોતા મિત્રો.
0: જયેશભાઈ, આકાશવાણીમાં આપની સફર ક્યારથી અને કેવી રીતે શરૂ થઈ?
1: ચોક્કસ 1991 મે મહિનાની 18 તારીખે મેં આકાશવાણી જોઈન કરેલું. એની પહેલા હું વિવિધ ભારતી રેગ્યુલર સાંભળતો હતો અને ક્યારેક એવું થતું હતું કે આમાં કામ કરવા મળે તો કેવું. હવે મારો વાંચવાનો છે ને એ મારો શોખ સ્કૂલમાં હતો ત્યારથી હતો, એટલે હું રેગ્યુલરલી લાઇબ્રેરીમાં જઈ અને મેગેઝીન્સ અને છાપાઓ વાંચું, એટલે જનરલ નોલેજ મારું સારું હતું. અને પછી સ્ટાફ સિલેક્શન કમિશનની એક્ઝામ હતી, એમાં હું બેઠો અને પછી હું પાસ થયો. એટલે આમ જોઈએ તો હું ડીપી ઓફિસર તરીકે આવ્યો હતો. આ એક પ્રકારનો એક જુદા પ્રકારનો રોલ હતો કે જેમાં આ બીબીસીનું મોડેલ હતું અને એના ડ્યુટી રૂમ એટલે એના કાર્યક્રમના 3 પ્રકાર હોય. રેડિયો કોઈ પણ ચાલતો હોય તો એમાં એક કાર્યક્રમ વિભાગ હોય, એક એન્જિનિયરિંગ વિભાગ હોય અને એક એડમિનિસ્ટ્રેશન હોય. તો આ જે છે એ પ્રોગ્રામમાં ઓન ધ બિહાફ ઓફ લિસનર્સ રેડિયો સાંભળવાનો અને એના જે પ્રોગ્રામ્સ છે એની ક્વોલિટી કેવી છે, એની ગુણવત્તા કેવી છે, એના સુધારા વધારા શું થઈ શકે, એના અંગેની આખી જે ડિટેલ્સ છે એ ડ્યુટી ઓફિસર લખે અને એ રિપોર્ટ પછી બીજા દિવસે પ્રોગ્રામ મિટિંગમાં વંચાય.
0: જી, એ પછી આપ કઈ સાલમાં પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ બન્યા?
1: હું 2005 ફેબ્રુઆરી 2005 પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે, એટલે એ મારું પ્રમોશન હતું અને મેં એ જોઈન કર્યું.
0: તો જયેશભાઈ, પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે આપ કાર્યક્રમો તૈયાર કરવામાં ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખતા હતા?
1: કાર્યક્રમ નિષ્પાદક એટલે કે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવની જે ડ્યુટી છે એનું જે કામ છે એ થોડું જુદા પ્રકારનું છે. ધારો કે હું તમને ઉદાહરણ આપીને કહું ને, તો ધારો કે વિજ્ઞાન કાર્યક્રમ કોઈ સંભાળે છે અથવા કોઈ મ્યુઝિક કાર્યક્રમ સંભાળે છે, તો મ્યુઝિકમાં એવું હોય કે અથવા યુથ કાર્યક્રમ સંભાળે છે, તો તમારે ટેલેન્ટને સર્ચ કરવાની હોય, એના વિષયો કયા વિષય પર વાત કરવાની છે, અત્યારે રિલેવન્ટ કયા કયા સબ્જેક્ટ છે જેની તમારો જે શ્રોતા છે જે તમને દેખી નથી શકતો, જે તમને માત્ર સાંભળે છે, એને આમાં રસ પડશે કે કેમ એ તમારે દરેક વખતે ધ્યાનમાં રાખવાનું છે.
0: જી બિલકુલ, એટલે એક જે સ્ટેજ માટે એવું કહેવાય કે પડદા પાછળના કલાકાર એટલે પડદા પાછળ રહીને જે કામ થતું હોય છે એવું જ ઉત્તમ કામ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ્સ કરતા હોય છે. માઇક્રોફોન પર કદાચ સાંભળવા ના મળે તમને, પણ જે મૂળ જે આખો પ્રોગ્રામ ડિઝાઇન કરવાથી માંડીને બધી જ બાબતોનું એમાં ધ્યાન રાખીને આ કામ કરતા હોય છે. તો દેશભાઈ, આકાશવાણી સમાજના તમામ વર્ગો અને વય જૂથને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો બનાવતી હોય છે, જેમ કે આપણે બાળકોનો કાર્યક્રમ હોય છે, યુવા દોસ્તો માટેના કાર્યક્રમ હોય છે, મહિલાઓનો કાર્યક્રમ હોય છે, ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ હોય છે, વડીલો માટેના કાર્યક્રમો, નાટકો, રૂપકો, સંગીત, ઘણું બધું આપણે એક ડિઝાઇન કરીને પ્રોગ્રામ બનાવતા હોઈએ છીએ. તો તમારી દ્રષ્ટિએ આ કાર્યક્રમનું જે નિર્માણ થાય છે એની પાછળ એક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ કેટલું વિચાર કરીને, કેવી રીતે, કેવા સંજોગોમાં એને કઈ દ્રષ્ટિથી જોઈને તે શ્રોતાઓને એના હૃદય સુધી પહોંચે એના માટે કેવા એફર્ટ્સ કરતા હોય છે એની થોડીક વાત કરું.
1: હવે એમાં એવું છે કે ધારો કે હું તમને ઉદાહરણ આપીને વાત કરું તો એક રૂપક બનાવેલું અમે. આમ પ્રચલિત પંક્તિ એવી છે કે જીવો અને જીવવાદો, પણ જે પરિસ્થિતિ છે સમાજની અને જે એન્વાયરમેન્ટની પરિસ્થિતિ, એન્વાયરમેન્ટ પર આ પ્રોગ્રામ હતો તો એમાં અમે એનું ટાઇટલ સાઇડ ચેન્જ કર્યું કે જીવવા દેશો તો જીવશો.
0: ક્યાં વાત હૈ,
1: બરાબર? એવા લોકો તમને કહેવા નથી આવવાના, પ્રાણીઓ કે પક્ષીઓ કે જે મૂગા પ્રાણીઓ છે અને એના તમે જુઓ તો એના દુષ્પરિણામો અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ. તો તમારે સબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવાનો હોય અને પછી એના સ્ક્રિપ્ટિંગમાં બી તમે ઘણું બધું અંદર એડ કરી શકો. અને રૂપક એક એવો પ્રકાર છે રેડિયોમાં કાર્યક્રમનો કે જેમાં તમે કઈ પણ વસ્તુ નાખી શકો, તમે કવિતાની પંક્તિ પણ નાખી શકો, સંગીત પણ ઉમેરી શકો, એમાં ગીત પણ કોઈ નાખી શકો, અને ડાયલોગ્સ પણ મૂકી શકો અને નાટક પણ નાખી શકો. એટલે આ રીતે અમે કાર્યક્રમો આવી રીતે પ્લાન કરતા હતા અને જુદા જુદા વિષયો પર, ધારો કે વિજ્ઞાન હોય કે વડીલો માટેનો કાર્યક્રમ હોય, તો ધારો કે વડીલોના કાર્યક્રમમાં અમે એવી રીતે લેતા હતા કે નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ, બરાબર છે? મોટાભાગે એ એક સમસ્યા હોય છે. તો સાયકોલોજીસ્ટને બોલાવીને એની સાથે અમે વાત કરીએ કે ભાઈ આ એજ ગાળો છે એમાં શું ધ્યાન રાખવું જોઈએ, હેલ્થથી શરૂ કરીએ.

0: લોકોનું માનસિક સ્વાસ્થ્ય જાળવવાની જરૂર કેવી રીતે હોય, અને સમાજમાં પણ અમુક અમુક પ્રશ્નો થતા હોય તો એને કેવી રીતે સોલ્વ કરવા જોઈએ. તો આ રીતે જે કાર્યક્રમો છે એ અમે લોકો પ્લાન કરતા હતા.
1: કેશભાઈ, હવે બહુ સરસ એક વાત કરી. એમાં મને પ્રશ્ન થાય કે હવે આકાશવાણીમાં જે ફોર્મેટ છે, જે માહિતી પહોંચાડવાનું જે ફોર્મેટ છે, ટોક ફોર્મેટ હોય કે ડાયલોગ ફોર્મમાં હોય કે ડિસ્કશન હોય કે ઇન્ટરવ્યુ બેઝ હોય, તો આ અલગ અલગ ફોર્મેટ કેમ, શા માટે, અને એનાથી શ્રોતાઓને શું ફરક પડે છે?
0: અરે ધારો કે અત્યારે આપણે બધા વાત કરી રહ્યા છીએ, બરાબર છે? હવે મારી પાસેની માહિતી તમારે લેવી છે, એટલે હું અત્યારે એક એક્સપર્ટ તરીકે બેઠો છું, અને તમે એક મારી પાસેથી કંઈક માહિતી કઢાવવા માટે મારી પાસે બેઠા.
1: બિલકુલ.
0: તો આમાં હું ધારો કે આવીને મારા વિશેની વાત કરું કે હું આમાં જોઈન થયો હતો, ફલાણું કર્યું હતું, ઢીકણું કર્યું હતું, તો એ રસપ્રદ નહીં બને.
1: જી.
0: પણ તમે મને પૂછશો અને હું જવાબ આપીશ.
1: જી.
0: તો એ સંવાદ, કારણ કે આપણે સંવાદ સાંભળવા માટે જ ટેવાયેલા છીએ.
1: જી.
0: આપણા સમાજમાં, એટલે આપણા ઘરોમાં પણ સંવાદ જ કામ કરે છે. એટલે એવું નથી કે વાર્તાઓ ચાલતી હોય, વાર્તાઓ સાંભળવાની પણ ગમે, પણ સંવાદ પણ એનું અગત્યનું એક પાસું છે. એટલે તમારો વિષય છે ને એ તમારો ફોર્મેટ નક્કી કરે છે. કારણ કે નાનકડા વિષય પર વાત કરી હોય કે આજની ઘરની, તો એની પર ટોક જ થાય.
1: જી.
0: પણ હવે એ જ એમાં તમારે ધારો કોઈક એક્સપર્ટને બોલાવીને આ ગરમીથી કેવી રીતે બચી શકે એવું કહેવું હોય તો તમારે એક ડોક્ટરને બોલાવવો જોઈએ.
1: જી. જી.
0: પછી તમને એવું લાગે કે ઘણા બધા લોકો આનાથી અસરગ્રસ્ત છે, તો બે જે અસરગ્રસ્ત છે એમના પણ બોલાવી અને તમે એક ડિસ્કશન પણ કરી શકો. એટલે તમે તમારું ફોર્મેટ એવી રીતે નક્કી કરો કે વિષય એક જ હોય પણ એમાં જુદા જુદા ફોર્મેટ્સમાં કેવી રીતે કામ થઈ શકે, અને તમારો હેતુ શું છે એ નક્કી કરે એ તમારું, કે તમારો ફોર્મેટ શું હશે.
1: બહુ સરસ વાત કરી જયશ્રી આપે. તો એક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ તરીકે કલાકારો અને નિષ્ણાતો સાથે એક સંકલનનું કામ પણ આપણે કરવાનું હોય છે, જે તે વિષયને અનુરૂપ એ કલાકારને બોલાવવાના હોય છે કે વિષય નિષ્ણાતને બોલાવવાના હોય છે, તો એ આખું એક ઓર્ડિનેશન આપ કેવી રીતે કરતા હો છો?
0: હવે અમે ઘણી બધી વાર એવું હોય છે, હું તમને એક લાઈવ ઉદાહરણ આપું તો 2007 કે 2008 માં અમદાવાદમાં ઇસ્કોન સર્કલ પર એક એક્સિડન્ટ થયો હતો, અને એમાં બે ગાડી વચ્ચેનો એક્સિડન્ટ હતો, અને એમાં એક છોકરો 10 ફૂટ ઉછળેલો, અને એક છાપામાં આનો ફોટો આવ્યો. એટલે એકદમ યુવાન છોકરો હતો, એને આ જોઈને કીધું કે આ જોવાની કેવી મજા આવે, આ એક્સિડન્ટ આપણા હાજર હોય તો કેવી મજા આવે. એટલે આ એક્ચ્યુઅલ અને વર્ચ્યુઅલ વચ્ચેનો ડિફરન્સ હતો. એટલે મને એવો વિચાર આવ્યો કે આ બહુ ડેન્જરસ છે, આવો સવાલ પણ બહુ ડેન્જરસ છે, વિચાર જ કેમ આવે. એટલે મેં ડોક્ટર અંસલ બચેત જે સાયકેટ્રિસ્ટ છે એમની જોડે વાત કરી, અને મેં એક પ્રોગ્રામ ડિઝાઇન કર્યો કે આભાસી વર્સિસ વાસ્તવિક દુનિયા, એટલે વર્ચ્યુઅલ વર્સિસ એક્ચ્યુઅલ વર્લ્ડ. તો પ્રોગ્રામ આ રીતે નક્કી થાય કે ભાઈ તમે તમારા સામે કંઈક જુઓ છો અને લોકોને રસ પડે છે એમાં, અને એમાં તમારો એક રોલ એવો પણ છે કે ધારો કે એમને રસ નથી પડતો તો એમને રસ પડતા કેમ કરીને તમારી વાતને તમારા મેસેજને મોકલવાનો છે એમને, એ પણ તમારી બ્રોડકાસ્ટર તરીકેની ફરજમાં આવે છે.
1: બહુ સરસ વાત કરી દેશભાઈ, અને મને એવું લાગે છે કે એક પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ છે, પરફેક્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ કહેવાય, એ કોઈ પણ વાતમાંથી અથવા તો એવા કોઈ પણ પ્રસંગમાંથી એના મગજમાં આખી વાત આવે કે આના પર પ્રોગ્રામ બનાવીએ, અને એ પછી એ કાર્યક્રમ સક્સેસ જાય એનો આનંદ આખો અલગ હોય છે. તો એ સક્સેસ થવા માટે જે એ કન્ટેન્ટ ક્રિએટરનું કામ પણ બહુ અગત્યનું કામ છે પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ માટે. તો કન્ટેન્ટ ક્રિએશન વિશે આપ શું કહેશો કે એ કેવી રીતે તમે તૈયાર કરતા હતા, કેવી રીતે વિચારતા હતા, એની થોડી વાત કરો.
0: હવે આવો જ એક પ્રસંગ એવો થયેલો કે એમાં એક છાપામાં એક કિસ્સો એવો વાંચ્યો હતો કે જેમાં હસબન્ડ વાઇફ એટલે લગ્ન થયા, બંને જણા હનીમૂન માટે ગયા, પાછા આવીને બંને પોતપોતાના ઘેર ગયા, અને એક જ અઠવાડિયામાં એમણે આની નોટિસ મોકલી
1: ડિવોર્સ
0: માટેની. હવે આમ શોકિંગ, અને આ વાત છે 10 વર્ષ પહેલાની. એટલે એ તો દમણમાં હતો, અને વિચાર્યું, અમે ડિસ્કશન કર્યું મીટિંગમાં, તો અમને એવું થયું કે આવું તો નહીં થવું જોઈએ, આ જે આખી વાત છે એ સમાજ માટે યોગ્ય નથી. પછી વિચાર્યું કે આવા ઉદાહરણો વધે, એની સામે તમારી પાસે સમાજમાં એવા પણ કપલ્સ છે કે જેમણે 30, 35 કે 40 વર્ષ લગ્ન જીવનના સાથે ગાળ્યા છે, ખૂબ સરસ રીતે
1: જયંતિ ઉજવેલી છે,
0: ઉજવેલી છે એમણે. તો મને એવું થયું કે આની પર એક પ્રોગ્રામ કરીએ આપણે. એટલે એવા કપલ્સના અમે 13 એપિસોડ રેકોર્ડ કર્યા હતા એના, અને એમાં એ લોકોને એમના જે સંભાવનાઓ હતા, બંને જણા કેવી રીતે એ જે સહજીવન હતું એમનું એ શરૂ કરેલું અને ત્યાં સુધી પહોંચ્યા.

0: इकोनॉमिक કન્ડિશન સારી ના હોય ત્યાંથી સરસ રીતે પહોંચે એવું, પત્ની બહુ ભણેલી ના હોય અને પતિ પ્રોફેસર હોય એવા પણ કપલ્સ હતા. તો અમે એવા 13 એપિસોડ્સ કર્યા એમાં, અને એનું ટાઇટલ રાખ્યું હતું કેવારે મળેલા મનના મેળ.
1: ક્યા બાત ક્યા બાત.
0: એટલે કે જેમાં તમારે સમાજને કશું આપવાનું છે તો તમારે એના જજ નથી થવાનું, એના શું કરવાનું એ નક્કી નથી કરવાનું, પણ તમારે એની પાસે એને પીરસવાનું છે કે આટલું આટલું છે, પછી એની સમજણ અને એની ઈચ્છા મુજબ એ તમે જે પીરસશો બ્રોડકાસ્ટમાં એ સ્વીકારશે.
1: અને દેશભાઈ મને તો ખ્યાલ છે કે આકાશવાણીના કાર્યક્રમોથી ઘણા બધામાં સુધારો પણ જોવા મળ્યો છે, અને એવા મતો પણ ઘણા બધા આવતા હોય છે કે આ કાર્યક્રમ સાંભળીને અમારામાં આટલો ફેરફાર થયો હતો, પણ રૂબરૂ આવીને પણ ઘણા બધા લોકોએ કીધેલું છે. એટલે એ સમાજમાં એનું પ્રતિબિંબ તો તમારા કાર્યક્રમોનું પડતું જ હોય છે.
0: બિલકુલ. હું તમને એક ઉદાહરણ જો તમને પરમિશન આપું તો તમને આપું કે મન મોતી અને કાચ કરીને અમારી સિરિયલ હતી ને એમાં એક એપિસોડ અમે હોમોસેક્સ્યુઆલિટી પર કરેલો, અને આ વાત કરું છું 98ની, જેમાં જે વખતે આવા વિષયને કોઈ અડે પણ નહીં, એટલે છો છતો કોઈ વિષય પ્રત્યેનો. શનિવારે એનું બ્રોડકાસ્ટ થાય 9:30-10, રવિવાર રાજા હોય, સોમવારે એક વાર ઓફિસ આવે ને તો મને ડ્યુટી ઓફિસરે એવું કીધું કે બહાર એક ભાઈ બેઠા છે પ્રજ્ઞાચક્ષુ અને એ તમને મળવા માંગે છે. એટલે મેં કોઈ ચોક્કસ મળી લઉં, એટલે હું એમની પાસે મળવા ગયો. તો મને કે સાહેબ, મેં એપિસોડ સાંભળ્યો અને મારે આ ડોક્ટર પારસ શાહને, જેમનો એપિસોડ હતો, જે એક્સપર્ટ તરીકે જેમણે વાત કરી, એમને મારે મળવું છે. એટલે મેં પારસભાઈને ફોન કર્યો, મેં કહ્યું સર આવી રીતે છે, તો મને કે વાંધો નહીં તમે એમને મોકલી દો. એટલે મેં એમની પાસે એમને મોકલી દીધા. હવે પછીથી પારસભાઈ મને કીધું ત્યારે મને ખબર પડી, મેં એ વ્યક્તિનું નામ નથી પૂછ્યું, બરાબર છે. એટલે આપણી પર ભરોસો રાખીને એક માણસ, આ વ્યક્તિ ભુજથી આવેલી,
1: હો હો હો,
0: એટલે એકચ્યુઅલી હી વોઝ ઇન્વોલ્વ ઇન હોમોસેક્સ્યુઆલિટી, બરાબર, અને એમના લગ્ન થવાના હતા. એટલે એમને એવી ચિંતા હતી કે આ ડોક્ટરે કીધું જે પ્રમાણે હું અત્યારે જો આનાથી અસરગ્રસ્ત થયું, એચઆઈવી પોઝિટિવ હોઉં, તો મારી આગળની જિંદગી ખરાબ થાય. એટલે હવે ડોક્ટરનો પક્ષ જુઓ તમે, કે ડોક્ટરે એ વખતે એલિઝા ટેસ્ટ થતો હતો, એ 600 રૂપિયાનો ટેસ્ટ થતો હતો, અને આ વાત કરું છું 98ની. એ ટેસ્ટ એમણે કરાવ્યો, એમાં એ ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ હતો. એટલે પછી એમણે કીધું કે ઓકે, અત્યારે એઝ ઓફ ટુડે તમે સેફ છો, પણ નાવ ઓનવર્ડ ડોન્ટ ઇન્વોલ્વ ઇન ટુ સચ એક્ટિવિટી. હવે તમે સમજો, આવી વ્યક્તિ, એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ 400-500 કિલોમીટરથી અહીંયા આવે, આ ભરોસો આકાશવાણીનો.
1: બિલકુલ બિલકુલ.
0: આ ભરોસા માટે આપણે ક્લેમ નથી કરી શકતા, આ ભરોસો આપણા જે પૂર્વ સૂર્યો હતા જેમણે આ એક આખી એક જે ઉભી કરેલી હતી,
1: ઇમારત
0: ભીડભાડ ઉભી કરેલી હતી, એમાં માત્ર આપણે એક ટેકો કર્યો છે.
1: બિલકુલ બિલકુલ. દેશભાઈ બહુ સરસ વાતો થઈ રહી છે. તો હવે આકાશવાણીમાં એક ઓબીનું પણ બહુ જ મોટું મહત્વ હોય છે, કે કોઈ એક ચોક્કસ વિશેષ કાર્યક્રમ હોય અને આપણે સ્થળ પર જઈને એનું ધ્વનિમુદ્રણ કરવાનું હોય છે, તો એ
0: કરેલી 99માં છે ને, ગુજરાતમાં દુષ્કાળ પરિસ્થિતિ હતી. એટલે એક આદેશ એવો આવ્યો કે ભાઈ આ જે દુષ્કાળની પરિસ્થિતિ છે એમાં જે રાહત કામો ચાલે છે અને જે એનજીઓ કામ કરે છે, સરકાર કામ કરે છે, તો કારણો જે છે એ હાઇલાઇટ થવા જોઈએ અને લોકો સુધી પહોંચવા જોઈએ, મેસેજ પણ પહોંચવો જોઈએ. તો અમે એક સિરીઝ હતી જે એનું નામ હતું પડકાર અને પુરુષાર્થ, અને એને અમે લગભગ 26 એપિસોડ્સ કર્યા હતા. એમાં અમે ધારો કે રાહત કામ ચાલતું હોય, બરાબર, તો ત્યાં આગળની સગવડતા કેવી છે, એટલે ધારો કે એક જિલ્લામાં 5 કે 7 જગ્યાએ રાહત કામ ચાલતો હોય, તળાવ ખોદાતું હોય, રસ્તો બનતો હોય, કે બ્યુટિફિકેશનનું કામ હોય એનું, તો એ જે કામ લોકો ગામ લોકો કરતા હોય તો એમની વ્યવસ્થાઓ કેવી છે, એમને ખોરાક મળી રહે છે કે નહીં, પાણી પૂરતું છે કે નહીં, બપોરે આરામ કરવા માટે શેલ્ટર છે કે નહીં, અને એમને જે મહેનતાણું છે એ કામ કરતો પછી મળી જાય છે કે નહીં. તો આ એક કાર્યક્રમ હતો. પછી અમે પતાવીએ અને પછી જઈએ કલેક્ટર પાસે, અને કલેક્ટરને જઈને અમે આનું બ્રીફિંગ કરીએ કે સર આપણે આવી જગ્યા અમે જોયું અને આ અમારા ઓબ્ઝર્વેશન છે. તો ઘણી વાર કલેક્ટર અને મિનિસ્ટર પણ એમને એપ્રિશિએટ કરેલું કે આ તમે જે કામ કરી રહ્યા છો એ બહુ સરસ છે, કે અમારી પાસે સરકારી કર્મચારી બીજો કોઈ હોય અને એ જે રિપોર્ટ આપે એના કરતા એક નિષ્પક્ષ જે આકાશવાણી જેવું જે માધ્યમ છે એ આ રિપોર્ટ આપે છે, અને એમના અધિકારીઓ આ કામ કરેલું છે, પછી એ લોકો એમાં કલેક્ટિવ મેજર્સની જરૂર હોય તો મેજર્સ લે. તો આ એક જુદા પ્રકારની ઉભી થઈ. ઉદઘાટન છે તો ત્યાં જઈને અમે લોકો પ્રી પ્લાન હોય કે આખો જે કાર્યક્રમ છે એનું શરૂઆત કેવી રીતે થશે.

0: પેપર છે એની જીસ્ટ લઈને એ જે લોકો સુધી પહોંચાડવું છે મેઇન વસ્તુ એ લઈને આપણે આખો એનો એક રેડિયો રિપોર્ટ પણ એનો
1: રેડિયો રિપોર્ટ બનાવો 15 મિનિટમાં એ તમારે બતાવી દેવાનું ભલે 3 કલાકનું હોય.
0: જયશ્રી ઓબીની બહુ સરસ વાતો થઈ તો આપને ગમતા કાર્યક્રમ આપે જે આકાશવાણીમાં એટલા વર્ષો સર્વિસ કરી સેવા કાર્ય કર્યું એમાં આપને ગમતા કાર્યક્રમો કયા?
1: મને મન મોતીને કાચ કરીને જે મારી સિરીઝ હતી એ મને બહુ જ ગમતી હતી. કારણ કે એમાં સોશિયો સાયકોલોજીસ્ટને લઈને અમે લોકો વાત કરતા હતા, સાયકોલોજીસ્ટ સાથે, સેક્રેટરીસ્ટ સાથે, સેક્સોલોજીસ્ટ સાથે, ચાઇલ્ડ સેક્રેટરીસ્ટ સાથે, અને ઘણા બધા એંગલ્સ હતા એમાં. એકચ્યુઅલી એનું નામ હતું મેઘધનુષી મન, પછી એને ચેન્જ કરીને મન મોતીને કાચ કર્યું. એટલે મેઘધનુષમાં જેટલા રંગો હોય એ બધા ભાવો મનમાં પણ હોય છે, તો એ ભાવને વ્યક્ત કરવાનો એક પ્રયત્ન.
0: ટાઈટલ પણ કેટલું સરસ, જયેશભાઈ મન મોતી ને કાચ. હવે એક વાર તૂટે પછી સંધાન થાય નહીં. એટલે એ આખી તમે જે સિરીઝ બનાવી હજુ પણ મને યાદ છે અને બહુ જ પોપ્યુલર થયેલી સિરીઝ.
1: બિલકુલ બિલકુલ. એટલે આ એક મારો મનપસંદ કાર્યક્રમ હતો. પછી એક પારુલ વ્યાસ મારા સિનિયર હતા, લોક સમસ્યાની સંસદ કરીને કાર્યક્રમ કરતા હતા કે લોકોની જે સમસ્યા છે તો એનો ઉકેલ કેવી રીતે લાવી શકાય. ધારો કે કોર્પોરેશનનો કોઈક એક વિભાગ છે અથવા પોસ્ટલ કોઈ ઇસ્યુઝ છે, તો પોસ્ટ વિભાગના જે ઇસ્યુઝ હોય એને લગતા એ જાહેરાત કરીને એમની પાસેથી પ્રશ્નો મંગાવે અને પછી એ પ્રશ્નો જે હોય એ જે હાયર ઓથોરિટીઝ હોય એમને આપે, એ લોકો એને સ્ક્રુટીનાઇઝ કરે અને પછી જે તે સમસ્યાઓનો ઉકેલ જેમણે પત્ર લખ્યો હોય એમની હાજરીમાં જ કરે. એટલે આ જેને કહેવાય કે એનો ઉકેલ પણ ત્યાં ક્યાંક આવે અને ત્યાં સમાધાન પણ એમને મળી જાય. અને એવું બી કહેવાય કે આમાં અત્યારે જે કઈ પરિસ્થિતિ છે એ પ્રમાણે આટલા થોડા વખત પછી થશે. એટલે આવા ઉકેલોના પણ કાર્યક્રમો આપણે થતા હતા. એટલે એ મારો એક મનપસંદ કાર્યક્રમ હતો.
0: ઘણા બધા કામો તમે કર્યા છે, સાયન્સમાં પણ તમે ઘણા બધા કામો કર્યા છે, એની થોડી વધારે વાત કરશો તો મજા આવશે.
1: ચોક્કસ. 2005માં વિજ્ઞાન પ્રસાર, એટલે વિજ્ઞાન પ્રસાર છે ને દિલ્હીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટનું એક ઓટોનોમસ બોડી છે અને વિજ્ઞાનના પ્રસારના કાર્યક્રમો રેડિયો અને દૂરદર્શન બંને પર કરે છે. અને એ લોકોની સાથે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરે એક જર્ની એલોંગ ધ કોસ્ટલાઇન, એટલે આપણી જે કચ્છથી શરૂ કરેલી નારાયણ સરોવરથી શરૂ થઈને સાઉથ ગુજરાતમાં ત્યાં સુધીની જે આખો કોસ્ટલાઇન છે એની પર એમણે એક ડોક્યુમેન્ટ કરેલું, જેનું ગુજરાતી એમણે કર્યું સાગરને સથવારે. અને એમાં એ જે કોસ્ટલાઇનમાં જે બી સ્થળો છે, જે લોકો વસે છે અને જે ઉદ્યોગો છે એની જે પરિસ્થિતિ છે એના પરનો આખો એક ચિતાર હતો. પછી 2009 છે ને ઇન્ટરનેશનલ યર ઓફ એસ્ટ્રોનોમી હતું, ખગોળ વિજ્ઞાન પરનું, એટલે ટેલિસ્કોપને 100 વર્ષ થયેલા એની શોધને, તો એની પરનો આ એક વિજ્ઞાન પ્રસાર એક કાર્યક્રમ આપ્યો હતો કે આની પર એક કાર્યક્રમ કર્યો. એટલે અમે એનું ટાઇટલ રાખેલું નિરખને ગગનમાં,
0: નિરખને ગગનમાં.
1: અને એમાં આપણા મિત્ર કમલેશ મિશ્રા એ અને હું અમે બંને જેમ પ્રોડ્યુસર હતા અને એને અમે 52 એપિસોડ્સ કર્યા હતા. અને દર અઠવાડિયે આકાશ દર્શન, એમાં દર સોમવારે બ્રોડકાસ્ટ થતો હતો રાત્રે 9:30 વાગે, તો એ વખતે આકાશમાં તારાઓની સ્થિતિ શું હશે એ જે ચિતાર હતો એ મનુભાઈ જાનીએ લખ્યો હતો અને એમાં દર અઠવાડિયે એને બ્રોડકાસ્ટ કરતા હતા. બરાબર છે. પછી 2010નું વર્ષ હતું ને એ ઇન્ટરનેશનલ યર ઓફ બાયોડાયવર્સિટી હતું, એમાં અમે એક સિરિયલ કરી હતી બહુ રૂપા વસુંધરા. 2011માં ઇન્ટરનેશનલ યર ઓફ કેમિસ્ટ્રી હતું અને એની પર અમે સિરિયલ કરી હતી અહો રસાયણ અહા જિંદગી. અને એમાં જે પાત્રો હતા એના નામ બહુ રસપ્રદ છે, શ્રોતાઓને પણ મજા આવશે સાંભળવામાં. ઓક્સી, દીપક, એક્વા અને ઉદ્દીપક. એટલે જો કેમિસ્ટ્રી તમને ખ્યાલ હોય તો ઓક્સિજન એનું ઓક્સી એટલે ફિનલ, દીપક એટલે આગ, એક્વા એટલે પાણી અને ઉદ્દીપક એટલે જે પ્રક્રિયાનો ભાગ ના હોય પણ એ પ્રક્રિયાને ઝડપી બનાવે.
0: એટલે ખરા અર્થમાં જે આપણે કહીએ છીએ બહુજન હિતાય બહુજન સુખાય, અને આકાશવાણીએ ખરા અર્થમાં સમાજને શિક્ષિત કરવાનું કામ કર્યું છે, સમાજને માહિતી પૂરું પાડવાનું કામ કર્યું છે. મનોરંજન તો આપણે આપતા જોઈએ છે પણ એક સરસ સંસ્કાર સિંચનનું પણ કામ કર્યું છે ને લોકોને આવા કામો કરીને પણ બહુ મોટું યોગદાન આપ્યું છે. તો દેશભાઈ અત્યારના આધુનિક યુગમાં પોડકાસ્ટ અને લાઈવ સ્ટ્રીમિંગ એપ્સને કારણે રેડિયો પ્રસારણમાં શું બદલાવ આવ્યો છે આપણી દ્રષ્ટિએ?
1: હા, એટલે હવે પ્રશ્ન એ છે કે બેસીને સાંભળે એવું તો હવે ઘરમાં પણ નથી રહ્યું, તો ઓપ્શન્સ છે. તો હવે એમાં એવું છે કે એ લોકો ધારો કે રેડિયો અને મોબાઈલ

0: અવેલેબલ છે એમાં પણ સાંભળી શકાય છે. મનોરંજન માટે એમની પાસે વધારે સારા ઓપ્શન્સ છે. પણ હું તમને કહું તો ધારો કે એક બહુ જ પોપ્યુલર અત્યારે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન એવા એક સ્ટેશન સાથે હું પણ જોડાયેલો છું. તો એ જે સ્ટેશન છે એ ખૂબ સરસ કામ કરી રહ્યા છે ને. ગુજરાતમાં 12 થી 14 કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે, અમદાવાદમાં 4 છે અને ઓલ ઓવર ઇન્ડિયા 530 કરતા વધારે રેડિયો સ્ટેશન છે કોમ્યુનિટી રેડિયો, જે નેરો કાસ્ટિંગ જેને કહેવાય કે નાની જગ્યાઓના જે વર્ગ છે એના માટેના કાર્યક્રમો હોય.
1: બિલકુલ.
0: એટલે આમાં એવું છે કે પ્રકાર બદલાયો છે પણ લોકોને જે સાંભળવાની એમની સમસ્યાઓ વિશેની વાત હોય અથવા એમના કોઈ ઉકેલની વાત હોય અથવા કોઈ ઇન્ફોર્મેશન હોય એમને માહિતી જોઈએ જ છે. ચોક્કસ અત્યારે પરિવર્તન થઈ રહ્યું છે. થોડા વખત પછી આ જે પરિસ્થિતિઓ છે એનાથી પણ બહાર નીકળવા માટે લોકો ક્યાંક ને ક્યાંક સાંભળવાનો તો પ્રયત્ન કરશે, કારણ કે આ બહુ સ્વાભાવિક ક્રિયા છે સાંભળવાની, એના માટે તમારે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો.
1: અને એવું કહેવાતું હોય જયેશભાઈ એમ તો કે તમે જોયેલું કદાચ ભૂલી શકશો પણ કાને સાંભળેલી વસ્તુ ક્યારેય ભૂલાતી નથી.
0: બિલકુલ.
1: એટલે રેડિયોનું કામ એ પણ બહુ મોટું છે. રેડિયો પરથી જે કંઈ પણ આપણે શ્રોતાઓને આપીએ છીએ એ એમના મન હૃદયમાં સચવાયેલું રહેતું હોય છે. તો દેશની ફેક ન્યૂઝના જમાનામાં આકાશવાણીએ હજુ પણ પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે, તો એના વિશે આપ શું કહેશો? કારણ કે એ તો સત્ય જે 100% સાચી દીવા જેવી બાબત છે.
0: બિલકુલ.
1: આકાશવાણીની વિશ્વસનીયતા વિશે કોઈએ ક્યારે શક કર્યો જ નથી.
0: બિલકુલ. અને આપણે જે સમાચાર આપીએ છીએ એ આપણે માત્ર સમાચાર આપીએ છીએ, કોઈ એનાલિસિસ નથી આપતા, કોઈ ન્યૂઝ નથી આપતા, કોઈ બે જણાના બેસાડીમાં પેલી જે
1: ડિસ્કશન
0: જે મુદ્દાઓ હોય જ નહીં એવા મુદ્દાઓ ક્યાંકથી લાવીને વાત કરવાવાળી વાતને આપણે ક્યારે નથી કરતા. એટલે અને વિશ્વસનીયતાની વાત કરો તો આજે પણ એવું લાગે કે તમે આકાશવાણીથી સમાચાર છે તો ચોક્કસ ઓથેન્ટિક છે.
1: બિલકુલ. તો જયેશભાઈ આપણે રેડિયો પરથી સાંભળેલો કોઈ આપણો મનગમતો કાર્યક્રમ કે જેનાથી આપ ખૂબ જ પ્રભાવિત થયા હો?
0: વર્ષો પહેલા મેં લતા મંગેશકરની એક મુલાકાત વિવિધ ભારતી પરથી સાંભળેલી, હરીશ ભીમાણીએ મુલાકાત લીધી
1: છે
0: અને બાકી તો એમણે ઘણી બધી વાતો ફિલ્મ જગતની કરી. એમણે પછી એમણે એક સવાલ એવો કર્યો કે લતાજી અગલે જન્મને આપ ક્યાં બનના પસંદ કરોગી? એટલે લતાજીનો જવાબ જે હતો એ જબરજસ્ત જવાબ હતો. એમણે કીધું કે અગ્ર જન્મને મેં એક આમ ઔરત બનના પસંદ કરૂંગી. એટલે હરીશ ભીમાણીએ કહ્યું કે એ જાણતે હુએ ભી કે એક આમ ઔરત કી કિતની સારી કઠિનાઈયાં હોતી હૈ. પછી જે જવાબ હતો લતાજીનો કે એક આમ ઔરત કી કઠિનાઈયાં સારી દુનિયા જાણતી હૈ લેકિન એક લતા મંગેશકર કી કઠિનાઈયાં સિર્ફ લતા જાણતી
1: હૈ. ક્યા બાત હૈ.
0: એટલે આ પ્રકારના જે કાર્યક્રમો હતા મુલાકાતના ફિલ્મ મ્યુઝિકના એને ક્યાંક ને ક્યાંક આપણને જીવન કેવી રીતે એ પણ શીખવાડ્યું છે.
1: બિલકુલ બિલકુલ.
0: અને એને તમારે શું નહીં કરવાનું એ પણ શીખવાડ્યું છે.
1: બસ આજે તમે કેવી રીતે જીવવાનું ને કેવી રીતે આગળ વધવાનું અને કામમાં પણ એવી રીતે તમારે શું શું કરવું શું શું ના કરવું, તો આ બધું ઓફિસમાં આવ્યા પછી તમારી દ્રષ્ટિએ એવી કઈ વ્યક્તિ છે, એવા કયા ઓફિસર હતા કે જેમના થકી તમે ઘણું બધું શીખ્યા?
0: બે નામ હું લઈશ, એક પદ્મશ્રી તુષાર શુક્લા અને બીજા સાદિક નૂર પઠાણ. આ બંને પાસેથી હું ઘણું શીખ્યો છું. ઘણી વાર બેસીને સામે અથવા ઘણી વાર અમને કામ કરતા જોઈને શીખ્યો છું અને બહુ સહજતા જે હોય કાર્યક્રમમાં જે સહજતા લાવી એ એમનામાંથી શીખ્યો છું.
1: બિલકુલ.
0: તુષારભાઈના ઘણા બધા કાર્યક્રમો, એમના ગઝલદાની એક કાર્યક્રમ હતો, એક મહેફિલ કાર્યક્રમ હતો, કંકુનો સૂરજ કાર્યક્રમ હતો, કેવી રીતે બોલવાનું, શું બોલવાનું અને શું નહીં બોલવાનું અને શું ભાવ હોય એ ઘણું બધું એમની પાસેથી શીખ્યો હતો. કાર્યક્રમનું પ્રોડક્શન, રજૂઆત કેવી રીતે કરવાની, એડિટિંગ કેવી રીતે કરવાનું, મ્યુઝિક મિક્સિંગ કેવી રીતે કરવાનું, શું મિક્સ કરી શકાય, અવાજનું લેવલ શું હોય અને મ્યુઝિક કેવી રીતે આવે, અંદર ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે અંદર ઇન્સર્ટ કરી શકો તમે, એ બધું સાદિક નૂર પઠાણ પાસેથી શીખ્યો.
1: બિલકુલ બિલકુલ. જયેશભાઈ આ વાત થઈ, બે ઓફિસરોની વાત થઈ, તો આપના જે સાથી કર્મચારીઓ હતા તો એમની જોડેનો કોઈ એક મજેદાર પ્રસંગ હશે તો અમારા શ્રોતાઓને વધારે મજા આવશે.
0: ચોક્કસ. હવે અત્યારે જે આકાશવાણી અમદાવાદના પ્રોગ્રામ હેડ છે હિતેશભાઈ મવાણી, અમે બંને જણ સાથે આહવામાં હતા 2005 થી 2008 અને આહવા તમને ખબર છે ડાંગ એટલે આખો આદિવાસી વિસ્તાર છે.
1: બિલકુલ.
0: તો અમને એવું થયું કે કશું સરસ અહીંયા કામ કરીએ આપણે. ત્યાં આગળ એ લોકોની થાળી કથા, આદિવાસીઓની થાળી કથા.
1: બિલકુલ.
0: એમાં એ લોકો કણાશ્રી દેવીની કથા એટલે ધાન્યની દેવીની કથા પછી એક કુકર્ણ રામાયણ અને એક ડુંગરદેવની પૂજા, આ ત્રણ એમની થાળી કથાઓ આખી રાત ચાલે. એટલે એને એવું હોય કે એક કાંસાની કથરોટમાં એક વચ્ચે એક સળી વાંસની એને એ લોકો મૂકી દે મીણથી અને એનો એનો બેઝ બનાવે અને પછી એમ એને છેડે એટલે એક સૂર નીકળે એમાંથી. અને પછી આગળ પાછળના બે સૂર એટલે કુલ ત્રણ જ સૂરમાં એ લોકો આખી થાળી કથા એમની આખી જે લાઇફસ્ટાઇલ છે
1: જી
0: એના વિશેની વાત કરે. એટલે એમને આ રેકોર્ડ તો કરી, પછી થયું કે આ જે ભાષા આ બોલી જે છે કુંભણ બોલી એ સાંભળવા વાળા લોકો કેટલા અને આ શું છે અને કહેવા શું માંગે કેવી રીતે ખબર પડશે. પછી અમે એનું ટ્રાન્સલેશન પણ કરાવ્યું ગુજરાતીમાં અને એ ડોક્યુમેન્ટેશન છે એ ટોટલી લગભગ 40 કલાકનું રેકોર્ડિંગ છે એ આહવા સ્ટેશનમાં છે.
1: તો જયેશભાઈ આપણે ભૂતકાળની સરસ મજાની યાદો તાજી કરી અને આજે 90 વર્ષની આકાશવાણીની સફળ યાત્રા વિશે અમારા શ્રોતાઓને જે માહિતગાર કર્યા, આશા છે કે સૌને આ કાર્યક્રમ ખૂબ જ પસંદ પડશે. અને જયેશભાઈ આકાશવાણીના સ્ટુડિયોમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: આપનો પણ આભાર દેવાનભાઈ અને આકાશવાણીનો પણ આભાર. મને એવું મને ખોવા આવે એવું લાગે છે.
1: બિલકુલ બિલકુલ બિલકુલ.
0: મારી આ પહેલી મુલાકાત છે કે જેમાં અત્યાર સુધી હું ટેબલની પહેલી બાજુ હોતો હતો, હું પ્રશ્ન પૂછતો હતો, આજે હું જવાબ આપું છું. એટલે આજે આખું ટ્રાન્સફોર્મેશન છે, આખી જે રિવર્સલ ઓફ રોલ છે એના માટે પણ હું આકાશવાણીનો આભાર માનું છું.
2: શબ્દોમાં મહત્વની યાદો હમણાં જ આપ સમી રહ્યા હતા આકાશવાણીના ગૌરવવંતા 90 વર્ષની ઉજવણીના અનુસંધાનમાં આકાશવાણીની પ્રસારણ યાત્રાના યાત્રી ભૂતપૂર્વ કાર્યક્રમ નિષ્પાદક શ્રી જયેશ પંડ્યાને દેવાંગ ભટ્ટ સાથેની વાતચીત.

0: ઓછા વ્યાજ ના લોન જોઈએ. એ પણ આપથી. વાહ, અજમણી એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
1: નમસ્તે માનવ, આજે છે મહિનાનો ચોથો શનિવાર, એટલે કે બહેનો સાથે પત્ર થકી વાત કરવાનો દિવસ. હું છું આપણી સખી નિકેતા, લઈને હાજર તમારા પત્રો, પત્રોના જવાબ અને મનગમતા ગીતો. તો ચાલો શરૂ કરીએ આજની સહયની સફર. મેડમ, આવતીકાલે એટલે કે 24 મે છે મશહૂર ગીતકાર મોજરા સુલતાનપુરીની પુણ્યતિથિ. તો આજના કાર્યક્રમની શરૂઆત કરીએ તમને લખેલ આ ગીતથી. પથમી કાટે લાખ બિછાઈ હોય ની તો ફિર ભી બિછડા.

0: તો ચાલો મને પત્ર વાંચીએ.
1: કાર્યક્રમનો પહેલો પત્ર છે કોડકી રોડ પ્રભુનગર 2 થી આપણી મીઠડી સખી એવી કલ્પના જેવી ઉપાધ્યાયનો. તેમની સાથે છે મીઠડો માધવ, મીનાબેન રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજભાઈ, મોરબીથી નલિનીબેન, બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક, ભાભી ભૂમિકા, જામનગરથી આપણા સંગીત પ્રેમી અને કલાકાર મિત્ર એવા ધર્મેન્દ્રસિંહજી રાઠોડ, માંડવીથી દીપાબેન દવે, અંજારથી સખી અલ્પા નિર્મળ, જેતપુરથી દક્ષા ફૈબા અને સહ્યર ગ્રુપના સમગ્ર મિત્રો. તમે લખ્યું છે દેવતાઓનો સહ્યર કાર્યક્રમ સુપર સે ઉપર હોય છે અને આ કાર્યક્રમની રાહ અમે ખૂબ દિલથી જોતા હોઈએ છીએ. આગળ તમે કાર્યક્રમની સમીક્ષા લખી છે અને તેમની સખી અલ્પા નિર્મળે લખેલ કવિતા મોકલી છે જે હું વાંચી રહી છું. જિંદગી તું જીવાડીશ એટલું જીવી લઈશ, આ ઉંમરે હવે દોડવાનું નહીં ફાવે. તું કહે તો રોકી લઉં શ્વાસ મારા, આ ઉંમરે હવે હફવાનું નહીં ફાવે. આખું મેં વિતાવ્યું ધરી પાછળ, આ ઉંમરે હવે પસ્તાવું નહીં ફાવે. જે ગમે તે લઈ જા મારી પાસેથી, આ ઉંમરે હવે છુપાવવું નહીં ફાવે. કાગળની કલમ છે વસિયત મારી, આ ઉંમરે હવે આપવું નહીં ફાવે. વાલપાબેન, દર વખતની જેમ તમે ખૂબ સુંદર કવિતા લખી છે. આમને આમ સુંદર કવિતા લખતા રહેજો અને અમને લખીને મોકલતા રહેજો. મારો આ પત્ર આવ્યો છે ભાવનગર સૌરાષ્ટ્રથી. લખનાર મિત્ર છે પ્રવીણ ચંદ્રભાઈ પી વાઘેલા. તમે લખ્યું છે આકાશવાણી વડોદરા દ્વારા પ્રસ્તુત શહેર કાર્યક્રમ જે દર શનિવારે પ્રસારિત થાય છે તે સાંભળવાની ખૂબ જ મજા આવે છે. કાર્યક્રમમાં રજૂ થતી મુલાકાતો, વાર્તાલાપો, નાટક, રેસીપી, આરોગ્યલક્ષી માહિતી, ઋતુમાં શું ખાવું શું ન ખાવું તેની માહિતી અને ઉપાયો, જાણકારી તેમજ ટીપ્સ, શ્રોતાઓના પત્રના જવાબ, તેમની પસંદગીના ગીતો, હિન્દી ફિલ્મના વિવિધ કલાકારોના યાદગાર ગીતો અને કડીઓ જે પહેલા શીતલબેન અને નિકિતાબેન ગાઈ સંભળાવતા, આજે શીતલબેનની નિવૃત્તિ પછી પણ નિકિતાબેને એકલા એકલા ગાવાનું શરૂ કર્યું છે તે પણ શાનદાર અને કાબિલે તારીફ પુરવાર થયેલ છે. આ માટે આપને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. આગળ તમે કાર્યક્રમોની સમીક્ષા લખી છે અને લખ્યું છે તારીખ 4 એપ્રિલના કાર્યક્રમમાં મીનાબેન દેસાઈનો વાર્તાલાપ મહિલાઓના માનસિક તણાવ અને ડિપ્રેશન ખૂબ જ જાણકારી આપી ગયો. આ ઉપરાંત મહિલાઓના વાળની સમસ્યાનો ઉકેલ, આ વિષયની વાતો અને ગુજરાતી ગીત સાંભળવાની ખૂબ મજા આવી. તારીખ 15 એપ્રિલના કાર્યક્રમમાં નિકિતાબેને ચણાના લોટની સૌંદર્ય પ્રસાધન તરીકેની જે વાત કરી તે પણ ખૂબ રસપ્રદ રહી. ત્યારબાદ કલ્પનાબેન શુક્લાનો વાર્તાલાપ ખુશીનો માપદંડ ખૂબ તલસ્પર્શી રહ્યો. આ ઉપરાંત જે રેસીપીઝ આપી અને ગુજરાતી ગીત રજૂ કર્યું તે પણ સાંભળવાની ખૂબ મજા આવી. આગળ તમે સુવિચાર લખ્યો છે સૌંદર્ય નાશવંત છે તે સમજાવવા પરમાત્માએ ફૂલોનું સર્જન કર્યું છે. પ્રણ ચંદ્રભાઈ, તમારી આવક પરથી એક સુંદર મજાની પ્રાર્થના યાદ આવે છે.
2: ખીલે પુષ્પો સુવાસ દે છે, ખીલે ચંદા પ્રકાશ દે છે.

રાજેન્દ્ર ભાઈ આમ જ સુંદર સુંદર વાતો લખતા રહેજો. મારો આ પત્ર આવ્યો છે રેલનગર રાજકોટ થી. લખનાર સખી છે રંજન સોની, સાથે છે કમલેશ સોની, દેવાંગી, હાર્દિક, કરણ અને રોહન. તમે લખ્યું છે તારીખ 4 એપ્રિલના કાર્યક્રમમાં શરૂઆતમાં ગીત આપ્યું તે ખૂબ ગમ્યું. તણાવ અને ડિપ્રેશન આજની સમસ્યા છે, આ વિષય ઉપરનો વાર્તાલાપ ખૂબ ગમ્યો. ગરબામાં વાળની માવજત કઈ રીતે કરવી તે સાંભળ્યું અને રેસીપી પણ ખૂબ ગમી. આપેલું ગીત પણ ખૂબ ગમ્યું. આગળ તમે પોતાની પસંદગીનું ગીત લખ્યું છે. મારો ગીત સંભાળવાનો સમય છે તો ચાલો સાંભળીએ આપણા જામનગરના કલાકાર મિત્ર ધર્મેન્દ્રસિંહજીની પસંદગીનું આ સુંદર મજાનું ભજન.

પણ આ પત્ર આવ્યો છે ભાવનગર જિલ્લાના પયાજા ગામ બપાડાથી. લખનાર મિત્ર છે પોપટભાઈ રાવળ, સાથે છે પિન્ટુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન તથા સમગ્ર મકવાણા પરિવાર. અને લખ્યું છે સહાય કાર્યક્રમ રજૂ કરતા બહેનોને અમારો નમસ્કાર. વાદાનો સહાય કાર્યક્રમ હંમેશા લાજવાબ હોય છે અને દર મહિને જે પત્રોનો કાર્યક્રમ આવે છે તે સાંભળીને સૌ મિત્રોને ખૂબ આનંદ આવે છે. ગયા સોમવારે અમદાવાદ કેન્દ્ર પરથી સહાય કાર્યક્રમમાં શ્રોતાઓના અવાજમાં સુંદર રેકોર્ડિંગ રજૂ થયું, સાંભળવાની ખૂબ મજા આવી. રણુજીના કસનદાસ બાપુ પણ આપનો કાર્યક્રમ સાંભળે છે અને ખૂબ પ્રશંસા પણ કરે છે. પોપટભાઈ આમ જ પત્ર લખતા રહેજો. માનો 24મી મે છે સંગીતકાર રાજેશ રોશનનો બર્થડે, તો એમની ફિલ્મનું આ ગીત તમારા માટે.

આપત્રાયો છે રિલોકેશન સાઇટ ભુજ કચ્છથી. લખનાર મિત્ર છે પ્રદીપભાઈ મહેતા, સાથે છે બીના મહેતા, વિપુલ મહેતા, કૃષ્ણા મહેતા, બેબી મનસ્વી અને નિર્વા. તેને લખ્યું છે વડોદરા કેન્દ્રનો સહયર કાર્યક્રમ ખૂબ સરસ હોય છે. અનેક 25 શ્રોતાનો પત્રોનો કાર્યક્રમ સાંભળીને ખૂબ જ આનંદ થયો. સહયના શ્રોતા મિત્રોના પત્રોના ઉત્તર ખૂબ સરસ રીતે અપાયા. અમારા પત્રોના ઉત્તર સાંભળીને અમને ખૂબ આનંદ થયો. સાથે અમારી પસંદગીનું ગીત પણ રજૂ કરવામાં આવ્યું. એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ તમે શીતલબેનને યાદ કર્યા છે અને લખ્યું છે કે શીતલબેન ક્યારેક ક્યારેક અમારી લાગણીને માન આપીને કાર્યક્રમમાં હાજરી ચોક્કસથી આપજો. પ્રદીપભાઈ તમારી આ વાત શીતલબેન સુધી ચોક્કસ પહોંચાડીશું. મને આ પત્ર આવ્યો છે ગામ જાળિયા અમરાજી પાલીતાણા જિલ્લો ભાવનગરથી. લખનાર મિત્ર છે માધુભાઈ લખમણભાઈ, સાથે છે ચેતનાબેન, અસ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. તેમણે લખ્યું છે અમે સહયર કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ લાજવાબ આવે છે. આગળ તમે કાર્યક્રમની સમીક્ષા લખી છે. મને કાર્યક્રમમાં હવે ગીત સંભળાવવાનો સમય છે. આપણા ત્રણેય પત્ર મિત્રોએ પોતાની પસંદગીનું ગીત લખ્યું નથી, તો ચાલો સંભળાવી દઈએ આ ગીત.

0: આ પત્ર આવ્યો છે ગિરનારની તળેટીમાં વસેલ શહેર જૂનાગઢથી. લખનાર મિત્ર છે વાંઝા દરજી કિરીટભાઈ સોલંકી. તેમની સાથે છે તેમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. તમે લખ્યું છે ખૂબ જ લાંબા સમયના અંતરાલ બાદ આજે પત્ર દ્વારા કાર્યક્રમમાં પુનઃ એન્ટ્રી કરી રહ્યા છે, તો પહેલાની જેમ જ કાર્યક્રમમાં સ્થાન મળશે તેવી આશા સાથે આ પત્ર લખી રહ્યા છે. કીર્તિભાઈ, દેર સે આયે પર આયે તો સહી, પુનઃ આપને ખૂબ ખૂબ સ્વાગત છે. તેમણે લખ્યું છે દર શનિવારે રજૂ થતો વડોદરા કેન્દ્રનો સહિયર કાર્યક્રમ બેસ્ટ એમ બેસ્ટ હોય છે. આ કાર્યક્રમમાં રજૂ થતા વાર્તાલાપો રેસીપી ખૂબ જાણવાલાયક હોય છે, અને જ્યારે પત્રોનો કાર્યક્રમ આવે છે અને પત્રોનો જવાબ જે રીતે આપવામાં આવે છે તે સાંભળીને અમે ખૂબ આનંદિત થઈ જઈએ છીએ. કેટભાઈ, હું તો એમ કહીશ પત્ર થકી જ કાર્યક્રમની સુંદરતા છે. મિત્રોનો આવો પત્રરૂપી પ્રેમ મળતો રહે તો કાર્યક્રમ આવો સુંદર બનતો રહે. બહેનો, 25મી મે છે અભિનેતા સુનિલ દત્તની પુણ્યતિથિ, તો એમની ફિલ્મનું ગીત છે આજનો સંગીતનો સુવિચાર.
1: નમો છુપા

0: छुपा के जियो और न सर झुका के जियो।
1: मित्रों आ पत्र आव्यो छे देर पाटण थी। लखनार मित्रो छे धीरज भाई वी रवारी। तेमणे लख्यु छे आकाशवाणी वडोदरा परिवार तेमज समग्र श्रोताओने सादर नमस्कार। आकाशवाणीना 90 वर्षनी प्रसारण यात्रा संदर्ભમાં જે કાર્યક્રમ રજૂ કર્યો તે માટે ખૂબ ખૂબ અભિનંદન। નિકિતાબેન શ્રોતાઓના પત્રોનો ખૂબ લાગણીસભર રીતે જવાબ આપે છે, પરંતુ શીતલબેનની ગેરહાજરી ખૂબ સાલે છે। નિકિતાબેન તેમના મીઠા અવાજમાં સુંદર ગીતોની કડીઓ ગાય છે, જે અમને ખૂબ પસંદ પડે છે। આગળ તમે લખ્યું છે, નિકિતાબેન તમારા મીઠા અવાજમાં મારે ફિલ્મ પ્રેમ પર્વતનું ગીત સાંભળવું છે। ધીરજભાઈ, સહયાની સફર મેં જયારે એકલાઈ શરૂ કરી ત્યારબાદ તમે કરેલી આ પહેલી ફરમાઇશ છે, તો ચોક્કસથી તમારી ફરમાઇશને ન્યાય આપવા પ્રયત્ન કરીશ। પહાડ

ધીરજ ભાઈ તમારી આ ફરમાઈશે તો મને શાંતિલાલભાઈ ઉકમચંદ નાથુકિયાની યાદ અપાવી દીધી. તેઓ પણ હંમેશા બે ત્રણ ગીતની ફરમાઈશ કરતા રહેતા. શાંતિલાલભાઈ તમે યાદ કર્યા છે, જલ્દીથી પત્ર લખી તમે પણ યાદ કરો. આગળ તેમણે સહિયરની બધી જ બહેનોને યાદ કરીને લખ્યું છે કે શીતલબેનના પ્રેરક માર્ગદર્શન થકી આપ બધી જ બહેનોએ સહિયરને ખૂબ સુંદર કાર્યક્રમ બનાવ્યો છે, તેથી હૃદયપૂર્વક આપ સર્વેનો આભાર. આગળ તેમણે નમ્ર સૂચન કર્યું છે કે 90 વર્ષની પ્રસારણ યાત્રાને અનુલક્ષીને પ્રભુદાસ લાખાણી, કિરણભાઈ પટેલ, શીતલબેન અને અન્ય નિવૃત્ત એનાઉન્સરની મુલાકાત રજૂ કરશો. દિલીપભાઈ તમે સમજો કે તમારું આ સૂચન અમારા વડોદરાના કેન્દ્ર નિયામકશ્રી સુધી પહોંચી ગયું. મિત્રો આ પત્ર આવ્યો છે

નામ ઉત્તરસોનરા તાલુકો નડિયાદથી. લખનાર કવિ મિત્ર છે રમેશભાઈ એલ ભાટિયા. તેમણે લખ્યું છે, એકલા અટોલા શહેરના નિકિતાબેનને જય શ્રી કૃષ્ણ. આગળ તમે હર ઉમેશની જેમ કવિતા લખી છે. મોસમ બદલ જાતા હૈ મેઘધનુષ કે સાથ, સૈયર બદલ જાતી હૈ જમાને કે સાથ, નઈ આવાઝ નઈ મીઠાશ વાલી બહેને, નયા અંદાજ નઈ બહેનો કી, સૈયર કો સજાને વાલી રોશની, યહી હૈ સૈયર કી પહેચાન. રમેશભાઈએ શીતલબેનને ખૂબ ખૂબ યાદ કર્યા છે. બહેનો, પત્ર લખવાના ઉત્સાહમાં અગેન આપણા ત્રણે પત્ર મિત્રોએ પોતાની પસંદગીનું ગીત લખ્યું નથી, તો ચાલો સંભળાવી દઈએ આપ સૌની પસંદ પડેલું સુંદર ગીત.

આ છે અંતિમ સેટ ઓફ લેટર્સનો પહેલો પત્ર, જે આવ્યો છે ગાયત્રીનગર સરખેજથી. લખનાર સખી છે નંદુબેન, સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, તપન, મનોરામ તથા મુકેશભાઈ. તેમણે લખ્યું છે, સહિયારના બધા જ બહેનોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. તેમણે લખ્યું છે, અમે નિયમિત શ્રોતાઓ છીએ. સહિયાર કાર્યક્રમ અમારો મનગમતો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અમે સહપરિવાર બેસીને સાંભળીએ છીએ. પત્રોના કાર્યક્રમમાં નિકિતાબેનની રજૂઆત ખૂબ સારી છે, સાથે વાર્તાલાપ રજૂ કરતી બહેનોને પણ સુંદર રજૂઆત માટે અભિનંદન. બહેનો, સુનિલ દત્તની ફિલ્મ હમરાઝનું આ ગીત તમારા માટે. તુમ

આમ જ ખુશીના ગીતો આપણે ગાતા રહીશું. અને મારાત્મા જે પત્ર છે તે આવ્યો છે ભાવનગરના ગામ જાળિયાથી, અને આ છે આપણા સૌથી નાના પત્ર મિત્ર. તેમનું નામ છે વિવેકભાઈ માધુભાઈ ચૌહાણ. તેમની સાથે છે રાહુલ અને આર્યન. તેમણે લખ્યું છે, હું બીજા ધોરણમાં ભણું છું. મારા પપ્પા માધુભાઈ ચૌહાણ સહયોગ કાર્યક્રમ નિયમિત સાંભળે છે. મારા પપ્પા કાર્યક્રમનું રેકોર્ડિંગ કરે છે અને હું શાળાથી આવીને સાંભળું છું. હવે તો શાળાનું વેકેશન પડી ગયું છે અને વેકેશન બાદ હું ત્રીજા ધોરણમાં આવીશ. વડોદરા આકાશવાણીના કાર્યક્રમમાં મારો આ પહેલો પત્ર છે, તો જરૂરથી સામેલ કરજો. મારા નાનકડા પત્ર મિત્ર વિવેકભાઈ, આપનો પત્ર સામેલ થઈ ગયો છે. આમને આમ સમય મળે પત્ર ચોક્કસથી લખજો. આગળ તમે લખ્યું છે, આકાશવાણી અમદાવાદના શહેર કાર્યક્રમમાં મેં પત્ર લખ્યો હતો અને મારા પત્રનું વાંચન થયું. તેનું રેકોર્ડિંગ મેં આખી શાળામાં સંભળાવ્યું અને આ સાંભળીને મારા શિક્ષકોએ મારું સન્માન કર્યું. આગળ તેમણે પોતાની શાળાની ખૂબ પ્રશંસા લખી છે અને લખ્યું છે, અમારી શાળા કોઈની પણ વર્ષગાંઠ હોય તો એક ઝાડ રોપાય છે. અમારી શાળા ખૂબ સુંદર શાળા છે. વિવેકભાઈ, તમે જે રીતે પત્ર લખ્યો તે પરથી તમારી શાળા ચોક્કસથી સુંદર શાળા હશે તે અનુભૂતિ અમને થઈ ગઈ છે. તમારા જેવા નાનકડા પણ ખૂબ જ સુંદર પત્ર મિત્ર મળવાથી અમને પણ ખૂબ જ આનંદ થયો. અને બહેનો, કાર્યક્રમનો અંતિમ પત્ર છે જે આવ્યો છે વિનાયક વાટિકા શેરી નંબર 2 માધાપર રાજકોટથી. લખનાર મિત્ર છે લાખાભાઈ સોઢિયા. તેમની સાથે છે દમયંતી, શીતલ, ઉદય, નમિતા, ઉષા, અર્જુન અને કાજલ. તેમણે લખ્યું છે, શ્રોતા મિત્રો પત્ર મિત્રો માટે સહયર કાર્યક્રમ સંસ્કાર ધામ સમાન છે. અમને ગૌરવ છે વડોદરા આકાશવાણીના સહયર કાર્યક્રમ ઉપર કે જે સતત લોકપ્રિયતાની પરંપરા વટાવી જાય છે. સહયરની સફળતાનું મુખ્ય કારણ સહયરની નિખાલસતા છે. સહયરનું કોઈ પણ વિધાન તેના શ્રોતા મિત્રને ક્યારેય ગેરમાર્ગે દોરતું નથી. સહયરના પત્ર મિત્રો હૃદયપૂર્વક તેમને ગમતા ગીતોના મુખડા સહયરને સાદર કરે છે અને તેને સુમધુર અવાજ અને આગવી છટાથી નિકિતાબેન પ્રદર્શિત કરે છે. તેનાથી જ પત્ર મિત્રોની ચાહતમાં વૃદ્ધિ થાય છે. આ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ તમે સુવિચાર લખ્યો છે, આપણે કોઈ કિંમતી ચીજ જ્યાં ખોવાઈ ગઈ હોય ત્યાં ગોતવાને બદલે અન્ય જગ્યાએ ગોતતા હોઈએ તો મળવાની શક્યતા નહીવત હોય છે. પણ જ્યાં ખોવાઈ જાય છે ત્યાં ગોતવાના અથાગ પ્રયત્નો કરવામાં આવે તો મળવાની શક્યતામાં વધારો થાય છે. લાખાભાઈ, તમે જે વાત લખો છો તેમાંની એક પણ વાત તમને કાપવાનું મન જ નથી થતું. બાના કાર્યક્રમનું અંતિમ ગીત સંભળાવવાનો સમય છે, તો ચાલો સાંભળીએ.

0: 25 મે છે સંગીતકાર બેલડી લક્ષ્મીકાંત પરિવાર પૈકી લક્ષ્મીકાંતજીની પુણ્યતિથિ તો તેમની ફિલ્મ દોસ્તાનાનું આ ગીત તમારા માટે
1: દુશ્મન જમાના હમારા સલામ.

0: സുബാനോ സലാമത്തിലേ ദോസ്താനാ ഹമാരാ.
1: તુબેનો અપને શહેરનું પ્રેમ ભર્યું ગીત અને આમજ ગુનગુનાવતા રહેજો અને પત્ર લખતા રહેજો. પત્ર લખવા માટે અમારું સરનામું છે કેન્દ્રીય નિયામક શ્રી આકાશવાણી કેન્દ્ર મકરપુરા રોડ વડોદરા. પિનકોડ છે 390009. તો ફરી મળીશું. આવજો બહેનો. સાંભળી રહ્યા હતા બેનો માટેનો કાર્યક્રમ સૈયર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી. 51,000થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કર્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂપિયો આજે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરશે. ઇન્ડિયન ઓઇલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર હોવાનું અને ઇંધણની કોઈ અછત ન હોવાનું જણાવ્યું. સીબીએસઈ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિકસિત ભારત તરફની યાત્રાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રોજગાર મેળો યુવાનોને નવી તકો પૂરી પાડીને સશક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કરતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવા ભરતી થયેલા યુવાનો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે તમે બધા દેશની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભાગીદાર, જવાબદાર ભાગીદાર બની રહ્યા છો. તમે બધા રેલવે, બેન્કિંગ, સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં નવી જવાબદારીઓ સંભાળવા જઈ રહ્યા છો. આવનારા વર્ષોમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં તમે બધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત વિશ્વભરના વિવિધ દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે. ઉદ્દેશ્ય તકો, રોજગારી પૂરી પાડવાનો અને તેમની ક્ષમતાને બહાર કાઢવાનો છે. તે જ સમયે તેઓ ઇચ્છે છે કે દેશના યુવાનો વૈશ્વિક સ્તરે ઓળખ મેળવે.
1: દુનિયા ભારત કે યુવાઓ ઓર ભારત કી ટેકનોલોજીકલ પ્રોગ્રેસ કો લેકર બહોત ઉત્સાહિત હૈ. આજ દુનિયા ભારત કી વિકાસ યાત્રા કા હિસ્સા બનના ચાહતી હૈ. ભારત ભી દુનિયા કે અલગ અલગ દેશો કે સાથ પાર્ટનરશિપ કર રહા હૈ. ઇસકા ઉદ્દેશ્ય યહી હૈ કે ભારત કે યુવાઓ કો અવસર મિલે, રોજગાર મિલે, ઉનકા સામર્થ્ય ખીલ ઉઠે. સાથ સાથ મેં ચાહતા હું મેરે દેશ કે નૌજવાનો કો ગ્લોબલ એક્સપોઝર ભી મિલે.
0: શ્રી મોદીએ કહ્યું, આજે સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનીજો, ગ્રીન હાઇડ્રોજન અને ટકા ઉત્પાદન સંબંધિત ક્ષેત્રો પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. સ્વીડન, નોર્વે અને ઇટાલી જેવા દેશો સાથે ગ્રીન ટ્રાન્ઝીશન અને ટકાઉ ટેકનોલોજીમાં સહયોગ પણ વધી રહ્યો છે.
1: આજ ક્લીન એનર્જી, ક્રિટિકલ મિનરલ્સ, ગ્રીન હાઇડ્રોજન ઓર સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ સે જુડે સેક્ટર્સ ભી બહોત

0: तेजी से ग्रो कर रहे हैं, इनसे जुड़ी पार्टनरशिप एक नई इकोनॉमी के न्यू अपॉर्चुनिटीज के दरवाजे खोल रही है। स्वीडन, नॉर्वे और इटली जैसे देशों के साथ ग्रीन ट्रांजिशन और सस्टेनेबल टेक्नोलॉजी में भी सहयोग बढ़ रहा है। ये भारत को क्लीन मैन्युफैक्चरिंग से जुड़ी फ्यूचर इंडस्ट्रीज में मजबूत करेगा।
1: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો નવી દિલ્હી પહોંચ્યા છે। તેઓ ચાર દિવસની ભારત મુલાકાતે આજે સવારે કોલકાતા પહોંચ્યા હતા। આ તેમની ભારતની પહેલી મુલાકાત છે। આ યાત્રા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે અને વેપાર, સંરક્ષણ, ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અને ઇન્ડો પેસિફિક વ્યૂહરચનામાં સહયોગ વધારશે। ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જીયો ગોરે કોલકાતા હવાઈ મથકે શ્રી રૂબિયોનું સ્વાગત કર્યું। ત્યારબાદ અમેરિકાના વિદેશમંત્રીએ કોલકાતામાં સેન્ટ ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરિટીના મુખ્ય મથક મધર હાઉસ ઓફ ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી। અમેરિકાના રાજદૂતે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે શ્રી રૂબિયો નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે। શ્રી રૂબિયો આવતીકાલે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં અમેરિકાના દૂતાવાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ IGL આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે। દિલ્હીમાં 1 કિલોગ્રામ CNG માટેનો નવો દર 81.09 રૂપિયા થયો છે। ઇન્ડિયન ઓઇલે જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર છે અને ઇંધણની કોઈ અછત નથી। એક નિવેદનમાં ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે માંગ પુરવઠા અસંતુલન અને પસંદગીના વિસ્તારોમાં માંગમાં વધારો થવાના કારણે કેટલાક રિટેલ આઉટલેટ્સ પર અસ્થિરતાના અહેવાલો આવ્યા છે। આવા કિસ્સાઓ ઇન્ડિયન ઓઇલના દેશભરમાં 42,000થી વધુ રિટેલ આઉટલેટ્સના નેટવર્કમાંથી થોડા રિટેલર્સ સુધી મર્યાદિત છે। ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે 1 મે થી 22 મે દરમિયાન કંપનીએ ઇંધણના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે। આ સમયગાળા દરમિયાન પેટ્રોલના વેચાણમાં 14% વધારો થયો છે, ત્યારે ડીઝલના વેચાણમાં લગભગ 18% વધારો થયો છે। કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ 1 દિવસ વધારીને આવતીકાલ સુધી કરી છે। વેબસાઇટ પર અરજીઓમાં વધારો અને ટેકનિકલ ખામીઓને કારણે મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને ફરીથી મૂલ્યાંકન માટે અરજી કરવા માટે 2 દિવસનો સમય મળશે। CBSE ઉમેદવારોને આ સમયમર્યાદાનો સારો ઉપયોગ કરવા અને પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપી છે। કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકારી યોજનાઓનો લાભ નાગરિકો સુધી સરળ, સુલભ અને સમયસર પહોંચવા જોઈએ। તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આ મુજબ જણાવ્યું। શ્રી ચૌહાણે કૃષિ, ગ્રામીણ વિકાસ અને જમીન સંસાધન સહિત તમામ સંબંધિત વિભાગો અને સંસ્થાઓને ફરિયાદ નિવારણ પ્રણાલીને મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો હતો। બિહારના મુખ્યમંત્રી સમરાજ ચૌધરીએ આગામી 5 વર્ષમાં રાજ્યમાં 1 લાખ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે। શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી અધિકારીઓને દર વર્ષે ઓછામાં ઓછા 20,000 શિક્ષકોની ભરતી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો। તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે શિક્ષકોની નિમણૂક માટે સૂચનાઓ હવે દર વર્ષે જુલાઈમાં જાહેર કરાશે। ચીનના સાંશી પ્રાંતમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સલામતી મર્યાદા કરતાં વધી ગયા બાદ કોલસાની ખાણમાં 8 લોકોના મોત, જ્યારે 38 શ્રમિકો હજી પણ ફસાયેલા છે। સરકારી મીડિયા અનુસાર આ ઘટના ચાંગઝી શહેરના કિન્યુઆન કાઉન્ટીમાં લ્યુશેનુ કોલસા ખાણમાં બની હતી। અકસ્માત સમયે ખાણમાં 247 કામદારો હતા। બચાવ કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 201 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। સ્પેસએક્સે આજે સવારે સ્ટારશીપ સુપર હેવી રોકેટ સિસ્ટમનું પ્રક્ષેપણ કર્યું। ચંદ્ર અને મંગળ પરના મિશન માટે સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવા અવકાશયાન વિકસાવવાના પ્રયાસોમાં આ એક વધુ સીમાચિહ્નરૂપ છે। સુપર હેવી બુસ્ટર અને અપર સ્ટેજ સ્પેસ ક્રાફ્ટ બંનેમાં સુધારો કરવામાં આવ્યો છે। રોકેટને ટેક્સાસ, અમેરિકામાં સ્પેસએક્સની સ્ટારબેઝ સુવિધાથી સફળતાપૂર્વક ઉપાડવામાં આવ્યું। મિશનમાં સફળ હોસ્ટ સ્ટેજ સેપરેશન દર્શાવવામાં આવ્યું હતું। આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે। આ મેચ સાંજે 7:30 વાગે લખનૌમાં રમાશે।

રોયલ્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 55 રનથી હરાવ્યું. હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેમની નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 200 રન જ બનાવી શક્યું. ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી. 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરશે. ઇન્ડિયન ઓઇલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર હોવાનું અને ઇંધણની કોઈ અછત ન હોવાનું જણાવ્યું. સીબીએસઈ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો કે સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સેવા આપે છે. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા રોજગાર મેળાને સંબોધતા તેમણે આ વાત કહી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે દેશે તેના કર્મયોગીઓ પર વિશ્વાસ મૂક્યો છે અને હવે તેમની જવાબદારી છે કે તેઓ તેમના સમર્પણ, આચરણ અને રોજિંદા કાર્યો દ્વારા આ વિશ્વાસનું સન્માન કરે અને તેને મજબૂત બનાવે.
1: કર્મયોગી પ્રારંભ જૈસે મોડ્યુલ છે, આપકો અપની જિમ્મેદારિયાં સમજને મેં બહોત સહૂલિયત હોગી. મેરા આપસે આગ્રહ હૈ કે ઇસકા જ્યાદા સે જ્યાદા લાભ ઉઠાએં. આજ ભારત કા યુવા દુનિયા કે હર ક્ષેત્ર મેં અપની પહેચાન બના રહા હૈ. યહી સ્પિરિટ, યહી ઉર્જા પબ્લિક સર્વિસ મેં ભી દિખાઈ દેની ચાહી. વિકસિત ભારત એસે હી યુવાઓં કે પ્રયાસ સે બનેગા જો અપને કામ કો દેશ સેવા કા માધ્યમ માનતે હૈ.
0: શ્રી મોદીએ ઉમેર્યું હતું કે દરેક ભારતે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યો છે અને આ હાંસલ કરવા માટે દેશ અનેક ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યો છે.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
0: રોજગાર મેળા અંતર્ગત આજે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં નવા નિયુક્ત થયેલા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરાયું. રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કોકલિયર ઇમ્પ્લાન્ટ એક્સટર્નલ સ્પીચ પ્રોસેસર રિપ્લેસમેન્ટ પ્રોગ્રામનો લાભ મેળવનારા 20 બાળકો સાથે અમદાવાદના સાયન્સ સિટી ખાતે સંવાદ સાધ્યો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વડીલ અને વાલી તરીકે બાળકો સાથે આત્મીયતા કેળવી હતી. તાજેતરમાં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાદ આજે કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખપદે વસંતભાઈ પુરોહિત અને ઉપપ્રમુખપદે બાબીબેન ચૌધરી ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે નવનિર્મિત વાલથરા જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં રત્નબેન પરમાર પ્રમુખ અને જગદીશ ચૌધરી ઉપપ્રમુખ તરીકે વરાયા હતા. તાપી જિલ્લાની 8 તાલુકા પંચાયત પૈકી 6 પર ભાજપ અને 2 તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો કર્યો છે. વ્યારામાં ન્યાયાત્મક ઘટના બાદ કોંગ્રેસે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી હતી. સુરત ગ્રામ્ય પોલીસે કોંગ્રેસના 3 સભ્યોને રોક્યા બાદ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તેમને સાથે લઈને આવતા યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે વૃક્ષાબેન ગામિત અને ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ ગામિતની નિમણૂક કરવામાં આવી હતી. નવનિર્મિત ઉકાઈ તાલુકા પંચાયતમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હોવાથી પ્રમુખપદે કોંગ્રેસના કિનાબેન ગામિત અને ઉપપ્રમુખપદે આમ આદમી પાર્ટીના ભાવનાબેન રામરાજેની વરણી કરવામાં આવી હતી. જ્યારે સોનગઢ તાલુકા પંચાયતમાં ટાઈ થતા કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપે સત્તા હાંસલ કરી હતી. પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખપદે નીરજ પટેલ અને ઉપપ્રમુખપદે મહેન્દ્રસિંહ ચાવડાના નામની જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે કારોબારી અધ્યક્ષ તરીકે મગન પટેલના નામ પર મહોર મારવામાં આવી છે. ગાંધીનગર જિલ્લાના વેલગામ તાલુકા પંચાયતના પ્રમુખપદે સોનલબેન પટેલ અને ઉપપ્રમુખપદે હર્ષદસિંહ પ્રહલાદજી ઠાકોરની વરણી કરાઈ છે. બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખપદે પાયલબેન માથોડિયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખપદે ભરતસિંહ દોડિયા બિનહરીફ નિમાયા હતા. દરમિયાન અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખપદે દક્ષાબેન ચોડવડિયાની અને ઉપપ્રમુખપદે મહાવીરભાઈ ભગતની પસંદગી કરવામાં આવી. પેટ્રોલની ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 91 પૈસા સુધીનો વધારો કરાયો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 87 પૈસા વધીને 99 રૂપિયા 51 પૈસા પ્રતિ લીટર થયા છે, જ્યારે ડીઝલ 91 પૈસા વધીને 92 રૂપિયા 49 પૈસા પ્રતિ લીટર થયા છે. આ મહિનાની 15મી તારીખે પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો, 19મી તારીખે 90 પૈસાના વધારા બાદ ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરના દિવસોમાં ભાવમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઈરાન સંઘર્ષ અને હોર્મુઝ સમુદ્રધુણીમાં વિક્ષેપો પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો વચ્ચે આ વધારો કરાયો છે. કચ્છના લખપત નજીકથી શંકાસ્પદ ડ્રોન મળી આવ્યું હોવાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટેલ જણાવે છે, પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તહેરા ગામની સીમમાંથી આ ડ્રોન મળી આવ્યું હતું. કાળા રંગનું આ ડ્રોનમાં ચાર પંખા લાગેલા છે. ડ્રોનની અંદરના ભાગે વિવિધ સર્કિટ અને વાયરો જોવા મળ્યા છે. પોલીસે આ ડ્રોન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ આજે પરિવાર સાથે શક્તિપીઠ અંબાજીના દર્શન કર્યા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પૂજા અર્ચના તથા આરતી કરીને ધન્યતા અનુભવી હતી. તેમણે મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવી દેશની સમૃદ્ધિ, શાંતિ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. હવે આપ ગાંધીનગર જિલ્લાના સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે દુર્ગેશ મહેતા. ગુજરાત પોલીસે વર્ષ 2007 ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન ગુલાબ શરૂ કર્યું છે, જેમાં માત્ર 2 અઠવાડિયામાં 701 લોકોને શોધી તેમના પરિવાર સાથે પુનર્મિલન કરાવાયું છે. નાયબ મુખ્યમંત્રી હરસિંહભાઈ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત પોલીસે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. 7 મે થી 21 મે દરમિયાન 701 લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. આ ઓપરેશનમાં ડેટા, ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને માનવ ગુપ્તચર માહિતીના આધારે શોધ કરવામાં આવે છે. વર્ષોથી ગુમ થયેલા લોકોને શોધવામાં સફળતા મળી છે. આ અભિયાન માનવ તસ્કરી, બાળ તસ્કરી તથા ગુનાહિત નેટવર્ક તોડવાનો પણ પ્રયાસ છે. ઓપરેશન મિલાપ હજુ ચાલુ રહેશે અને ગુમ થયેલા લોકોના પરિવારજનો માટે આશાની કિરણ બની રહ્યું છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવે તમામ ફિલ્ડ યુનિટ, શહેર અને જિલ્લા વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સમાં મહત્વના આદેશો જારી કર્યા છે. આ આદેશો હેઠળ ઇંધણ તથા સરકારી સંસાધનોની બચત અને કાર્યક્ષમતા વધારવા માટે વિવિધ પગલાં સૂચવાયા છે. એસ્કોર્ટ અને પાયલોટની સુવિધા હવે માત્ર નિયત કેટેગરી અનુસાર પાત્ર મહાનુભાવોને જ ફાળવાશે. સામાન્ય રીતે પાયલોટિંગ કે ગાઈડ કારની ફાળવણી ટાળવાની રહેશે અને અનિવાર્ય સંજોગોમાં શહેરમાં મોટરબાઇક, જ્યારે હાઇવે પર ફોર વ્હીલરનો ઉપયોગ કરવાનો રહેશે. ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળો પર પ્રવાસીઓની સુરક્ષાની સુવિધા વધારવા માટે રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. પ્રથમ તબક્કે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન સ્થપાશે. પોલીસ કર્મચારીઓ માટે વિશેષ યુનિફોર્મ અને વાહનો માટે અનન્ય લોગો ડિઝાઇન થશે. હેલ્પ ડેસ્ક અને કિયોસ્ક દ્વારા ત્વરિત સહાય મળશે. ગાંધીનગર જિલ્લામાં 1962 હેલ્પલાઇન સેવા અબોલ જીવો માટે આશીર્વાદ બની છે, જેમાં 1 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026 દરમિયાન 4,330 જીવોને નિઃશુલ્ક અને તાત્કાલિક સારવાર મળેલી છે. ગાંધીનગર જિલ્લાના કાંઠા અને વેડા આયુષ્માન આરોગ્ય મંદિરોને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ ક્વોલિટી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. NHSRC નવી દિલ્હી દ્વારા 1 એપ્રિલ 2026 વર્ચ્યુઅલ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન બેઠક યોજાઈ, જેમાં કલેક્ટર રવિન્દ્ર ખતાલીના અધ્યક્ષસ્થાને વિભાગોના અધિકારીઓને માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી. ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે વિસ્તારોનું મેપિંગ, તાત્કાલિક વ્યવસ્થા અને એનડીઆરએફની ટીમને મદદ અંગે ચર્ચા થઈ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના કુલ 620 કરોડ રૂપિયાનું વિવિધ વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી વણથંભી વિકાસ યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર અત્યંત કુશળતાપૂર્વક આગળ ધપાવી રહી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા કામોમાં પેથાપુર જેવા વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા, લાયબ્રેરી, પીએસસી સીએસસી કેન્દ્રો અને સિમેન્ટના રોડ જેવા મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ગાંધીનગરના દશેલા ખાતે મધુર ડેરીના નવીન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. આ પ્લાન્ટ 15 એકર જમીનમાં 128 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે અને દૈનિક 2.5 લાખ લીટર દૂધની પ્રોસેસિંગ કરાશે. ભવિષ્યમાં તેની ક્ષમતા 5 લાખ લીટર સુધી વધારવાનું આયોજન છે. અમિત શાહે જણાવ્યું કે પ્લાન્ટના સંચાલન ખર્ચ બાદ 75% નફો સીધો પશુપાલકોના બેંક ખાતામાં જમા થશે. ગાંધીનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીએ વર્ષ 2025-26 દરમિયાન બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ 172 કાર્યક્રમો યોજી 20,245 મહિલાઓ અને દીકરીઓને લાભ આપ્યો છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના કર્મચારીઓએ છેવાડાના ગામોમાં યોજનાની માહિતી પહોંચાડી હતી. હમણાં આપણે ગાંધીનગર જિલ્લાનું સમાચાર પત્ર સાંભળ્યું, જેના લેખક હતા દુર્ગેશ મહેતા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. મિત્રો, આજના કાર્યક્રમમાં જવાહર બક્ષીની કેટલીક રચનાઓ સાંભળીશું. પ્રથમ રચનાને સ્વર આપ્યો છે હંસ દવે.

સાથે જજનું ગુજરાતી ગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. 3,056.6 મીટરની સિલિકા 146 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા ડીટીએચના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

સુરત પોલીસે માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ મહિલા પર્વતારોહણ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. ચીનના શાન્સી પ્રાંતમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર વધી ગયા બાદ કોલસાની ખાણમાં 8 લોકોના મોત, જ્યારે 29 શ્રમિકો હજુ પણ ફસાયેલા. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આજે વરસાદની આગાહી કરી. તાજેતરમાં યોજાયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાદ આજે કેટલાક જિલ્લાઓ અને તાલુકાઓમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી. કચ્છની નગરપાલિકાઓ બાદ હવે 9 તાલુકા પંચાયતોના પ્રમુખ, કારોબારી ચેરમેન અને દંડક સહિતના હોદ્દેદારોના નામ જાહેર. મેનડેટ જાહેર થતાં જ ઉમેદવારી પત્રો રજૂ કરાયા. કચ્છ દિલ્હી ટ્રેન સેવા શરૂ થયા બાદ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરની ગાંધીધામમાં ઉદ્યોગકારો સાથે બેઠક. પ્રશ્નો સાંભળી સુવિધાઓ વધારવાની આપી બાંહેધરી. ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ અંતર્ગત પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે કચ્છ યુનિવર્સિટી ખાતે એબીવીપી દ્વારા હેલ્પ ડેસ્કનો આરંભ. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 મિનિટે.

જે દિવસે એમને થોડી સમજ આવી ગઈ જે દિવસે એમને થોડી સમજ આવી ગઈ સાવ નોતીને વળી ક્યાંથી અડગ આવી ગઈ ને પ્રેમમાં પણ ઝડપની હોય છે કેવી મજા પ્રેમમાં પણ ઝડપની હોય છે કેવી મજા મેં કીધું કે આવ તું મેં તરત આવી ગઈ

કિશોર કુમાર અને આશા ભોંસલેના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો કલાજોર કઈ ફિલ્મનું આ ગીત. સંગીતકાર શંકર જયકિશન અને ગીતકાર નીરજ.

ओ जाने तमन्ना किधर जा रही हो, जरा पास आओ।

0: यमन किधर जा रही हो, तेरा पास आओ तुझे ना जाए, तेरा पास आओ तुझे ना जाए।
1: મોહમ્મદ રફીના સ્વરમાં પ્રિન્સ ફિલ્મના ગીત આપ સાંભળી રહ્યા છો. સંગીતકાર શંકર જયકિશન અને ગીતકાર હસરત જયપુરી.

છો કાર્યક્રમ ભૂલમહોરનું આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કાર્યક્રમમાં હવે સાંભળીએ સત્તા પે સત્તા ફિલ્મનું આ ગીત આશા ભોંસલે અને કિશોર કુમારના સ્વરમાં, આર ડી બર્મનનું સંગીત અને ગુલશન બાબરાની ગીત રચના.

દિન ગયો વીતી હવે એને નકામી યાદ કા જે નથી આવી હજુ એ કાલની ફરિયાદ કા દિન ગયો વીતી હવે એને નકામી યાદ કા જે નથી આવી હજુ એ કાલની ફરિયાદ કા આમને એને જવા દે ખાસ ઘડીઓ આજની આમને એને જવા દે ખાસ ઘડીઓ આજની સાર છોડીને અસારે થાય છે બરબાદ કા.

મુકેશના સ્વરમાં ગવાયેલા અંતિમ ગીત સાથે આજનો ગુણવાયુર કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: आकाशवाणी अहमदाबाद वडोदरा प्रस्तुत छे कार्यक्रम लोक संगीत। कार्यक्रम शुरू करता पहला एक नानकडो विज्ञापन।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-229-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5850।
0: લોક સંગીત કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ સાંભળીએ પ્રાચીન ભજન ચમનલાલ લખપતના સ્વરમાં। ભજનના શબ્દો લખ્યા છે નરસિંહ મહેતાએ।

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: લોકસંગીતના કાર્યક્રમમાં હવે આપ સાંભળશો ડુંગરપુરીની રચના ચિમનલાલ રાપોટરના સ્વરમાં. એક મિનિટ બાદ વિરામ બાદ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મળેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું

તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓની નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરની સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07 9 232 5490.

0: શું તમે છો કે સરકાર શ્રી વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને ભેડાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીની ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ ભેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4090. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અને કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતની ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4090.
1: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ નરેન્દ્ર શ્રીમાળીના સ્વરમાં ગવાયેલા લોકગીતો.

પરમાર ગવાયેલા લોકગીત સાથે આજનો લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:15 આપ સાંભળશો સિંધીના સમાચાર.

ઉદ્યોગ સંઘે માર્ગદર્શન અપાશે. મુંબઈ અને કચ્છ વચ્ચે કચ્છીઓની દૈનિક અવર જવર ખૂબ મોટી સંખ્યામાં રહે છે. બંને મહાનગરો વચ્ચે ટ્રેન સેવાઓ સરળ બની છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારો માટે ટ્રેનના સમય મુજબ એસટીની બસની વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી છે. આ અંગે સ્થાનિક આગેવાનો અને મુંબઈ સ્થિત કચ્છીવાસીઓએ એસટી નિગમ સમક્ષ રજૂઆત કરી છે. પશ્ચિમ કચ્છના નેત્રા અને આસપાસના 42 ગામોમાં રેલ સેવા ન હોવાથી ટ્રેન સમય સાથે બસો ગોઠવવાની માંગ કરાઈ છે, જેથી પ્રવાસીઓનો સમય બચે અને ખાનગી વાહનોના મોંઘા ભાડાથી મુક્તિ મળે. વૈશ્વિક પરિસ્થિતિના કારણે પેટ્રોલિયમ પદાર્થોની સપ્લાય ચેઇન પર પડેલી અસરને પગલે રાજ્ય સરકાર અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઓઇલ કંપનીઓના સંકલનથી જિલ્લાના પેટ્રોલ પંપો પર સમયસર અને નિયમિત જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. બલ્ક ભાવે જથ્થો ખરીદવાની પ્રક્રિયા વધતા રિટેલ આઉટલેટ્સ પર ઘસારો ઓછો થયો છે. જિલ્લામાં કોઈ પંપ ડ્રાય ન રહે તે માટે ખરીદ વેચાણની સમીક્ષા કરાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા ખાસ ટીમો બનાવી પેટ્રોલ ડીઝલની કાળાબજારી અને ગેરરીતિ અટકાવવા માટે કડક તપાસ હાથ ધરવામાં આવી છે. આરટીઈ હેઠળ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મેળવી શકેલા વિદ્યાર્થીઓ માટે બીજા રાઉન્ડ પહેલા શાળા પસંદગીમાં ફેરબદલ કરવાની તક આપવામાં આવી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે પ્રથમ રાઉન્ડમાં 2268 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યા બાદ બાકી રહેલી 411 ખાલી જગ્યાઓ માટે માન્ય અરજદારો 25-27 મે 2026 સુધી rte.org.gujarat.com પર જઈ શાળાની પુનઃ પસંદગી કરી શકશે. જે વાલીઓ ફેરફાર કરવા ન માંગતા હોય તેમની અગાઉની પસંદગી માન્ય રાખી બીજા રાઉન્ડની પ્રક્રિયા કરાશે. વાલીઓને કોઈ પણ મુશ્કેલી હોય તો હેલ્પલાઇન નંબર 9426127682 પર સંપર્ક કરવા નોડલ ઓફિસર નિલેશ કોર દ્વારા જણાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બકરી ઈદની જાહેર રજામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 27 મે બુધવારના રોજ જાહેર કરેલી રજા હવે 28 મે ગુરૂવારના રોજ રહેશે. આ સુધારા અનુસાર રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમો, પંચાયતો તેમજ ગુજરાતમાં આવેલી બેંકો આગામી બુધવારે રાબેતા મુજબ ચાલુ રહેશે અને ગુરૂવારે બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે સરકારે વર્ષ 2026ના અગાઉના જાહેરનામામાં આંશિક સુધારો કરીને આ નવો નિર્ણય જાહેર કર્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમી પવનો અને ટ્રફલાઇનના પ્રભાવથી આજે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ તેમજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિતના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. જોકે આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે અને તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, પૃથ્વીના નકશા પર નજર કરીએ તો ચારે તરફ ફેલાયેલો અફાટ બ્લુ રંગ આપણને પૃથ્વીની વિશેષતાનો અહેસાસ કરાવે છે. આપણે પૃથ્વીનો લગભગ 71% ભાગ મહાસાગરોથી ઘેરાયેલો છે, જે અખૂટ જળરાશિનો ભંડાર છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલું બધું પાણી હોવા છતાં તેમાંથી આપણે એક ટીપું પણ પાણીનો ઉપયોગ પીવામાં નથી કરી શકતા કે ખેતીમાં નથી કરી શકતા, કારણ કે આ પાણી અત્યંત ખારું હોય છે. આખરે સમુદ્રનું પાણી આટલું ખારું કેમ હોય છે? ચાલો તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. સમુદ્રના પાણીમાં ખારાશ પાછળ લાખો કરોડો વર્ષોથી ચાલતી એક લાંબી અને જટિલ કુદરતી પ્રક્રિયા જવાબદાર છે, જેને આપણે જળચક્ર અને રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. આ પ્રક્રિયાની શરૂઆત વાતાવરણથી થાય છે. જ્યારે આકાશમાંથી વરસાદ પડે છે ત્યારે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ વાયુ તે પાણીમાં ભળી જાય છે. આના કારણે વરસાદનું પાણી

સહેજ એસિડિક એટલે કે હળવું કાર્બોનિક એસિડ બને છે. આ એસિડિક વરસાદ જ્યારે પૃથ્વી પરના પર્વતો અને ખડકો પર પડે છે ત્યારે તે ખડકોમાં રહેલા રાસાયણિક તત્વો અને ખનિજોને ધીમે ધીમે ઓગળવાનો સમય મળે છે. આ ઓગળેલા ખનિજો નદીઓ અને ઝરણાઓ દ્વારા વહીને અંતે મહાસાગરોમાં જઈને ભળે છે. નદીઓ દ્વારા સતત વહીને આવતા આ ખનિજોમાં સૌથી વધુ માત્રા સોડિયમ અને ક્લોરાઇડના આયરનોની હોય છે. જ્યારે આ બંને તત્વો સમુદ્રના પાણીમાં એકબીજા સાથે જોડાય છે ત્યારે સોડિયમ ક્લોરાઇડ બને છે, જેને આપણે સામાન્ય ભાષામાં ખાવાના મીઠા તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત દરિયાના તળિયે થતી ભૂગર્ભીય હલચલ પણ આ ખારાશ વધારવામાં મોટો ભાગ ભજવે છે. મહાસાગરોના પેટાળમાં અસંખ્ય સક્રિય જ્વાળામુખીઓ અને હાઇડ્રોથર્મલ છિદ્રો આવેલા છે. પૃથ્વીના ઊંડાણમાંથી નીકળતો અત્યંત ગરમ લાવા અને ખનિજયુક્ત પાણી દરિયાના તળિયે સીધા સંપર્કમાં આવે છે, જેનાથી સલ્ફેટ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા અન્ય ક્ષાર પણ દરિયાના પાણીમાં ઓગળી જાય છે. ક્ષાર સમુદ્રમાં પહોંચ્યા પછી ત્યાં જ કેમ જમા રહે છે તેની પાછળ પણ સૂર્યનું વિજ્ઞાન કામ કરે છે. સૂર્યની ગરમી અને બાષ્પીભવનની પ્રક્રિયા આ કાર્ય કરે છે. સૂર્યના પ્રખર તડકાના કારણે સમુદ્રની સપાટી પર પાણીનું સતત વરાળમાં રૂપાંતર થતું રહે છે. કુદરતનો નિયમ છે કે બાષ્પીભવનની આ પ્રક્રિયામાં માત્ર શુદ્ધ પાણી જ વરાળ બનીને આકાશમાં ઊંચે ઉડે છે અને વાદળ બને છે, જ્યારે ભારે ક્ષાર અને મીઠું સમુદ્રના તળિયે જ રહી જાય છે. નદીઓ દર વર્ષે લાખો ટન નવો ક્ષાર દરિયામાં ઠાલવતી રહે છે અને બીજી તરફ માત્ર શુદ્ધ પાણી વરાળ બનીને ઉડી જાય છે. અબજો વર્ષોથી અવિરત ચાલતી આ ચક્રાકાર પ્રક્રિયાના કારણે સમુદ્રમાં ક્ષારનું પ્રમાણ જળવાઈ રહ્યું છે અને સમય જતા તે વધુ ઘટ્ટ બનતું ગયું છે. એક વૈજ્ઞાનિક અંદાજ મુજબ જો દુનિયાના તમામ મહાસાગરોમાં ઓગળેલા આ મીઠાને કોઈક રીતે બહાર કાઢીને પૃથ્વીની આખી સૂકી જમીન પર પાથરવામાં આવે તો સમગ્ર ધરતી પર આશરે 500 ફૂટ એટલે કે લગભગ 40 માળની બિલ્ડિંગ જેટલું જાડું નક્કર મીઠાનું પડ તૈયાર થઈ શકે છે. દરિયાના પાણીની સરેરાશ ખારાશ આશરે 35 ગ્રામ પ્રતિ લીટર એટલે કે 3.5% હોય છે. જોકે દુનિયાના બધા સમુદ્રમાં ખારાશ એક સરખી હોતી નથી. જ્યાં તાપમાન વધુ હોય અને નદીઓ ઓછી ભરતી હોય ત્યાં ખારાશ વધારે હોય છે. જ્યારે ધ્રુવીય પ્રદેશોમાં બરફ ઓગળવાના કારણે અને ભારે વરસાદ વાળા વિસ્તારોમાં ખારાશ ઓછી જોવા મળે છે. આ કુદરતી ખારાશ જ દરિયાઈ જીવ સૃષ્ટિ અને વૈશ્વિક આબોહવાને સંતુલિત રાખવામાં મદદ કરે છે. મહાસાગરોની આ ખારાશ એ કોઈ ખામી નથી, પરંતુ પૃથ્વીના પર્યાવરણને જીવંત રાખવા માટે કુદરતે રચેલું એક અદ્ભુત સંતુલન છે. જો સમુદ્રનું પાણી ખારું ન હોત તો કદાચ પૃથ્વી પરનું હવામાન અને તાપમાન નિયંત્રણ બહાર થઈ ગયું હોત અને દરિયાઈ જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જ ન હોત. નદીઓ દ્વારા વહી આવતા ક્ષાર, પૃથ્વીના પેટાળની હલચલ અને સૂર્યની ગરમી દ્વારા થતું બાષ્પીભવન આ બધું મળીને પૃથ્વીના આ વિશાળ જળાશયોને અનોખા બનાવે છે. પ્રકૃતિનું આ જળચક્ર આપણને એ જ સમજાવે છે કે જગતમાં વહેતી નાની નાની નદીઓ પણ સમય જતા સમુદ્ર જેવા વિશાળ સામ્રાજ્યના સર્જનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે છે. યુવા મિત્રો, રોજિંદા જીવનમાં આપણામાંથી મોટાભાગના લોકોએ અનુભવ્યું હશે કે સવારથી ઉત્સાહપૂર્વક કામ કર્યા પછી જેવું બપોરનું ભોજન ગ્રહણ કરો કે તુરંત જ શરીરમાં એક અજીબ સુસ્તી છવાઈ જાય છે, આંખો ભારે થવા લાગે છે, મગજ શૂન્ય થઈ જાય છે અને કામ પડતું મૂકીને એક નાનકડી ઊંઘ લઈ લેવાનું મન થાય છે. તબીબી વિજ્ઞાનની ભાષામાં આ સ્થિતિને ફૂડ કોમા અથવા પોસ્ટપ્રેન્ડિયલ સોમનોન્સ કહેવામાં આવે છે. બપોરે જમ્યા પછી આળસ આવવી કે ઊંઘ આવવી એ કોઈ બીમારી નથી, પરંતુ આપણા શરીરની અંદર ચાલતી એક અત્યંત જટિલ બાયોલોજિકલ અને કુદરતી પ્રક્રિયાનું પરિણામ છે. તો ચાલો આજે આ પ્રક્રિયા વિશે જ વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. જ્યારે આપણે લંચમાં ખોરાક લઈએ છીએ ત્યારે આપણું શરીર તે ખોરાકને તોડીને તેમાંથી પોષક તત્વો અને ઉર્જા મેળવવાની મોટી કામગીરી શરૂ કરે છે. આ પાચન પ્રક્રિયામાં

શરીરમાં ભારે માત્રામાં ઉર્જા અને લોહીના પ્રવાહની જરૂર પડે છે. પરિણામે હૃદય દ્વારા પંપ થતા લોહીનો મોટો હિસ્સો મગજ અને સ્નાયુઓ તરફથી ડાયવર્ટ થઈને જઠર અને આંતરડા તરફ વળવા લાગે છે. જ્યારે પાચન તંત્ર તરફ રક્ત પરિભ્રમણ વધી જાય છે ત્યારે મગજને મળતા ઓક્સિજન અને લોહીના પ્રમાણમાં સામાન્ય ઘટાડો થાય છે. ઓક્સિજનના આ અકાલ્પનિક ઘટાડાના કારણે મગજની સક્રિયતા ધીમી પડે છે અને આપણને ઊંઘ આવવા લાગે છે. ભોજન લીધા પછી આપણા શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો પણ ઊંઘ લઈ આવવા માટે સીધા જવાબદાર છે. આપણે જ્યારે ખોરાક લઈએ છીએ ત્યારે સ્વાદુપિંડ લોહીમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિન નામનો હોર્મોન છોડે છે. આ ઇન્સ્યુલિન મગજમાં ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડને પ્રવેશવામાં મદદ કરે છે. ટ્રિપ્ટોફેન મગજમાં ગયા પછી સેરોટોનિન અને મેલાટોનિન એટલે કે જે આપણને ખુશી અને આરામનો અનુભવ કરાવે અને જે ઊંઘ લઈ આવવા માટે મુખ્ય જવાબદાર છે તે બંને હોર્મોનમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાના કારણે ભોજન બાદ મગજ શાંત થઈ જાય છે અને શરીર આરામની સ્થિતિમાં આપોઆપ ચાલ્યું જાય છે. આપણે લંચમાં શું ખાઈએ છીએ તેના પર પણ ઊંઘની તીવ્રતાનો મોટો આધાર છે. જો ભોજનમાં ભારે કાર્બોહાઇડ્રેટ્સ એટલે કે પૂરી, પરોઠા, ભાત, મીઠાઈ અને હેવી પ્રોટીન અથવા તળેલું ભોજન વધારે લીધું હોય તો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ખૂબ જ ઝડપથી થાય છે અને પાચન તંત્ર પર લોડ વધે છે, જેથી ઊંઘ વધુ આવે છે. આ ઉપરાંત આપણા શરીરમાં એક કુદરતી ઘડિયાળ હોય છે જેને સર્કેડિયન રિધમ કહે છે. આ ઘડિયાળ મુજબ 24 કલાકમાં 2 વાર શરીરનું તાપમાન કુદરતી રીતે થોડું ઘટે છે અને ઊંઘની તીવ્ર ઈચ્છા થાય છે. એક રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે અને બીજું બપોરે 1 થી 3 વાગ્યાની વચ્ચે. તેથી લંચ ન લીધું હોય તો પણ બપોરે સહજ સુસ્તી અનુભવવી એ કુદરતી પ્રક્રિયા છે. યુવા મિત્રો, અહીં તમને પ્રશ્ન થશે કે આ પ્રકારની ઊંઘ અને સુસ્તીથી બચવું હોય તો શું કરવું? હું તમને એ પણ જણાવી દઉં, જો ઓફિસ કે કામના સ્થળે આ આળસથી બચવું હોય તો કેટલીક સરળ આદતો કેળવવી જરૂરી છે. સૌપ્રથમ બપોરે ભારે ભોજન લેવાને બદલે હળવું ભોજન લેવું, સલાડયુક્ત પૌષ્ટિક આહારને ખાસ ગ્રહણ કરવો જેથી પાચન તંત્ર પર વધુ દબાણ ન આવે. જમ્યા પછી તુરંત જ બેસી જવાને બદલે કે સૂઈ જવાને બદલે 10 થી 15 મિનિટ વજ્રાસનમાં બેસવું, ત્યારબાદ ધીમી ગતિએ થોડું ચાલવું જોઈએ જે પાચનમાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરમાં પાણીની કમી ન થાય તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. લંચ લીધા પછી ઊંઘ આવવી એ શરીરની કોઈ નબળાઈ નથી, પરંતુ એક અત્યંત તંદુરસ્ત અને સ્માર્ટ સિસ્ટમ છે. તે વાતનો પુરાવો છે કે તમારું શરીર એક પરફેક્ટ મિશનની જેમ કામ કરી રહ્યું છે અને ખોરાકમાંથી ઉર્જા બનાવવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. પ્રકૃતિનો નિયમ જ એવો છે કે જે ઉર્જા આપણે સવારથી વાપરીએ છીએ તેને રિચાર્જ કરવા માટે શરીર થોડો સમય શાંતિ ઝંખે છે. આ પ્રક્રિયાને યોગ્ય રીતે સમજીને જો આપણે આપણા ખાવા પીવાની લાઇફસ્ટાઈલમાં થોડો બદલાવ કરીએ તો બપોરની ઊંઘને હરાવીને આખો દિવસ ઉર્જાવાન અને પ્રોડક્ટિવ રહી શકીએ છીએ. તો યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ આશિકીનું ગીત નજર કે સામને જિગર કે પાસ, જેને સ્વરબદ્ધ કર્યું છે અનુરાધા પોડવાલ અને કુમાર સાનુએ. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સ્વરબદ્ધ કર્યું છે નદીમ શ્રવણે. માણીએ આ સુંદર ગીત.

મિત્રો ગીત સાંભળવાની મજા આવી ને તો ચાલો જ્ઞાન ની સફર ને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, જ્યારે આપણે કોઈ દેશ ની કલ્પના કરીએ ત્યારે લીલાછમ ખેતરો, પર્વતો અને તેમાંથી ખળખળ વહેતી નદીઓ નજર સામે આવી જાય છે. નદીઓને સંસ્કૃતિનું પાણું કહેવામાં આવે છે, કારણ કે દુનિયાની મોટા ભાગની માનવ વસ્તી નદી કિનારે જ વસી અને સમૃદ્ધ થઈ. પરંતુ પૃથ્વી પર એક એવો વિશાળ અને શક્તિશાળી દેશ પણ છે જ્યાં કુદરતી રીતે નદી વહેતી નથી. ત્યાં તો કોઈ બારમાસી નદી જ નથી. આ દેશ છે મધ્ય પૂર્વ એશિયામાં આવેલો સાઉદી અરેબિયા. તો ચાલો આજે સાઉદી અરેબિયા વિશે વિગત માહિતી પ્રાપ્ત કરીએ અને જાણીએ કે ભૌગોલિક દ્રષ્ટિએ આટલો મોટો દેશ હોવા છતાં નદીઓ વગર આખો દેશ કેવી રીતે પોતાની તરસ છિપાવે છે. સાઉદી અરેબિયા નકશા પર 21,00,000 ચોરસ કિલોમીટર કરતા પણ વધુ વિસ્તાર ધરાવે છે, જે તેને વિશ્વનો 13મો સૌથી મોટો દેશ બનાવે છે. પરંતુ આ વિશાળ જમીનનો લગભગ 75% ભાગ ધગધગતા રણ પ્રદેશથી ઘેરાયેલો છે, જેમાં પ્રખ્યાત રૂબ અલ ખાલી રણ પણ સામેલ છે. અહીં ઉનાળામાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ ને પાર કરી જાય છે અને વરસાદ નહિવત એટલે કે વર્ષે માંડ 4 ઇંચ પડે છે. આ અતિશય ગરમી અને સૂકા વાતાવરણના કારણે અહીં વરસાદનું પાણી પણ જમીન પર લાંબો સમય સુધી ટકી શકતું નથી અને નદીનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ તેનું બાષ્પીભવન થઈ જાય છે અથવા રેતીમાં શોષાઈ જાય છે. એવું નથી કે સાઉદી અરેબિયામાં ક્યારેય પાણી વહેતું જ નથી. અહીં નદીઓ નથી પણ વાદીઓ આવેલી છે. વાદી એટલે રણ પ્રદેશમાં બનેલી એવી

મોટી ખીણો અથવા નહેરો જે વર્ષમાં એકાદ બે વાર થતા ભારે વરસાદ દરમિયાન અચાનક પાણીથી ભરાઈ જાય છે. આ કામ ચલાવ હોય છે એટલે અઠવાડિયામાં તે સુકાઈ જાય છે. આ વાદીઓનું પાણી આસપાસના ભૂગર્ભ જળના સ્તરને વધારવામાં મદદ કરે છે, જે રણની વચ્ચે ઓએસિસ એટલે કે રણદ્વીપનું સર્જન કરે છે, જ્યાં હરિયાળી જોવા મળે છે. હવે સવાલ એ થાય કે જો નદીઓ જ નથી તો સાઉદી અરેબિયાના કરોડો લોકો પાણી ક્યાંથી મેળવે છે? આ સમસ્યાનો ઉકેલ સાઉદી સરકારે પોતાની અઢળક કમાણી અને અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા શોધી લીધો. સાઉદી અરેબિયા વિશ્વમાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવતો સૌથી મોટો દેશ છે. તો પર્શિયન ગલ્ફ અને લાલ સમુદ્રના પાણીને વિશાળ પ્લાન્ટમાં લાવીને રાસાયણિક પ્રક્રિયા દ્વારા પીવા લાયક શુદ્ધ પાણીમાં ફેરવે છે. દેશની લગભગ 50-70% પાણીની જરૂરિયાત આ દરિયાઈ પાણીને શુદ્ધ કરીને જ પૂરી કરવામાં આવે છે, જે પાઇપલાઇનો દ્વારા સેંકડો કિલોમીટર દૂર આવેલા શહેરો સુધી પહોંચાડાય છે. બાકીની જરૂરિયાતો માટે સાઉદી અરેબિયા ભૂગર્ભ જળ પર નિર્ભર છે. પ્રદેશના પથરાર સ્તરોને નીચે હજારો વૃક્ષ જૂનું પાણી જમા થયેલું છે, જેને કુવાઓ અને બોરિંગ દ્વારા બહાર કાઢવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ મુખ્યત્વે ખેતીવાડી માટે થતો હતો, પરંતુ નદીઓ ન હોવાના કારણે આ ભૂગર્ભ જળ ફરીથી રિચાર્જ થતું નથી, જેથી જમીનમાંથી પાણીનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે. આ ચિંતાને કારણે હવે સાઉદી અરેબિયા વપરાયેલા ગંદા પાણીને રિસાયકલ કરીને તેનો બગીચાઓ અને ફેક્ટરીમાં પુનઃ ઉપયોગ કરવા માટે ખૂબ ભાર આપી રહ્યું છે. સાઉદી અરેબિયા એ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે કે જો કોઈ પણ દેશ પાસે મજબૂત સંકલ્પ શક્તિ અને આર્થિક સ્ત્રોત હોય તો તે કુદરતની સૌથી મોટી ખામીને પણ મહાત કરી શકે છે. નદીઓ જેવી અમૂલ્ય કુદરતી સંપત્તિ ન હોવા છતાં આજે દેશના આધુનિક શહેરોમાં પાણીની કોઈ તંગી વર્તાતી નથી. જોકે આ સ્થિતિ આપણને એ પણ યાદ અપાવે છે કે પાણી કેટલું કિંમતી છે. સાઉદી અરેબિયા દરિયાના પાણીના ટીપે ટીપાને શુદ્ધ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, જે આપણને આપણા દેશની નદીઓ અને પાણીના કુદરતી સ્ત્રોતની કદર કરવાનું અને તેને બચાવવાનું મોટું કારણ પ્રદાન કરે છે. યુવા મિત્રો, પાણીની જ વાત નીકળી છે ત્યારે વધુ એક વાત મારે કરવી છે. જળ એ જ જીવન છે. આ વિધાન પૃથ્વી પરના દરેક જીવ માટે સત્ય માનવામાં આવે છે. મનુષ્ય હોય, પશુ હોય, પક્ષી હોય, કોઈ પણ વ્યક્તિ પાણી વિના જીવી શકતું નથી. પરંતુ કુદરતની દુનિયા રહસ્યોથી ભરેલી છે. ઉત્તર અમેરિકાના ધગધગતા અને સૂકા રણ પ્રદેશોમાં એક એવું નાનકડું અને અદભુત પ્રાણી રહે છે, જે પોતાની આખી જિંદગીમાં ક્યારેય પાણીનું એક પણ ટીપું પીતું નથી. કયું છે આ પ્રાણી? ચાલો તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. આ પ્રાણીનું નામ છે કાંગારૂ રેટ. ઉંદર જેવો દેખાતો અને કાંગારૂની જેમ પાછલા પગે કૂદકો મારતો આ નાનો જીવ પાણી પીધા વિના રણની અસહ્ય ગરમીમાં કેવી રીતે જીવતો રહે તેની પાછળનું વિજ્ઞાન ખૂબ જ રોમાંચક છે. કાંગારૂ રેટ દેખાવમાં સામાન્ય ઉંદર જેવો લાગે છે, પરંતુ તેના પાછળના પગ અને પૂંછડી ખૂબ લાંબી હોય છે. ઓસ્ટ્રેલિયાના કાંગારૂની જેમ તે પોતાના પાછલા પગના જોરે એક જ કૂદકામાં લગભગ 9 ફૂટ જેટલું અંતર કાપી શકે છે, જેના કારણે તેનું નામ કાંગારૂ રેટ પડ્યું છે. આ અદ્ભુત ક્ષમતા તેને રણમાં અન્ય શિકારી પ્રાણીઓની જેમ સાપ અને ઘુવડથી બચવામાં મદદ કરે છે. તે ઉત્તર અમેરિકાના કેલિફોર્નિયા અને મેક્સિકોના ડેથ વેલી જેવા અત્યંત સૂકા રણ વિસ્તારમાં વસવાટ કરે છે, જ્યાં પાણી મળવું અશક્ય હોય છે. હવે મુખ્ય સવાલ એ થાય કે જો તે પાણી નથી પીતો તો તેના શરીરને જરૂરી ભેજ ક્યાંથી મળે છે? કાંગારૂ રેટના ખોરાકમાં મુખ્યત્વે રણની વનસ્પતિઓના સૂકા બીજ અને કઠોળનો સમાવેશ થાય છે. જ્યારે તે આ સૂકા બીજને આરોગ્ય છે ત્યારે તેના શરીરમાં એક ખાસ પાચન પ્રક્રિયા એટલે કે મેટાબોલિઝમ થાય છે. આ પ્રક્રિયા દરમિયાન બીજમાં રહેલા હાઇડ્રોજન અને હવામાંથી લીધેલા ઓક્સિજનના કણો ભેગા થઈને શરીરની અંદર જ પાણીનું નિર્માણ કરે છે. આમ તો બહારથી પાણી પીવાને બદલે પોતાના ખોરાકમાંથી જ શરીરની અંદર કુદરતી રીતે પાણી બનાવી લે છે. શરીરની અંદર બનેલા પાણીનું એક પણ ટીપું વેડફાય નહીં તે માટે કુદરતે કાંગારૂ રેટને અદ્ભુત કિડની આપી છે. તેની કિડની મુખ્યત્વે મનુષ્ય કે અન્ય પ્રાણીઓ કરતા 5 ગણી વધુ શક્તિશાળી હોય છે, જે પેશાબમાંથી મોટા ભાગનું પાણી ફરીથી શોષી લે છે. તેનો પેશાબ એટલો બધો ઘટ્ટ હોય છે કે તેમાં પાણીની માત્રા નહીવત હોય છે.

ભયંકર પ્રાણીને ક્યારેય પરસેવો વળતો જ નથી, જેના કારણે શરીરનું તાપમાન વધવા છતાં પાણી બહાર નીકળતું નથી. શ્વાસ લેતી વખતે પણ નાકમાંથી નીકળતા ભેજને તે પોતાના નાકની ખાસ રચના દ્વારા પાછો શરીરમાં ખેંચી શકે છે. ગરમી કાળ ઝાડ ગરમીમાં જો તે આખો દિવસ બહાર ફરે તો તેના શરીરનું પાણી સુકાઈ જાય. આથી કાંગારુ રેટ એક નિશાચર પ્રાણી છે, એટલે કે તે માત્ર રાત્રે જ ખોરાકની શોધમાં બહાર નીકળે છે. જ્યારે રણ ઠંડુ હોય છે આખો દિવસ તે જમીનની અંદર દરમાં ભરાઈ રહે છે. દરની અંદર બહારના રણ કરતા ઘણો ભેજ અને ઠંડક હોય છે. તે પોતાના દરમાં ભેજવાળી હવાને જાળવી રાખે છે, જેથી શ્વાસ લેતી વખતે પણ તેના શરીરમાંથી પાણી ઓછું ન થાય. આ અનોખી જીવનશૈલી તેને પાણીની અછતવાળા રણમાં પણ રાજાની જેમ બનાવી રાખે છે. કંગારુ રેટ પ્રકૃતિની અનુકૂલન ક્ષમતાનું એક સર્વોત્તમ ઉદાહરણ છે. જ્યાં માણસ પાણી વિના બે દિવસ પણ જીવી શકતો નથી, ત્યાં આ નાનકડો જીવ પાણીનું એક ટીપું પીધા વિના આખી જિંદગી વિતાવી દે છે. વિજ્ઞાન આપણને એ જ સમજાવે છે કે કુદરતે દરેક ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર જીવોની રચના કરી છે. કંગારુ રેટની શારીરિક સિસ્ટમ આપણને એ વાતની પ્રેરણા આપે છે કે સંસાધનો ગમે તેટલા મર્યાદિત હોય, જો તેનો યોગ્ય અને કરકસર ભર્યો ઉપયોગ કરવામાં આવે તો ગમે તેવી કપરી સ્થિતિમાં પણ આપણે જીવનને ટકાવી શકીએ છીએ. તો યુવા મિત્રો, હવે ફરી સમય થઈ ગયો છે એક નાનકડા સંગીતમય વિરામનો. ચાલો માણીએ ફિલ્મ લાપતા લેડીઝ નું ગીત સજની રે, જેને સ્વરબદ્ધ કર્યું છે અરિજીત સિંહે. આ ગીતનું લેખન કર્યું છે પ્રશાંત પાંડેએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે રામ સંપથે. ચાલો માણીએ આ સુંદર ગીત.

મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ

વિચારોને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

મેળવી શકો છો. ફોન નંબર 0795-38-58-409. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0795-38-58-409.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19મા વાર્ષિક રોજગાર મેળામાં દેશના 1,000 થી વધુ યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કર્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 51 પૈસા વધારો કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતોમાં હોદ્દેદારોની નિયુક્તિ. અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ટ્રસ્ટમાંથી 8,70,00,000 રૂપિયાની ઉછાપણ અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમી પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂંક પત્રો એનાયત કર્યા. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિકસિત ભારતવર્ષની યાત્રાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રોજગાર મેળો યુવાનોને નવી તકો પૂરી પાડીને સશક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. રોજગાર મેળા અંતર્ગત દેશના 47 સ્થળોએ એક સાથે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં રાજ્યના 242 યુવાનોનો સમાવેશ થાય છે. અમદાવાદના સાહેબાગ ખાતે પ્રસંગ અમદાવાદ વિભાગ દ્વારા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ જણાવ્યું કે રોજગાર મેળો દેશના યુવાનોને નવી દિશા, આત્મવિશ્વાસ અને વિકાસની તકો સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અને શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. વડોદરામાં રોજગાર મેળા અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે પ્રધાનમંત્રી યુવાનના કૌશલ્ય અને ક્ષમતાને આધારે સમયસર નોકરી આપવા સતત કાર્ય કરી રહ્યા છે. રાજકોટ રેલ ડિવિઝનના 47 ઉમેદવારોને એનાયત નિમણૂંક પત્રો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના વડપણમાં દેશ બદલાઈ ગયો છે.
1: 1,00,000 કરોડ રૂપીસ 4 સાલ में खर्च करा जाएगा और 3.5 करोड़ जॉब निर्माण का लक्ष्य रखा गया, जिसको नई जॉब मिलेगी उसको सरकार के द्वारा 1 EPFO पेमेंट यानी कि 15,000 रूपया उसके अकाउंट में DBT से दिया जाएगा. वैसे नौकरी दाता को भी 3,000 रूपया का सहयोग करा जाएगा. प्रधानमंत्री इंटर्नशिप स्कीम 10,000 करोड़ रूपए के खर्च से देश के एमएसएमई और प्राइम इंडस्ट्रीज में इंटर्नशिप करने के लिए 10,000 से 19,000 तक दिया जाएगा.
0: રશિયન ફેડરેશનના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ ઇવાન ફેટિસેવે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં રશિયન કોન્સ્યુલ જનરલે ગુજરાત સાથે ખાસ કરીને દરિયાઈ ક્ષેત્રે જહાજો બનાવવા અને શિક્ષણ ક્ષેત્રે સહભાગિતા અને સંકલન માટે તત્પરતા દર્શાવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દેશના 40% કાર્ગો હેન્ડલિંગ ગુજરાતના બંદરો પરથી થાય છે, એટલું જ નહીં સી પ્લસ રિસાયકલિંગ અને શિપ બિલ્ડિંગમાં પણ ગુજરાતે અગ્રસરતા મેળવી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 51 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયની 15 તારીખે પ્રતિ લીટર 3 રૂપિયા, 19મી તારીખે 90 પૈસાનો વધારો પછી ઇંધણના ભાવમાં આ ત્રીજો વધારો છે. એકંદરે તાજેતરમાં કિંમતોમાં પ્રતિ લીટર લગભગ 5 રૂપિયાનો વધારો થયો છે. ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સામુદ્રી બંદરના વિક્ષેપો પછી વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળા વચ્ચે આ વધારો કરવામાં આવ્યો છે. 26 એપ્રિલ રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ આજે રાજ્યના અનેક જિલ્લા અને તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા પંચાયતમાં નીતિનભાઈ પટેલ બહુમતીથી પ્રમુખ અને ઠાકોર વાસણજી રામજીને બહુમતીથી બિનહરીફ ઉપપ્રમુખ ચૂંટાયેલા જાહેર કર્યા છે. પાટણ અને સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે, જ્યારે સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને 12-12 બેઠકો મળતા ટાઈ પડી હતી, જેમાં ચિઠ્ઠી ઉછાળવા આવતા ભાજપના મહિલા સભ્ય પ્રમુખ બન્યા છે. જિલ્લાની અન્ય 6 તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા છે. ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે રાજુ ગામિતની અને ઉપપ્રમુખ પદે ઉષાબેન પટેલની વરણી કરાઈ છે. આહવા વઢોઈ અને સુરત તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટેની બેઠક 25મી મે ના રોજ યોજાશે. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે ભાજપના ડિમ્પલ રાજ અને ઉપપ્રમુખ તરીકે અજીત પસારાની વરણી કરાઈ છે. નવસારી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે નયન પટેલ, ઉપપ્રમુખ તરીકે સ્નેહા પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે દર્શના પટેલની નિમણૂંક કરાઈ છે. આજે ચીખલી, ખેરગામ, ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખે પદભાર સંભાળ્યા છે. જલાલપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કેર પટેલ, ઉપપ્રમુખ તરીકે વિપુલ પટેલ, કારોબારી અધ્યક્ષ તરીકે હિરણ પટેલની વરણી કરાઈ. વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભાજપના કૌશિક પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના અજય ગાંધીની વરણી કરાઈ છે. વલસાડ જિલ્લાની ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ પદે શકુનભાઈ જાદવ તથા ઉપપ્રમુખ પદે રણજીત ચૌધરી ચૂંટાયા છે. છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકામાં આજે તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં નસવાડી, પાવીજેતપુર, સંખેડા અને બોડીલીમાં ભાજપનું બોર બન્યું છે. વલસાડ જિલ્લાની તમામ 8 તાલુકા પંચાયત પર ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા છે. પોરબંદરના જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રમુખ પદે યુવા બદલાવાની માંગણી થઈ છે. અમદાવાદના આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી 8 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપત થઈ હતી. આ કેસમાં બેંક ઓફ બરોડાના જોઈન્ટ કસ્ટડીની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે સહાયક પોલીસ કમિશનર હિરેન્દ્ર ચૌધરીએ વધુ માહિતી આપી.
2: आरबीआई की करेंसी चेस्ट है, उस चेस्ट में से वहाँ पे जो कर्मचारी है उसने वहाँ से 8 करोड़ 70 लाख की नोट से जो फरार हो गया था. तो इस आरोपी को अभी हमने अरेस्ट किया है और अरेस्ट करके अभी इसको हम कोर्ट में प्रवेश करने वाले हैं और इसके रिमांड के दौरान इसमें पूरी जांच हो पाएगी. और ये जो व्यक्ति है ये टेक्निकली काफी साउंड है, खुद एक बैंक का कर्मचारी है. इसकी आगे की पूछताछ में और जो व्यक्ति है जो इसके साथ जुड़े हुए
0: જથ્થો જોઈ રહ્યો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સતત જથ્થો

0: ગ્રીન ટેકનોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ થશે. વિવિધ જિલ્લામાં 20 માર્ગો પર 1147 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવશે. પર્યાવરણને અનુકૂળ આધુનિક ટેકનોલોજીથી ખર્ચમાં પણ ઘટાડો થશે, ત્યારે રસ્તાઓનું આયુષ્ય પણ લાંબુ થશે. આ પ્રક્રિયામાં હયાત રોડમાં જૂના મટીરીયલને ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે. અમદાવાદના સાથી વિસ્તારમાંથી આવેલી ફેક્ટરીમાં કેમિકલ અને પ્લાસ્ટિક ઉદ્યોગમાં અપાતા રો મટીરીયલમાં શુક્રવારે સાંજે આગ લાગી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 80 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આજે સવારે ફેક્ટરી પરિસરમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિને ઇજા પહોંચી નથી. દરમિયાન અમદાવાદના સગવડ વિસ્તારમાં રત્નાકર બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગી હતી, જોકે લાંબા સમયની ભેગે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ઉનાળાની રજાઓ તથા મુલાકાતીઓની વધતી સંખ્યા ધ્યાનમાં રાખીને અટલ બ્રિજ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક તથા મોન્ટ્રેલ પાર્કના સમયગાળામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં સાબરમતી રિવરફ્રન્ટ હેઠળ આવેલ તમામ ગાર્ડન રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવશે, જે હવે રાત્રિના 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે સુકું રહેશે અને મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 43.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 43.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું. હાલ રાજ્ય પર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે અને પંજાબથી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન સુધી સક્રિય ટ્રોફાઈના પ્રભાવને કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. આ અંગે હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર રાજેશ યાદવે વધુ માહિતી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19મી વાર્ષિક રોજગાર મેળામાં દેશના 51,000 થી વધુ યુવાનોને નિમણૂક પત્ર એનાયત કર્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 91 પૈસાનો વધારો કરવામાં આવ્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજ્યની અનેક જિલ્લા અને તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની નિયુક્તિ. અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ચેસમાંથી 8 કરોડ 70 લાખ રૂપિયાની ઉચાપત અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: Papá, mire, ¿qué?

0: સરસ મજાની કવિતા મને મારા હાથમાં આવી. તને સંભળાવું?
1: ચોક્કસ.
0: હિન્દીમાં છે પણ સરળ છે, બધાને સમજાશે. જય હે જીવન, જય હે જાન, જલ કે બિના દુનિયા વિરાન, ઇસકે બિના ના વન ઉપવન, ઉગે ગાના ખેતોં મેં અન્ન.
1: ક્યા બાત.
0: જય હે અમૃત, જય હે પ્રાણ, જલ કે બિના દુનિયા સુનસાન, ઇસકે બિના ના પશુ ઓર ખગ, નિર્જન હો જાયેગા જગ. જય હે જીવન, જય હે જાન, જલ કે બિના દુનિયા શમશાન, પાણી હૈ અનમોલ રતન, પાણી હૈ અનમોલ રતન, ઇસે બચાઓ મેં સબ જન. આખા વિશ્વમાં એક કટોકટી જેવું પણ વાતાવરણ જોવા મળે છે.
1: હા ચોક્કસ. અને એવું છે ને કે આપણે ફરી પાછા જેમ આગળ વધતા જઈએ છીએ ને એમ પાછા જતા જઈએ છીએ.

સોળ અમે દરેક વોટરશેડ ની કામગીરી કરવામાં આવી. એ કામગીરીમાં એક એમ કે ને કે એક માપી શકાય એવા અમને ફાયદાઓ જોવા મળ્યા. ખાસ કરીને 16 હેક્ટરમાં અમે દરેક ગૌચર છે જે એમ કે ને કે સરકારી પડતર જમીન છે અને જે પ્રાઇવેટ લેન્ડ એટલે કે ખેડૂતોને જમીન એટલે જે ગૌચર છે જે ઉંચાણ વાળા વિસ્તાર છે એમાં અમે ટેન્ચુ કરીએ. ટેન્ચ એટલે ખાલી આ ગડેરી જે દેશી ભાષામાં કહીએ કે ડુંગરો ઉપર 2 ફૂટ પહોળા 1 ફૂટ ઊંડા અને 20 ફૂટ જેટલા પહોળા અલગ અલગ અમે લંબાઈ પહોળા એની સાઈઝમાં હોય છે એવા કાયા તળ અમે ડુંગરો ઉપર બનાવીએ છીએ. એટલે જે ડુંગરો ઉપર જે વરસાદ પડતો હોય એ તે ત્યાંનું પાણી ત્યાં ત્યાં સંગ્રહ થાય અને આખો ડુંગર પાણી સમાવી લે. ત્યાર પછી ત્યાંથી જે નાના નાના કોતરો વન્યાનો ચારાઓ જે સ્ટાર્ટ થાય છે એના ઉપર માટી અને પાણી રાખવાના અમુક અમુક કામગીરી કરીએ છીએ. જેવી કે એલબીએસ જે લૂઝ બોલ સ્ટ્રક્ચર કહેવાય જે પથ્થરના પાણી તરીકે ઓળખાય તેવી જ રીતના ત્યાંથી વધારે એનું વહન ચાલુ થયું વધારે માટીનું ધોવાણ થાય તો એના ઉપર અમે ગેબિયન જે જાળી વાળું હોય છે પથ્થરનું જ પણ એને આખું જાળ કરીને કરીએ એ સ્ટ્રક્ચરનું એ જે કામગીરી છે એનું કામ એવું છે કે ત્યાંથી જે માટી જે ધોવાણ થઈને જાય છે ત્યાં સંગ્રહ થાય છે એ જે બ્લોકેજ થશે જે પથ્થરપાળા એ ત્યાં માટી રોકાશે સાથે સાથે પાણી રોકાશે ત્યાંથી જે વધારે વહેણ અને વધારે પ્રવાહ જશે તો એ આગળની નદી ઉપર અમે ચેકડેમ પણ બનાવીએ છીએ. હવે વાત રહી છે ખેડૂતોના ક્ષેત્રોમાં એમાં અલગ અલગ કામગીરી હોય છે. ખાસ કરીને મેઇન કામગીરી અમારે બંધપાડા હોય છે ઓગન હોય છે જે જમીન થી 1 ફૂટ ઊંચું રાખવામાં આવે છે. બંધપાડા ઓગન બીજી ખેત તળાવડી બનાવી છે કુવા રિચાર્જ કરીએ છીએ બોરવેલ રિચાર્જ કરીએ છીએ રિચાર્જ પીટ કરીએ છીએ. બંધપાડા ને ઓગન ની કામગીરી થાય ખેતરનું પાણી ખેતરમાં જ રહે અને જે ખેડૂતની જે ખેતરની ફળદ્રુપ માટી હોય છે ખાતર હોય છે જે ધોવાણ થઈને જતું રહેતું હોય છે એના ખેતરમાં જે ત્યાં સંગ્રહ થાય પાણી રોકાય તો પાણીનો સંગ્રહ થાય માટી રોકાય અને જેનું ખાતર ધોવાણ જતું રહેતું એ પણ ત્યાં સંગ્રહ થાય અને જે પાણી સંગ્રહ થવાથી તેના ખેતરમાં ભેજનું પ્રમાણ વધે છે જે લાંબા ટાઈમ સુધી ભેજ રહેવાથી જેને વધારે પિયતની જરૂર પડતી અત્યારે હાલમાં એમને ઓછી પિયતની જરૂર પડે છે. એવું એક મેં તમને વાત કરી એવી રીતના કે જે માપી શકાય એવું અમને રિઝલ્ટ 100 હેક્ટરમાં જોવા મળ્યું હતું. એવી જ રીતના અમારે આખા ગામમાં 1000 હેક્ટરમાં કામગીરી કરવાની છે તો ત્યારે અમારે 1000 હેક્ટરની કામગીરી ચાલુ છે અને દરેક ખેતર ઉપર બંધપાળા ઓગન ખેત તળાવડી છે કુવારી સાહેબ ટોટલ કામગીરી બધી જ કામગીરીઓ ચાલુ છે અત્યારે અને કાર્યરત છે અને દરેક વેલ જે દરેક ખેતર પર વેલ હોય છે કુવા હોય છે એમાં અમે દર મહિને એમને માપ લઈએ છીએ કે એક અમારે માપી શકાય એવું રિઝલ્ટ જોવું હોય તો કેના થકી જોવું તો એ અમે દરેક ખેતરના કુવા ઉપર વેલ રીડિંગ એને કહેવાય અમે દર વખતે દર મહિને એમનું વેલ રીડિંગ લઈએ છીએ. ખાસ કરીને મેં તમને વાત કરી કે 100 હેક્ટરમાં અમે કામગીરી કરી 100 હેક્ટરના રિઝલ્ટ જોવા મળ્યા અમે એ 100 હેક્ટરના દરેક વેલના જે સ્તર હતા જે લેવલ હતું કુવાનું એ 70 થી 80 ફૂટે જોવા મળતા અત્યારે જે રિઝલ્ટ જોવા મળ્યું છે એનું 40 થી 50 ફૂટ 60 ફૂટ સુધી જોવા મળ્યું. પેલા જે 100 હેક્ટરમાં જે ખેડૂતો હતા એ સમાસ પાકો માત્ર ને માત્ર લઈ શકતા 20-30% જેવા ખેડૂતો હતા એ શિયાળો પાક કરતા હતા અને તેમ છતાં એને જયારે એનો પાક હોય છે એ પાકવાને ટાઈમે એટલે આરે હોય ત્યારે એકાદી પાનની ઘટને લીધે એનું ઉત્પાદન 50% જેવું ઘટી જતું પણ અત્યારે એવું છે એવી પરિસ્થિતિ છે કે પેલા 25-30% ખેડૂતો શિયાળો પાક કરતા અત્યારે 50% જેવા ખેડૂતો કરે છે અને પૂરતું પાણી અને ઉપલબ્ધ રહેવાથી શિયાળો પાક એક માપી શકાય એવો અમને રિઝલ્ટ

0: アメリカ州、うん、スタカダマインカマオダラジョーマス、うん、テナパニナスタマオダラジョーマルシーテミーウォータータブルプラステミージェパドルクマティシーテナダラシェダラジュー今ダレイクマスダラジョーマルシーカマジェンケンケケガウチャーサーカリパタルジャマンシーテアテンチュウバナーシュネテアティパニラクタラクタジャパンパニナスマラタイジャーケネケルルトリジャーリジャーカラアメで、ત્યાં અમે વૃક્ષારોપણ પણ કરીએ છીએ.
1: અચ્છા.
0: એ ત્યાંથી થવાથી તો ત્યાં સાથે સાથે વૃક્ષારોપણ છે, ખાસારો છે, તો પશુઓ માટેનો ખાસારો ઉપલબ્ધ થાય છે, જે જંગલી નિર્દાય છે, અરણ છે, એ લોકોને ત્યાં રહેવા માટેનું પીવા માટેનું પાણી ઉપલબ્ધ થાય છે. સાથે સાથે વૃક્ષોમાં બધું થવાથી જૈવ વિવિધતા ઓટોમેટિક ત્યાં ઉભી થઈ છે.
1: એટલે અશોકભાઈ જે તમે વાત કરી ને તો 100 હેક્ટર સાંભળીને મતલબ આટલું બધું વિશાળ ક્ષેત્ર તો કેટલા વર્ષ આજે કામગીરી ચાલશે, કેટલા વર્ષથી ચાલી રહી છે ને હજી કેટલા વર્ષ ચાલશે?
0: બેન તમે વાત કરી કે 100 હેક્ટર માં અમે એક વર્ષની કામગીરી પૂર્ણ કરી, ત્યાર પછી અમે બીજું વર્ષ ચાલે છે અને 3 વર્ષ સુધી ચાલશે. 3 વર્ષમાં અમે અમારા જો 1000 હેક્ટર છે, 1000 હેક્ટરમાં 100% કામગીરી પૂર્ણ કરશું અને જો મેં તમે 100 હેક્ટરની જે કામગીરીમાં તમે રિઝલ્ટ એના પરિણામ જોવા મળ્યા છે, એ પરિણામ તમને 1000 હેક્ટરમાં પણ જોવા મળશે. એટલે મેં તમને વાત કરી એમ કે ખેડૂતની જે આવકમાં છે વધારો છે, એ 100% તમને જોવા મળશે.
1: આજે વોટરશેડ છે અશોકભાઈ બરવાળા ગામે,
0: હા બરાબર છે, બાજુમાં જ મોટું જળાશય છે અને બરવાળા ગામ નું આખું પાણી વહી અને જળાશયમાં જમા થાય છે, પણ એ જળાશય નો ફાયદો એ ગામ ને થતો નથી. ખાસ અને સુકો વિસ્તાર છે અને ત્યાં એક જ સિઝન લેવાય છે, એટલા માટે ખાસ કરીને એ ગામ પસંદ કરવામાં આવે. અને જે મેં તમને વાત કરી એ રીતના કે વોટરશેડ તો કુદરતી બનાવે છે, અમારે તો એનાથી પસંદગી કરી અને એને માર્કિંગ કરી અને એના પર કામ કરવાનું હોય છે, એટલે એટલા માટે પસંદ કરવામાં
1: આવે. ભૌગોલિક સ્થિતિ જે બરવાળા ગામની એ પ્રકારની હતી,
0: હા,
1: યોગ્ય સ્થાન હતું,
0: યોગ્ય સ્થાન.
1: અને અશોકભાઈ અત્યારની જે પરિસ્થિતિની તમે વાત કરી કે પાણીનું સ્તર ઊંચું ગયેલું જોવા મળે કે જૈવ વિવિધતા જોવા મળે, પણ એ હાલની પરિસ્થિતિ. જયારે આ બધું કરવાની શરૂઆત કરી હોય એ સમયે તમારે બધા લોકોને સમજાવવા પડ્યા હોય, આર્થિક અનુદાનની જરૂર પડી હોય, સાથે સાથે માનવ શ્રમની પણ એટલી જરૂર પડી હોય, તો એ સમયગાળો કેવો હતો, કેટલાક પડકારો આવ્યા, તેની મુશ્કેલીઓ આવી, એના વિશે થોડી વાત કરશો?
0: નાબાર્ડના વોટરશેડમાં અલગ અલગ ફેઝ હોય છે, એ રીતના એક પ્રીસીડીપી હોય છે જેમાં 4 દિવસ માટે અમારે શ્રમદાન કરવાનું હોય છે. એ શ્રમદાનમાં ગામ લોકોનો સાથ સહકાર કેવો હોય છે આ વોટરશેડ માટે, એ એમાંથી અમને જોવા મળે. એટલે 4 દિવસ અમે શ્રમદાન કરીએ તો આખું ગામ આવે, 400-500 લોકો શ્રમદાન કરવા આવે ફ્રીમાં 4 દિવસ સુધી. 4 દિવસમાં અમે કોઈ પણ એવા સ્ટ્રક્ચરો બનાવીએ, લુઝ બોલ સ્ટ્રક્ચર જે પથ્થરના પાયા છે, કોઈ ખેત તરાવડી બનાવે, કોઈ તરાવડી પાળો તૂટેલી છે તો એ ત્યાંથી ખોદક કામ કરીને પાળો રિપેર કરી 4 દિવસ સુધી શ્રમદાન કરીએ. એના આધારે અમને નક્કી થાય કે ભાઈ આ ગામમાં લોકોને રસ છે પાણી રોકવા માટે અને કામ કરવા માટે, અહીંયા વોટરશેડનું કામ કરશું તો આ લોકોમાં સારો ફાયદો દેખાશે. એટલે એ રીતના 4 દિવસ માટે શ્રમદાન હોય છે. પછી એમ કીધું એમ કે કેપેસિટી બિલ્ડિંગ ફેઝ હોય છે જે 100 હેક્ટરમાં હોય છે, એ થઈ જાય. ત્યાર પછી 1000 હેક્ટરની કામગીરી અમે સ્ટાર્ટ છે, પણ આ બધી કામગીરી કરતા કરતા સાથે સાથે અમે ઘણા બધા પડકારો અમારી સામે આવતા હોય છે. ખેડૂતના ખેતરમાં કામગીરી કરવી, એમની સાથે વાત કરવી, એમને સમજાવવા કે ભાઈ આ શા માટે કરવાનું છે તમારા ખેતરમાં, એટલે અમે ત્યાં ખેતર ઉપર જયારે પણ જઈએ ત્યારે ખેડૂતની સાથે મુલાકાત કરીએ અને એમને વાત કરી કે ભાઈ આ બધી વસ્તુ શા માટે કરવી જોઈએ, તમારા માટે જ છે આ બધું. બનપાળા ઓગાન ખેતરાળી કરવા માટે અમુક વખતે ખેડૂતો ના પાડતા હોય છે કે મારે ખેત તરાવડી કરવી છે તો મારી ખોદકામ થશે, કઈ પણ જે પણ જગ્યા પર પાણી નીકળતું હોય ત્યાં ખેત તરાવડી બનાવવાની હોય તો ખેડૂતો એમ કહેશે કે ભાઈ મારા ખેતરમાં તો જમીન દબાઈ જશે, ઘટી જશે, જમીન છે ના.

0: સમજાવવું પડે કે ભાઈ તું તારા ખેતરમાં ખેતર આવે તારા ખેતરનું પાણી તું રોકીશ, દરેક ખેડૂતો આવું કરશે તો તને જે જમીન અત્યારે તારે ટૂંકી થશે પણ તને જે ફાયદાઓ થાય છે એ તું એક જ સિઝન લઈ શકે છે. ચોમાસુ આધારિત તું ખેતી કરે છે તો દરેક ગામમાં આખા ગામમાં કામગીરી થશે તો તમે આખું ગામ શિયાળું પાક લઈ શકશો. તો એક અમારે એને એક પરિણામ દેખાડવું પડે છે કે ભાઈ આ જે અત્યારે અમુક તો બોરવેલના 300-300 ફૂટ સુધી અને લેવલ પાણીના સ્તર જતા રહ્યા છે.
1: આપણે બેંકમાં પૈસા જમા કરીએ

કરવાનો છે. પછી તો આખું જીવન પણ દાખલ છે, મદદરૂપ થવાનું. હા, તો ખુબ સરસ મજાની માહિતી આજે અશોકભાઈ સાકરાએ આપણને આપી. વોટરશેડ ની તો વાત કરી જ, પણ સાથે પાણીનું જે મહત્વ છે એ વિશે અને નાના સ્તરે આપણે શું કરી શકીએ. મને લાગે છે ઘણા બધા મિત્રોની ઈચ્છા હશે કે અશોકભાઈ

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચું છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવાનું મહત્વનું માધ્યમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રીએ પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચાઓ કરી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે વીબી જી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ડીઆરઆઈએ મુંબઈમાંથી 11 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો અને ભારતીય કુસ્તીબાજો સુરજ વશિષ્ઠ અને સાગર સિંહ એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપની ગ્રીકો રોમન શ્રેણીની ફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો કે સરકારી નોકરીઓ નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ માધ્યમ તરીકે સેવા આપે છે. આજે વિડીયો કોન્ફરન્સિંગમાં 19મા રોજગાર મેળાને સંબોધતા તેમણે આ વાત કહી. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે દેશ એ તેના કર્મયોગીઓ પર વિશ્વાસ મૂક્યો છે અને હવે તેમની જવાબદારી છે કે તેઓ તેમના સમર્પણ, આચરણ અને રોજિંદા કાર્યો દ્વારા આ વિશ્વાસનું સન્માન કરે અને તેને મજબૂત બનાવે.
1: કર્મયોગી પ્રારંભ જૈસે મોડ્યુલ છે આપકો અપની જિમ્મેદારિયાં સમજને બહુત સહૂલિયત હોગી. મેરા આપસે આગ્રહ હૈ ઇસકા જ્યાદા સે જ્યાદા લાભ ઉઠાએ. આજ ભારત કા યુવા દુનિયા કે હર ક્ષેત્ર મેં અપની પહેચાન બના રહા હૈ. યહી સ્પિરિટ, યહી ઉર્જા પબ્લિક સર્વિસ મેં ભી દિખાઈ દેની ચાહી. વિકસિત ભારત એસે હી યુવાઓ કે પ્રયાસ સે બનેગા જો અપને કામ કો દેશ સેવા કા માધ્યમ માનતે હૈ.
0: શ્રી મોદીએ ઉમેર્યું કે દરેક ભારતીય 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહ્યું છે અને આ હાંસલ કરવા માટે દેશ અનેક ક્ષેત્રમાં રોકાણ કરી રહ્યો છે.
1: આજ હર ભારતીય એક બડે સંકલ્પ કે સાથ આગે વધ રહા હૈ. યે સંકલ્પ 2047 તક વિકસિત ભારત કે નિર્માણ કા સંકલ્પ હૈ. ઇસ લક્ષ્ય કી પ્રાપ્તિ કે લિયે આજ દેશ અલગ અલગ સેક્ટર્સ મેં નિવેશ કર રહા હૈ ઔર ઇસ નિવેશ સે દેશ કે યુવાઓ કે લિયે રોજગાર કે લાખોં નયે અવસર બન રહે હૈ. જિસે આજ ભારત મેં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કી પૂરી સપ્લાય ચેન તૈયાર કી જા રહી હૈ.
0: રોજગાર મેળા અંતર્ગત આજે વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં મેળામાં થયેલા 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રનું વિતરણ કરાયું. રોજગાર મેળો દેશભરમાં 47 સ્થળોએ યોજાયો હતો. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે મહારાષ્ટ્રના નાગપુરમાં રોજગાર મેળાના 19મા તબક્કામાં નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણૂક પત્રનું વિતરણ કર્યું. આ કાર્યક્રમ નાગપુરમાં નેશનલ ફાયર સર્વિસ કોલેજ NFSC ખાતે યોજાયો હતો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે નવી દિલ્હીમાં રોજગાર મેળાને સંબોધતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવા ભરતી થયેલા યુવાનો 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ દેશની યાત્રામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
2: વિકસિત ભારત 2047 જબ ઉસ ગોલ ઉસ મિશન કો સામને રખતે હૈ તમારા કામ ભી બડા સુગમ હો જાયેગા. ઓર હિંમત સે કામ કરે, અચ્છા કામ કરે, બદલાવ ભી પહેલ કરે. જ્યાં જ્યાં કોઈ ચીજ મેં મેરે નઈ સોચ હૈ, મેરે આઈડિયા હૈ, અગર આપ સબને નઈ નઈ ટેકનોલોજીસ પર અડોપ્ટ કિયા, હમ ભી અપને આપ પર રીટ્રેન કરે, ન્યૂ સ્કિલ કરે, અપગ્રેડ કરે હમારી નોલેજ, ઓર આગે બઢને કે લિયે કન્ટિન્યુઅસ લર્નિંગ શુડ બી અ પાર્ટ ઓફ અવર લાઈફ.
0: ગુજરાતમાં પણ આજે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં યોજાયેલા પ્રાદેશિક રોજગાર મેળામાં લગભગ 242 ભરતીઓને નિમણૂક પત્રો અપાયા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે વડોદરામાં, કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રાજકોટમાં ઉમેદવારોને નિમણૂક પત્રો સોંપ્યા હતા. અમદાવાદમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે સહેબાગ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં હાજરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આજે ભારત અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત પ્રગતિ અને પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. રૂબિયોએ આજે બપોરે નવી દિલ્હીમાં સેવાતીર્થ ખાતે પ્રધાનમંત્રી મોદીને મળ્યા. પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું કે ભારત અને અમેરિકા વૈશ્વિક હિત માટે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે. આ બેઠક દરમિયાન વિદેશમંત્રી ડોક્ટર જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું કે સચિવ રૂબિયોએ પ્રધાનમંત્રી મોદીને સંરક્ષણ, વ્યૂહાત્મક ટેકનોલોજી, વેપાર અને રોકાણ, ઉર્જા, સુરક્ષા, કનેક્ટિવિટી, શિક્ષણ અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિ વિશે માહિતી આપી હતી. सचिवों ने पश्चिम एशिया की परिस्थिति सहित विविध प्रादेशिक और वैश्विक मुद्दों पर अमेरिका का दृष्टिकोण दर्शाया था। શ્રી મોદીએ શાંતિ પ્રયાસો માટે ભારતના સતત સમર્થનની પુષ્ટિ કરી હતી અને સંવાદ અને રાજદ્વારી દ્વારા સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટેના આહવાનનો પુનરોચ્ચાર કર્યો હતો। પ્રધાનમંત્રીએ સચિવ રૂબિયોને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની શુભેચ્છાઓ આપવા પણ કહ્યું હતું। સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે ડીડીજી રામજી અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા છે। ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ હિસ્સેદાર સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21મી તારીખ સુધીમાં મુસદ્દા નિયમો પર વાંધા સૂચનો રજૂ કરી શકે છે। વિકસિત ભારત જીરામજી અધિનિયમ 20 વર્ષ જૂના મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગા 2005ને બદલે છે। નવા કાયદાનો ઉદ્દેશ નાણાકીય વર્ષમાં વૈધાનિક રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવાનો છે। મંત્રાલયના જણાવ્યા અનુસાર મુસદ્દા નિયમો કલમ 33 અને કાયદાની અન્ય સંબંધિત જોગવાઈઓ અનુસાર ઘડવામાં આવ્યા છે। વીડીજીરામજી અધિનિયમ 2025 આ વર્ષે 1 જુલાઈથી અમલમાં આવશે। વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે ભારત મજબૂત આર્થિક પાયા અને મજબૂત નિકાસ વૃદ્ધિનો સાક્ષી બની રહ્યું છે। તેમણે કહ્યું કે એપ્રિલમાં નોંધાયેલ નિકાસ વૃદ્ધિની ગતિ મે મહિનામાં પણ ચાલુ રહી છે, જે વૈશ્વિક પ્રતિકૂળતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્રની સ્થિતિસ્થાપકતાને પ્રતિબિંબિત કરે છે। કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટે રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ પશ્ચિમ બંગાળમાં પ્રથમ હપ્તા તરીકે 527 કરોડ રૂપિયાથી વધુ રકમ જારી કરી છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુગંધી અધિકારી સાથે વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન પશ્ચિમ બંગાળમાં આરોગ્ય સંભાળ પ્રણાલીઓની સમીક્ષા કરી। મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર બે અલગ અલગ કામગીરીમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ DRI મુંબઈ ઝોનલ યુનિટે આશરે 11.25 કરોડ રૂપિયાની કિંમતનો 2.25 કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો। આ મામલે 4 વિદેશી નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે। DRI અધિકારીઓના જણાવ્યા અનુસાર આદિસ અબાબાથી આવતા એક પુરુષ અને એક મહિલા મુસાફરને અટકાવવામાં આવ્યા હતા। પૂછપરછ દરમિયાન બંને માદક દ્રવ્યવાળા કેપ્સ્યુલ ગળી ગયા હોવાનું કબૂલ્યું હતું। તેમની નજીકના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અધિકારીઓએ લગભગ 7 કરોડ રૂપિયાનો માદક પદાર્થ

છે. કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજો સુરજ વર્સિસ અને સાગર સિંહ આજે વિયેતનામના દાનેનમાં એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપમાં પુરૂષોની ગ્રીકો રોમન શ્રેણીઓની ફાઇનલમાં પહોંચ્યા છે, જેનાથી ભારતને ઓછામાં ઓછા 2 રજત ચંદ્રક મેળવવાની ખાતરી થઈ છે. 60 કિલોગ્રામ વર્ગમાં સુરજ વર્સિસે કિર્ગિસ્તાનના નુરિસ્તાન સુયર કુલોવને 3-2 હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું અને તેનો મુકાબલો સુવર્ણચંદ્રક માટે કઝાકિસ્તાનના એબેક એકબેકોવ સામે થશે. દરમિયાન 67 કિલોગ્રામ વર્ગમાં સાગર સિંહે સેમીફાઇનલમાં સાઉદી અરેબિયાના મુન્થીદ અબ્દુલ્લા એઝાન ઉપર 4-0 શાનદાર વિજય મેળવ્યો. સુવર્ણચંદ્રક માટે તેનો મુકાબલો ફાઇનલમાં ઉઝબેકિસ્તાનના આયાતજાન ખાલમાખાનોવ સાથે થશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી આજે માહિતી આપી કે ઓઇલ ઇન્ડિયા લિમિટેડે રાજસ્થાનના દાંડીવાલા ફિલ્મમાં ગેસ બેરિંગ પે ઝોન સફળતાપૂર્વક ખોલ્યો છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ જણાવ્યું કે ચિત્રાજ એનું ફોર્મેશનમાંથી પ્રથમ વખત લગભગ 25,000 સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર પ્રતિ દિવસ કુદરતી ગેસનો પ્રવાહ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે ભારત તિબેટિયન બોર્ડર પોલીસની પ્રથમ મહિલા અભિયાન ટીમને માઉન્ટ એવરેસ્ટ સફળતાપૂર્વક સર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે ભારતની દીકરીઓ વૈશ્વિક મંચ પર ભારતની નારી શક્તિને ફરી વ્યાખ્યાયિત કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું સરકારનો કયો નાગરિકોના જીવનને સુધારવા અને સરળ બનાવવાનું મહત્વનું માધ્યમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના વિદેશમંત્રીએ પ્રાદેશિક તથા વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે રેડ્ડી જીરાંગીર અધિનિયમ 2025 હેઠળ મુસદ્દા નિયમો પ્રકાશિત કર્યા. ડીઆરઆઈએ મુંબઈમાંથી 11 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ જપ્ત કર્યો અને ભારતીય કુસ્તીબાજો સુરેશ વશિષ્ઠ અને સાગર સિંહ એશિયન અંડર 23 કુસ્તી ચેમ્પિયનશીપની ગ્રીકો રોમન શ્રેણીની ફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે 7:30 વાગે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: শ্রোতা মিত্রদের পর অবিশ্বাস মনে থাকে যে আপনার উপস্থিত চেতন ভাই জানিয়েছে তিনি রেডিসে তিনি প্রসারণ করিয়েছে আমি আমি অগ্রসিত পুত্র দেবেন ভাই ভাট আকাশবাণী মা আমদাবাদ মা যে নিবৃত্ত প্রসারণ কর্মী আছে খাস করে না কার্যক্রম বিভাগ সিলেচার বিভাগ তিনি অনেক মুলাকাত আপনার প্রসারণ করে চুকে আছে মানে আমার প্রসারণ যাত্রা রাজ্য সত্য চালু ধরে মানেছে
1: বিদ্যুৎ ভাই আমার আপনি একটু শ্রোতা ডক্টর মহেশ জি দেশাই ની હમણાં જ આપણે મુલાકાત પ્રસારિત કરી એમણે ઘણા બધા પત્રો પ્રતિભાવ રૂપે લખી મોકલાવ્યા છે લખે છે કે સવારે સવારમાં વિવિધ મહાનુભાવ વિશેની માહિતી સાંભળવાની ખૂબ જ મજા આવે છે ગીત સાંભળ્યું ત્યારે પૂરા થશે મનમાં ક્રોધ સ્વર્ગસ્થ પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયના સ્વરમાં આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રત્યેનો મારો લગાવ છ દાયકા જૂનો છે ઉપરાંત અમૃત ધારામાં પોઝિટિવ આઉટલુક હકારાત્મક દ્રષ્ટિકોણ વિશેની વાત એમને ખૂબ જ ગમી છે હળવે હળવે શીત લહેરમાં ઝૂમી રહી છે ડાળો તુષાર સૂત્રની રચના સૌમી મુનશી અને આરતી મુનશીના સ્વરમાં એ સાંભળવાનું ચૂકી ગયો હતો ઉપરાંત દીપાલી સોમૈયાના સ્વરમાં દાદાના આંગણામાં માધવ રામાનુજી રચના સાંભળવાની

0: ત્યાં નથી મધુબનમાં કોઈ ભોતીજો મારા રામ ખબર પણ ન પડે એ રીતે આકાશવાણી દ્વારા અનાયાસે મારું જીવન ઘડતર થતું રહ્યું છે. ઉપરાંત હોઠ મલકે તો મોટી મહેરબાની, સાધન થોડું મીઠો લાગે. હરિન્દ્ર દવેનું ગીત સાંભળવાની મજા આવી. બદ્રીકાશવાળાની રચના મોહમ્મદ રફીના સ્વરમાં સાંભળી હતી. અમૃતધારામાં સતીશ વાતને સાંભળ્યા હતા. આપ ખૂબ જ સરસ પૂછો છો, પછી અમારે અન્ય માધ્યમોની શી જરૂર પડે? અર્ચના પણ સાંભળું છું અને અમૃતધારા પણ પસંદ કરું છું. અર્ચનામાં ભક્તિ ગીતો ભક્તિ ભાવ વિના નહીં આવે તો શુદ્ધ ગુમાનમાં ઘૂમે તારા સંગમાં રંગ લાગે તહા લગી તું કાચો. ભક્તિ ગીતો પણ સાંભળવાની ખૂબ જ મજા આવે છે. તો મહેશભાઈ આ જ રીતે આપ આકાશવાણીની પ્રસારણ યાત્રા સાથે સાથે આપની ગુજરાતી ગીતો ગીત સંગીતની યાત્રા પણ સાંભળવાની ચાલુ રાખશો અને પ્રતિભાવો આપતા રહેશો. પત્ર લખવા બદલ આભાર.
1: તમને મારા પાસે પત્ર છે ભાવનગરથી છે. મારો પત્ર પત્ર છે ભૂપેન્દ્ર જોશી. સૌને વિનંતી છે જણાવવાનું કે આકાશવાણી અમદાવાદના કાર્યક્રમો પહેલા વિવિધ ભારતીના કાર્યક્રમ અત્યારે રજૂ થાય છે. ત્યાંથી રજૂ થતા હતા જે વિવિધ ભારતીના ટ્રાન્સમીટર શક્તિશાળી હતું. તેમજ આકાશવાણી અમદાવાદના કાર્યક્રમો સ્પષ્ટ ક્લિયર તેમજ ઘોંઘાટ અને ખલેલ વગેરે સાંભળવા મળતા હતા. પહેલાની જેમ જ વિવિધ ભારતી જયંતિ પ્રસારિત થતો ત્યાંથી અમદાવાદના કાર્યક્રમો પ્રસારિત કરવા માટે નમ્ર સૂચન અને વિનંતી છે. તેમણે એક સજેશન આપ્યું છે કે ઇમેઇલ

0: રિતેશ ભાઈ, કચ્છ ભુજના ઉતરા ચકાર ગામથી ઈમેલ છે હિરણભાઈ સુપેડાનો. લખે છે કે આકાશવાણી અમદાવાદના સૌ મિત્રોને નમસ્કાર સાથે જણાવવાનું કે અમદાવાદ વડોદરા સાંભળતા જ હોઈએ છીએ દરરોજ, અને આ વખતે અમે સર્વપ્રથમવાર ઈમેલથી સમીક્ષા મોકલી રહ્યા છીએ. તારીખ 13મી મેના રોજ દિવાંગભાઈ ભટ્ટે જયેશભાઈ રાવલ સાથેની વાતચીત પર અમને ખૂબ જ પસંદ પડી, કારણ કે અમે આકાશવાણી ભુજ વધારે સાંભળતા હતા અને હાલમાં તેઓ નિવૃત્ત થઈ ગયા છે અને આકાશવાણી અમદાવાદ પર એમનો અવાજ સાંભળવા મળ્યો તે બદલ જયેશભાઈ તેમજ આકાશવાણી અમદાવાદનો ખૂબ ખૂબ આભાર. જયેશભાઈની લાગણી ભુજ કેન્દ્ર પ્રત્યેની 3 દાયકા સુધી તેમની સેવાને યાદ કરી જે અમને ખૂબ પસંદ પડ્યું. ઉપરાંત એમનો બીજો ઇમેલ છે, આકાશવાણી તેમને 9 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે ત્યારે આકાશવાણીને તેમજ આકાશવાણીના સ્ટાફ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. હિરણભાઈ, આ જ રીતે આપ હવે ઇમેલ થકી પણ આપના પ્રતિભાવો મોકલાવતા રહેશો.
1: અમિતભાઈ પરમાર, ગામ સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. તેમની સાથે સાથે અન્ય સફળ મિત્રો છે, પુષ્પાબેન, હિરલબેન, કોવળબેન, કાજલબેન, દયાબેન, જીજ્ઞાસાબેન, જયેશભાઈ અને તેમના રાજ્ય મિત્ર ધીરુભાઈ મૈસુરિયા અને ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ દોસ્ત. સાથે સાથે છે શ્રેયા, મિત, ઉર્વેશ, રુદ્ર, રીમા, પરે, પૂજા અને હેવા. ફરી એક વખત અમિતભાઈ આપનો ઇમેલ માટે આભાર. આપ પણ નિયમિત રીતે અમને ઇમેલ પાઠવતો રહેશો તેવી અપેક્ષા.
0: ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના જાયલા અમરાજી ગામના માધુભાઈ લક્ષ્મણભાઈ વિજય વિવેક રાહુલ આર્યનો મેલ છે. લખે છે કે અમે બધા જ આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી આવતા તમામ કાર્યક્રમો જે લાજવાબ હોય છે તે સાંજ સુધી સાંભળીએ છીએ. આકાશવાણીને 9 વર્ષ પૂરા થયા તે બદલ ખૂબ ખૂબ આભાર. અને સોશિયલ મીડિયાનો જમાનો છે તો એને લગતા કાર્યક્રમો રજૂ થાય તો સારું. તો માધવભાઈ, આપને પણ કાર્યક્રમો સાંભળવા મળશે. આપ આ જ રીતે આપના પ્રતિભાવો આપતા રહેશો.
1: અને આ પત્ર છે જેઠાભાઈ પરમાર વઢવાણથી. તે લખે છે કે આકાશવાણી એટલે સૌ કોઈને જીવન ઉપયોગી માહિતી આપનાર જ્ઞાન મંદિર. સવારથી સાંજ સુધીના દરેક કાર્યક્રમો જીવન ઉપયોગી હોય છે. 14મી મેના રોજ બપોરે 12 વાગે સ્વસંગીતના વંદનીય પ્રવીણભાઈ બી મકવાણાની જીવન કહાની, તેમણે ગાયેલા ભજનોની વાત મુલાકાત ખૂબ જ ગમી છે. પ્રવીણભાઈના ભજનનો પ્રથમ વખત અમદાવાદમાં આવેલો. તેમના પત્રમાં લખે છે કે 12મી મે મંગળવારે સવારે કાર્યક્રમમાં સિસ્ટર

0: ψωμί, αγαπητοί μου, και σε ένα λεβάτ, καρδί λεβάτ, γεμίση, ένα λεβάτ, ραδιό λεβάτ, αλλά σαν να ζάτε, ραδιό τσάρι ζάτε, λεβάτ, βουζίνο, βουκόμπ, λεβάτ, πόλ, ακάσουμε υπόρτη γεμίση. Τότε με σαν να έρθει σε ένα πρώτο σελάνι, μπορεί να πούνε δεσί βάλει, καρδί λεβάτ, γεμίση, αλλά σαν να καρδί να πούνε βάλει, πούνε λεβάτ, πόλ, γεμίση. Από ποτέ να καρδί, και τα βάλει, απαντήστε, καρδί να μην με τρώτα σαμπρί, αλλά αμέ, πατρό, πατρό, τελάω τελή, απέξα, δεν λεβάτ.
1: Κοιτάζει, σουρέμβρε, νεβέρ, να βεβαιωθεί, τρέχει ένα πατρό, περνάει για τα βάλει, δεν βάλει να μάρει, πασί, πανσέ. Εμεί τα βάλουμε τα πατρό, λε, χέρι, αλλά σαν να κούτσε και μάρα, βαβάνι, δεν δικαίω, ουσία, τα αράδια, γε, πατσέ, βασμίτσε, που μπορεί να μάρει σαν και, ακασφαλή, σαν να δει, τρέχει και είσαι. Εμεί το τζούμο, ρέγιο, ρίπερι, να ακούω το, να μου ρέγιο, που είναι, εμεί, λίγο θα το. Να βάλει κίνημα, τα άλμα, αντίαζο, ρουπιά, σε πανού, Μπαντάζε ρεγιό, τον τσάρ σαφέ ρακούτσου, ανέ, σαμπρούτσου. Δε βάει βάει βαθμά σαν τσαλέντμα, δε βαθμί να γητώ σαμπρό, ανέ, κούμπ μαλάβεσε. Το σαβέρε σαβέρε τα ρεγραμμά, βίνοτ κανάνι άτμα, ένα τυπέν να προσέμπω, ανέ, γητώ σαμπροβά, μάρε χάτα. Ο γιο κατατμονέτρα γίνει બદલી શકે છે એ પણ સમાવવાની ખૂબ જ બધાને આનંદ થયો તો તારીખ બીજી મહિના રોજ બપોરે નારી જગતમાં દેશની મહાન વરંગનાઓની વાતો સાંભળી વિજ્ઞાન જગતમાં બ્રહ્માંડમાં શું છે એને પણ સાંભળવાની મજા આવી હતી તો જે તમે આજે રીતે પત્રો લખતા રહેશો અમારા દરેક કાર્યક્રમો આપ સાંભળો છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આજ રીતે આપનો પ્રતિભાવ આપતા રહેશો
0: છતરભાઈ ઘણા કહે છે સમય કહે છે ટીક ટીક સવારે વિનંતી કે કાર્યક્રમ નો તો સમય પૂરો થવા જઈ રહ્યો છે પરંતુ આપણે સાથે સાથે શ્રોતા મિત્રો ને જણાવી દઈએ કે આ કાર્યક્રમ માં મારી સાથે ઉપસ્થિત કરી રહેલા ચિત્રભાઈ જાની વય મર્યાદા ને કારણે 31 મહિના સેવા નિવૃત્ત થવા જઈ રહ્યા છે તો આકાશવાણી ની સુદૃઢ કારકિર્દી અને તેમનું લગભગ 36-38 વર્ષ ની જે એક સ્તવસ્પૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યો છે તો આ તબક્કે તેમને માત્ર આ કાર્યક્રમ માટે જ નહીં પરંતુ આકાશવાણીની સેવાનિવૃત્તિના તેમને શુભેચ્છા આપીએ તેમનું શ્રેષ્ઠ જીવન છે એ જેને કારણે હેલ્ધિયર એન્ડ વેલ્ધિયર પીસફુલ એન્ડ અગ્રેસિવ રહે જીવનના વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિમાં પસાર થાય અને નિવૃત્તિની સાથે સાથે પ્રવૃત્તિ પણ રહે અને વ્યસ્તતા પણ રહે ઈશ્વર તેમને લાંબુ દીર્ઘાયુષ્ય પાઠવે તેવી શુભેચ્છા પાઠવી અને આપણને જે બિપિનભાઈ જોશી સજેશન આપ્યું છે તો એ પ્રમાણે ધીમે ધીમે સમય લાગી આપીએ અને ત્યારબાદ પત્ર લખવાનું સમય પણ આપીએ
1: ખૂબ ખૂબ આભાર હિતેશભાઈ આપની શુભેચ્છાઓ બદલ નિવૃત્તિ તો હવે સમય સમયનું કામ કરે છે પણ આકાશવાણીના શ્રોતાઓ સાથે આપણો ખૂબ જ સરસ નાતો હતો પણ શ્રોતા તરીકે હું પણ આકાશવાણી સાથે મારો નાતો ચાલુ રાખીશ
0: ચેતનભાઈ તમારે પણ પછી નિયમિત રીતે પત્ર અને ઈમેલ પણ મોકલવાના છે
1: ચોક્કસ ચોક્કસ ચોક્કસ અને તો આપણે પત્ર લખવાનું સરનામું જણાવીએ પહેલા ઈમેલ લખવાનું સરનામું બિપિનભાઈ જોશીને ખાસ કરીને ધીરે ધીરે જણાવી દઈએ તો બિપિનભાઈ અમારું ઈમેલ એડ્રેસ છે SAVIANAYVINANTI સવિનય વિનંતી ફરીથી SAVIANAYVINANTI@gmail.com અને પત્ર લખવાનું સરનામું નોંધી લેશો કેન્દ્ર નિયામક શ્રી સવિનય વિનંતી કે કાર્યક્રમ વિભાગ આકાશવાણી નવરંગપુરા અમદાવાદ 380009 તો મિત્રો પ્રતીક્ષા રહેશે આપના પ્રતિભાવની અત્યારે અમને આપશો રજા આવજો શ્રોતા મિત્રો આવજો હિતેશભાઈ
0: ચેતનભાઈ આવજો અને શ્રોતા મિત્રોને ફરી વખત આપણે મળીશું 13 જૂન સવિનય વિનંતી કે કાર્યક્રમમાં ત્યાં સુધી આપનો ધન્યવાદ આભાર
2: આપ સાંભળી રહ્યા હતા

तो मुझे समझ में नहीं आया कि मैं कहाँ संभालू कैसे दिखाऊं।